પ્રફુલ્લ દવે અને સાથીદારોના સ્વરમાં હતી નરસિંહ મહેતા રચિત પ્રાર્થના, અને કાર્યક્રમને આગળ વધારીશું અને હવે સાંભળીશું પ્રાણલાલ વ્યાસના સ્વરમાં આ કૃષ્ણ ભજન.

0: હવે 6:35 આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી શ્રી રામચરિત માનસ ગાન સાંભળીશું.
1: રજૂ કરીએ છીએ શ્રી રામચરિત માનસ ગાન. આજના ભાગના ગાયક કલાકાર એ હરિહરન અને વાણી જયરામ. સંગીત નિર્દેશક સતીશ ભાટિયા.

0: મિત્રો, હમણાં જ આપ શ્રી રામચરિત માનસ ગાન સાંભળી રહ્યા હતા. આજના ભાગના ગાયક કલાકાર હતા એ હરિહરન અને વાણી જયરામ. સંગીત હતું સતીશ પાટિયાનું. આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર આપે ટ્યુન કર્યું છે.
1: એફએમ બેન્ડ 102.2 દશાંશ મેગાહર્ટ્ઝ પર આકાશવાણીનું આ ગોધરા કેન્દ્ર છે. સમય સવારના 6:45 થઈ છે. પ્રસ્તુત છે એક વિચાર.

નિષ્ફળતા એટલે મનવાંછિત ફળની અપ્રાપ્તિ. માણસ પોતાના પ્રયત્ન ફળશે એવી આશા સાથે કાર્ય કરે છે. ફળપ્રાપ્તિની આશા મનુષ્યને પ્રોત્સાહિત કરે છે. આશાન્વિત મનુષ્ય દોડતો રહે છે, ઉદ્યમશીલ રહે છે. પરંતુ પ્રયત્ન છતાં ધારેલી સફળતા ન મળે ત્યારે મનુષ્ય નિરાશ હતાશ થઈ જાય છે. માણસને જીત માણતા આવડે છે, પરંતુ હાર પચાવતા નથી આવડતી. મનુષ્યનું લક્ષ્ય સિદ્ધિ નહીં, સાધના હોવું જોઈએ. ઈચ્છા અને સાધના બંનેનો સમન્વય થાય તો ગતિ પ્રગતિ બને, વિકટતા સરળતામાં પરિણમે. મનુષ્યનો અધિકાર કર્મ કરવાનો છે. મનુષ્ય જો ફળને જ લક્ષ્ય બનાવશે તો તેનું ધ્યાન ફળ પર વધુ કેન્દ્રિત થશે અને કર્મ તરફ ઉદાસીન. નિષ્ફળતા મળતી નથી, પરંતુ મનુષ્ય તેને આમંત્રણ આપે છે. નિષ્ફળતાના અનેક કારણો છે. કઠોર પરિશ્રમનો અભાવ, નિયમિતતા અને નિષ્ઠાનો અભાવ, નિર્બળ મનોબળ, આત્મવિશ્વાસનો અભાવ, તાત્કાલિક ફળ નહીં મળવાને કારણે પરિશ્રમનો ત્યાગ, નકારાત્મક દ્રષ્ટિકોણ, આયોજનનો અભાવ, હારનો ડર, ધીરજનો અભાવ જેવા અનેક કારણો છે. પરંતુ એક સત્ય છે, નિષ્ફળતાની કુખે જ સફળતા જન્મ લેતી હોય છે. જે ક્યારેય નિષ્ફળ ના ગયા હોય એવો કોઈ મનુષ્ય છે પણ નહીં અને હશે પણ નહીં. પરંતુ હા, ક્યારેય પ્રયત્ન ન કરનાર ક્યારેય અસફળ થતો નથી. એક સરસ શેર છે, ગીરતે હૈ ઘુડસવાર હિ મેદાને જંગ મેં, વો લોગ કબ ગીરે જો રેંગ કર ચલે. નાના કામ કરતા મોટા કર્મમાં નિષ્ફળતાની શક્યતા વધુ રહેલી છે. હોવું ન હોવું, ત્યારબાદ હોવું, આ સદાય રહેનારા નિત્યક્રમ છે. અને જ્યાં સુધી તમે સફળ ન થાઓ ત્યાં સુધી અસફળ જ ગણાવ. એટલે અસફળતાને સફળતાના સોપાન સર કરવાની સીડી જ ગણવી ઉચિત છે. પરંતુ દરેકે અસફળતા અથવા નિષ્ફળતા જાણ્યા પછી તેના કારણોનું વિશ્લેષણ કરવું જોઈએ, જેથી આપણા પ્રયત્નોમાં, આયોજનમાં અથવા સાધનોની ઉણપમાં ક્યાં ખોટ રહી ગઈ છે તે જાણી શકાય. પરંતુ આપણે આવું આત્મવિશ્લેષણ કરવાને બદલે ભાગ્યને માથે દોષનો ટોપલો ઢોળી દઈએ છીએ, કારણ કે આમ કરવું આપણા માટે સરળ છે. સરળતા અને કઠિનતા બંનેમાંથી એકની જો પસંદગી કરવાની હોય તો મનુષ્ય સરળતા તરફ જ પોતાના ડગલા માંડશે. પરંતુ આપણે નિષ્ફળતાને પચાવવા માટે વૈજ્ઞાનિકોને આદર્શ માનવા જોઈએ, કારણ કે કંઈક કેટલી નિષ્ફળતા પછી અંતે તેમણે જગતને કંઈક કેટલીય ભેટ ધરી છે. મનુષ્યને પોતાના જીવનમાં સફળતા ના તો ભાગ્યથી મળે છે કે ના તો ચમત્કારથી, નહીં કે અનુકંપાથી. સફળતા માટે દરેક વ્યક્તિએ જાતે જ કઠોર પરિશ્રમ કરવો જ પડે છે. કઠોર પરિશ્રમનો કોઈ જ વિકલ્પ નથી.

કાર્યક્રમની રૂપરેખા બાદ તરત જ બરાબર 6:55 સંસ્કૃતમાં સમાચાર સાંભળીશું અને ત્યારબાદ 7:07:05 હિન્દી અને અંગ્રેજીમાં સમાચાર સહપ્રસારિત થશે આકાશવાણીના દિલ્હી કેન્દ્ર પરથી. પ્રાદેશિક સમાચાર 7:10 આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી રિલે કરવામાં આવશે. દોસ્તો, ભક્તિ સંગીતનો કાર્યક્રમ આરાધના 7:20 આપ સૌ સાંભળશો આકાશવાણીના ગોધરા કેન્દ્ર પરથી.

7:45 મિનિટે આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી ગુજરાતીમાં સમાચાર સાંભળીશું અને ત્યારબાદ સાંભળીશું એક ગીત એફએમ ગોધરા પરથી. સમાચાર પ્રભાતનો હિન્દી અંક બરાબર 8 વાગે અને ત્યારબાદ મોર્નિંગ ન્યૂઝ 8:15 આપ સૌ સાંભળશો આકાશવાણીના દિલ્હી કેન્દ્ર પરથી. આપ સૌનો મનપસંદ હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ચિત્રલોક 8:30 પ્રસારિત થશે આકાશવાણીના ગોધરા કેન્દ્ર પરથી. નવ વાગે સાંભળીશું વિવિધ ભારતીના કાર્યક્રમો અને ત્યારબાદ 10 વાગે ફિલ્મ સંગીત. 10:30 સાંભળીશું આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ. સૌપ્રથમ સાંભળીશું હિન્દી ફિલ્મી ગીતો. 10:45 સુગમ સંગીત અને ત્યારબાદ 11:02 સાંભળીશું ફિલ્મ સંગીતનો કાર્યક્રમ. ગુજરાતી લોકગીતો સાંભળીશું 12:02 અને ત્યારબાદ આપ સૌનો મનપસંદ બહેનો માટેનો કાર્યક્રમ સહિયર. બરાબર 1 વાગ્યાથી વિવિધ ભારતીના કાર્યક્રમોનું સહપ્રસારણ કરીશું અને સૌપ્રથમ સાંભળીશું કાર્યક્રમ સુરીલા સફર.

3:55 આજે સાંભળીશું આકાશવાણીના દિલ્હી કેન્દ્ર પરથી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનું તારકેશ્વર હુગલી પશ્ચિમ બંગાળ ખાતે યોજાયેલ કાર્યક્રમનું જીવંત પ્રસારણ. અને ત્યારબાદ સાંભળીશું આકાશવાણીના મુંબઈ કેન્દ્ર પરથી વિવિધ ભારતીના કાર્યક્રમો. સાંજે 5:20 આકાશવાણીના ગોધરા કેન્દ્રનું પ્રસારણ સાંભળીશું. સૌપ્રથમ સાંભળીશું ફિલ્મી ગીતો. 5:30 યુવાનો માટેનો ખાસ કાર્યક્રમ યુવાણી. અને આજના યુવાણી કાર્યક્રમમાં સાંભળીશું કારકિર્દી પસંદગીમાં માતાની ભૂમિકા મંસૂરી સદફ પાસેથી.

સાંજે 6 વાગે આકાશવાણીના ગોધરા કેન્દ્ર પરથી સાંભળીશું ખેડૂતભાઈઓ માટેનો ખાસ કાર્યક્રમ કિસાનવાણી. 6:30 હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ ગુલમહોર. 7:10 સાંભળીશો આકાશવાણીના દિલ્હી કેન્દ્ર પરથી સરકારના 12 વર્ષના કાર્યક્રમની રૂપરેખા. 7:50 ગુજરાતીમાં સમાચાર આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી. રાત્રિના 9:15 અમારા આકાશવાણીના મુંબઈ કેન્દ્ર પરથી સાંભળીશું વિવિધ ભારતીના કાર્યક્રમો. રાત્રિના 11 વાગે હિન્દીમાં સમાચાર અને 11:05 અંગ્રેજીમાં સમાચાર આકાશવાણીના દિલ્હી કેન્દ્ર પરથી રિલે કરવામાં આવશે. રાત્રિના 11:10 અમારી આજની સભાનું સમાપન કરીશું. તો મિત્રો આ હતી

0: રૂપરેખા આજે હવે પછી પ્રસારિત થનારા મુખ્ય કાર્યક્રમોની અને આ પ્રસારણ આપ સૌ માણી રહ્યા છો આકાશવાણીના ગોધરા કેન્દ્રનું. થોડી જ વારમાં આકાશવાણીના દિલ્હી કેન્દ્ર પરથી સંસ્કૃતમાં સમાચાર સાંભળીશું.
1: ઇયમ આકાશવાણી સંપ્રતિ વાર્તાઃ શ્રૂયંતામ પ્રવાચિકા નિધિઃ ઝાઃ. અથ વાર્તાઃ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અદ્ય ઓડિશા પશ્ચિમ બંગયોઃ પ્રવાસે ભવિષ્યતિ. ઓડિશાયાઃ મયૂરભંજ મંડલે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ વર્યાયાઃ અષ્ટષષ્ટીતમે જન્મ દિવસોત્સવે પ્રધાનમંત્રી તયા સહ પહાડપુર ગ્રામે સંમિલિતો ભવિષ્યતિ. તદનંતરં તૌ નેતારૌ ઓડિશા રાજ્યે મોહન ચરણ માઝી પ્રશાસનસ્ય વર્ષદ્વયસ્ય કાર્યકાલ પૂર્ત્યવસરે એકાં વિશાળ જનસભાં સંબોધયિષ્યતઃ, યત્ર હિ સપ્તચત્વારિંશત સહસ્ર કોટિતોપ્યધિક રૂપ્યકાણાં વિકાસાત્મક પરિયોજનાનાં શુભારંભો ભવિષ્યતિ. પશ્ચિમબંગે પ્રધાનમંત્રી પશ્ચિમબંગ દિવસાવસરે ભાગં ગ્રહીષ્યતિ, યત્ર હિ અનેકાસાં પ્રણાલીનાં શિલાન્યાસમ ઉદ્ઘાટનં ચ વિધાસ્યતિ. અસ્મિન્નેવ અવસરે પ્રધાનમંત્રી પીએમ કૃષિ સમ્માન નિધિં પ્રસારયિષ્યતિ, યેન દેશસ્ય 9.44 કોટિ કૃષકેભ્યઃ 80.88 લાખ કોટિ રૂપ્યકાણિ સાક્ષાત તેષાં વિત્તકોષેષુ સ્થાનાંતરિતાનિ ભવિષ્યંતિ. એનટીએ इति राष्ट्रीय परीक्षा संघटनेन प्रख्यापितं यत् श्वः आयोज्यमानायाः नीट यूजी 20-26 पुनः परीक्षायाः निष्पक्षं पारदर्शं च संचालनाय वयं पूर्णरूपेण सज्जाः. परीक्षेयं भारतस्य 150-500 नगरेषु, विदेशस्य च 14 नगरेषु आयोज्यन्ते. इत्यन्तराले एनटीए संस्था પરીક્ષાર્થીનાં સહાયાર્થં એકાં આધિકારિક વોટ્સએપ વાહિનીમપિ નિરમાત. સંઘટનેન સ્પષ્ટીકૃતં યત્ સર્વે આધિકારિકાઃ સંદેશાઃ કેવલં તસ્ય પ્રમાણીકૃત સંખ્યાતઃ એવ પ્રેષયિષ્યંતે. સા સંખ્યા વર્તતે 9178279802877 ઇતિ. विदेशमंत्री डॉक्टर एस जयशंकर प्रत्यपादीत यत् अशांत जगति भारतेन स्वकीय राष्ट्रहितस्य रणनीतिक स्वायत्ततायाः अथ बहुध्रुवीयतायाः रक्षणं कुर्वता, सहैव विभिन्न भौगोलिक क्षेत्रैः सह स्वसंबंधाः इतोपि सुदृढाः करणीयाः. नवदिल्ल्यां भारत अमेरिका मञ्चस्य गोष्ठ्याः सत्रं संबोधयन् डॉक्टर जयशंकरः अवोचत् यत् अनेक जटिलतासु सत्सु अपि भारतामेरिका देशयोर् सहभागित्वं विभिन्नेषु क्षेत्रेषु अविरतं वर्धमानम् अस्ति. तेन सविशेषं प्रकटीकृतं यत् यथा यथा भारतस्य वैश्विक उत्कर्षो भविष्यति तथा तथा तस्य राष्ट्रीय हितानि अपि विशालानि विविधानि च भविष्यन्ति. प्रधानमंत्री नरेन्द्र मोदी ह्यः नवदिल्ल्याम् आयोजितस्य एकस्य कार्यक्रमस्यान्तर्गतं प्रधानमंत्री विकसित भारत रोजगार योजनायां 400-2000 कोटि रूप्यकाणां प्रोत्साहन राशिं वितरितवान्. एकस्मिन् महत्वपूर्णे निर्णये सर्वोच्च न्यायालयः उदघोषयत् यत् निर्धारिते पदपथि चलनस्य अधिकारः नागरिकस्य मौलिकाधिकारो वर्तते. न्यायमूर्ति पीएस नरसिम्हा अथ न्यायमूर्ति एएस चंद्रूरकर इत्यनयोः प्रतिपादितं यत् निर्धारित पदपति चलनस्य नागरिकस्य अयं मौलिको अधिकारः प्राथमिकः अस्ति, सहैव यन्त्रीकृत वाहनानां गमनागमनस्य अपेक्षया अस्य प्राथमिकता भविष्यति. फीफा विश्वकप प्रतियोगितायां मैक्सिको दलेन दक्षिण कोरिया दलं 1-0 अंकान्तरालेन पराजितम्। क्रिकेट क्रीडायां भारत अफगानिस्तानयोर्मध्ये तृतीया अन्तिमा च एकदिवसीय स्पर्धा अद्य अपराह्णे चेन्नई नगरस्य एम ए चिदम्बरम्।

0: પશ્ચિમ બંગાળથી પીએમ કિસાન યોજનાનો 23મો હપ્તો જાહેર કરશે. રાજ્યમાં સંરક્ષણ ક્ષેત્રે નવીનતા, સ્ટાર્ટઅપ, ઉભરતી ટેકનોલોજીના વિકાસ અને એમએસએમઈને પ્રોત્સાહન આપવા એક પરિષદ યોજાઈ. કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય દ્વારા સ્વચ્છ અને હરિત વિદ્યાલય રેટિંગમાં રાજ્યની 15 શાળાઓ રાષ્ટ્રીય સ્તરે પસંદગી પામી. હવામાન વિભાગે દક્ષિણ અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે ભારે વરસાદ અને વાવાઝોડાની સંભાવના વ્યક્ત કરી. અને ક્રિકેટમાં ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની ત્રીજી અને અંતિમ વન ડે મેચ આજે ચેન્નાઈમાં રમાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પશ્ચિમ બંગાળથી પીએમ કિસાન યોજનાનો 23મો હપ્તો જાહેર કરશે. તે અંતર્ગત રાજ્યના 51,28,000થી વધુ ખેડૂતોને 1,025 કરોડ રૂપિયાથી વધુની સહાય મળશે. આ અંગે સાંભળીએ એક અહેવાલ.
1: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પશ્ચિમ બંગાળના હુગલી તારકેશ્વર ખાતેથી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 23મો હપ્તો જાહેર કરશે. તે અંતર્ગત દેશભરના 9,44,00,000થી વધુ ખેડૂત પરિવારને આજે 18,880 કરોડ રૂપિયાથી વધુની સહાય અપાશે. તે અંતર્ગત રાજ્યના 51,28,000થી વધુ ખેડૂતોને આજે સહાય મળશે. આ પ્રસંગે શ્રી મોદી દેશભરના ખેડૂતો સાથે વર્ચ્યુઅલ માધ્યમથી સંવાદ કરી સંબોધન પણ કરશે. તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે ગાંધીનગરમાં રાજ્યકક્ષાનો પીએમ કિસાન ઉત્સવ દિવસ યોજાશે. દરમિયાન આજે રાજ્યભરના કૃષિ વિજ્ઞાન કેન્દ્રો, માર્કેટ યાર્ડ અને ગ્રામ્ય સ્તરે પ્રધાનમંત્રીના કાર્યક્રમનું જીવંત પ્રસારણ દર્શાવાશે. શિવાંગી ત્રિવેદી, પ્રાદેશિક સમાચાર વિભાગ, અમદાવાદ.
0: ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ GCCI ખાતે સંરક્ષણમાં નવીનતા, સ્ટાર્ટઅપ અને ઉભરતી ટેકનોલોજીઓ વિષય પર એક ઉચ્ચસ્તરીય પરિષદ યોજાઈ હતી. આ પરિષદનો મુખ્ય હેતુ સંરક્ષણ સપ્લાય ચેનમાં એમએસએમઈ અને સ્ટાર્ટઅપ્સની ભાગીદારી વધારવી, નવી ટેકનોલોજીના વિકાસને પ્રોત્સાહન આપવું અને સ્ટાર્ટઅપ, શૈક્ષણિક સંસ્થાઓ તથા સંશોધન સંગઠનો વચ્ચે મજબૂત સહયોગનું માળખું તૈયાર કરવાનું હતું. આ કાર્યક્રમમાં નીતિ નિર્માતાઓ, લશ્કરી નિષ્ણાંતો, નિવૃત્ત સશસ્ત્ર દળોના અધિકારીઓ, શિક્ષણવિદો અને સંશોધન સંસ્થાઓના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમ દરમિયાન ભારતના સશસ્ત્ર દળોને વધુ આધુનિક બનાવવા માટે સ્વદેશી ટેકનોલોજીના વિકાસ અને તેના વ્યાપારીકરણ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. ઇલેક્ટ્રોનિક્સ અને કનેક્ટિવિટી ડેવલપમેન્ટ સેન્ટર EQDCના ડિરેક્ટર તથા ગુજરાત સરકારના સંયુક્ત ટેકનિકલ સલાહકાર ડોક્ટર નીલ શ્રીમાળીએ આત્મનિર્ભર ભારતના સંદર્ભમાં ખાનગી ક્ષેત્રની મહત્વપૂર્ણ ભૂમિકા પર ભાર મૂક્યો હતો. તેમણે વધુમાં ઉમેર્યું કે રાજ્ય સ્તરે સ્ટાર્ટઅપ્સ માટેના પડકારોને ઓળખી તેનો ઉકેલ લાવવા માટે સક્રિય પ્રયાસો કરાઈ રહ્યા છે. તેમણે વિકસિત ગુજરાત ઔદ્યોગિક નીતિ 2026 હેઠળ ઉપલબ્ધ લાભો પર પણ પ્રકાશ પાડ્યો અને ઉદ્યોગોને તેનો લાભ લેવા પ્રોત્સાહિત કર્યા. ચર્ચા દરમિયાન કૃત્રિમ બુદ્ધિમત્તા, એઆઈ, માનવરહિત પ્રણાલીઓ, અદ્યતન સામગ્રી અને નવી પેઢીની સંરક્ષણ ટેકનોલોજી જેવા ક્ષેત્રોમાં એમએસએમઈઝ અને સ્ટાર્ટઅપની ભૂમિકાને મહત્વ આપવામાં આવ્યું હતું. સંરક્ષણ મંત્રાલય દ્વારા સ્વચ્છ અને હરિત વિદ્યાલય રેટિંગમાં રાજ્યની 15 શાળા રાષ્ટ્રીય સ્તરે પસંદગી પામી છે. તેમાંથી એક શાળા અરવલ્લીના માલપુર તાલુકાની જીતપુર શાળા પણ છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંતર્ગત શાળાઓને સ્વચ્છતા, હરિયાળી, સર્વસમાવેશી, સુરક્ષિત અને ટકાઉ શૈક્ષણિક વાતાવરણ પૂરું પાડવા બદલ શાળાઓએ આ સિદ્ધિ મેળવી છે. આ અંગે અરવલ્લીના જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી નૈનેશ દવેએ વધુ માહિતી આપી.
2: SHVR ભારત સરકારના શિક્ષણ મંત્રાલયનો રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ના 5 વર્ષ પૂર્ણ થયા એ સંદર્ભમાં કરવામાં આવી હતી. આની અંદર વોશ, વોટર, સેનિટેશન અને સબસ્ટેન્શિયલ હાઇજીન આ મુખ્ય બાબતો પર આનું ગુણાંકન કરવામાં આવ્યું હતું. સૌ પ્રથમ શાળા પોતે સ્વમૂલ્યાંકન કરે, પછી જિલ્લા કક્ષાએથી બાહ્ય મૂલ્યાંકન થાય, જિલ્લા કક્ષાએ જે શાળાઓ પ્રથમ આવે તે રાજ્ય કક્ષાએ નોમિનેટ થાય. એટલે અરવલ્લી જિલ્લાની જીતપુર પ્રાથમિક શાળા માલપુર તાલુકાની છે એ શાળા રાજ્ય કક્ષાએ થી નોમિનેટ થઈ હતી અને 5મા નંબરની રાજ્ય કક્ષાએથી સ્કૂલ હતી.
0: કૃષિ મંત્રી અને ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય જીતુ વાઘાણીના અધ્યક્ષસ્થાને યોજાયેલી બેઠકમાં ભાવનગર મહાનગરપાલિકાના અંદાજે 1,850 કરોડ રૂપિયાના વિવિધ વિકાસ કામોની સમીક્ષા કરવામાં આવી હતી. બેઠકમાં ભાવનગર શહેરના ભૌતિક અને સામાજિક આંતરમાળખાથી લઈને નાગરિકોની સુવિધા સુધીના તમામ પાસાઓ પર સઘન ચર્ચા વિચારણા કરવામાં આવી. મંત્રી શ્રી વાઘાણીએ મહાનગરપાલિકાના જુદા જુદા વિભાગો દ્વારા હાથ ધરવામાં આવેલા પ્રોજેક્ટ્સની વર્તમાન સ્થિતિ અંગે પ્રગતિ અહેવાલ મેળવ્યો હતો. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ છેલ્લા 12 વર્ષમાં કૃષિ, અર્થતંત્ર, કાયદો વ્યવસ્થા, યુવા, મહિલા સશક્તિકરણ ક્ષેત્રે અદ્ભુત વિકાસ થયો, જેના આપણે સૌ લાભાર્થી છીએ. ગાંધીનગરની નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી NFSU ખાતે આયોજિત નમો યુવા સંવાદ વિકસિત ભારત બ્લુ પ્રિન્ટ કાર્યક્રમને સંબોધતા શ્રી સંઘવીએ આ મુજબ જણાવી સરકારની વિવિધ યોજનાની સફળતા રજૂ કરી હતી. વધુમાં તેમણે ઉમેર્યું કે આ પ્રસંગે તેમણે ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ ભાગ્યેશ ઝા લિખિત નરેન્દ્ર મોદી એક સર્જક પુસ્તકનું વિમોચન પણ કર્યું હતું. નાયબ મુખ્યમંત્રીએ યુવાનોને સોશિયલ મીડિયા પર ફેલાતી અસ

આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સંસ્કૃતિ ભુંડિયા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે

0: સત્ય અને વણચકાસાયેલી અફવાઓથી દૂર રહીને વાસ્તવિક હકીકતો જાણવાનો અનુરોધ કરતા નાગરિકોને સ્વચ્છતા અભિયાનને વધુ સફળ બનાવવા તેમાં પોતાનું યોગદાન આપવા આહવાન કર્યું હતું. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/geo અને મારા એક્સ હેન્ડલ airnews_abadને ફોલો કરશો. શિક્ષણ મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજાએ પાઠ્યપુસ્તક બોર્ડના ગોડાઉનની પ્રત્યક્ષ મુલાકાત લઈને પાઠ્યપુસ્તકના પ્રિન્ટિંગ પ્રક્રિયામાં થયેલા વિલંબની સ્થળ તપાસ કરી હતી. આ મુલાકાત દરમિયાન ડોક્ટર વાજાએ વિતરણ કામગીરીની પ્રગતિની વિગતવાર સમીક્ષા કરી અને રાજ્યના દરેક વિદ્યાર્થી સુધી પાઠ્યપુસ્તકો ઝડપથી પહોંચે તે માટે જરૂરી સૂચનાઓ આપી અને બોર્ડના અધિકારીઓ અને કર્મચારીઓ મોડી રાત સુધી કામગીરી કરતા હોય તેની પ્રશંસા પણ કરી હતી. હવામાન વિભાગે દક્ષિણ અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદની આગાહી સાથે ગાજવીજ અને વાવાઝોડાની સંભાવના વ્યક્ત કરી છે. મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર, પંચમહાલ, વડોદરા અને ખેડા જિલ્લા માટે યલો એલર્ટ જાહેર કરાયું છે, જ્યારે સમગ્ર ગુજરાતમાં વીજળી પડવાની સંભાવના સાથે 40-50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. તાપમાન અંગે હવામાન વિભાગના વડા ડોક્ટર એ કે દાસે વધુ માહિતી આપી.
1: 25 जून तक इक्का दुक्का स्थान में हल्का सा मध्यम बरसात का संभावना रहेगी. गुजरात रीजन में अगले 6 दिन 20 से लेकर 25 जून तक, सौराष्ट्र कच्छ में अगले 3 दिन 20 से लेकर 23 जून तक हल्का सा मध्यम बरसात होने का संभावना रहेगी. अभी जो हमारा अधिकतम तापमान है इसमें कोई बड़ा बदलाव नहीं. कोस्टल क्षेत्रों में अभी जो पवन का दिशा है, उत्तर गुजरात और दक्षिण गुजरात का जो क्षेत्र है इसमें पवन का दिशा मेनली दक्षिण पश्चिम दिशा से पवन चलने का स्थिति है.
0: રાજ્યના વિવિધ જિલ્લામાં ગઈકાલે વરસાદ થયાના અહેવાલ છે. અમરેલી જિલ્લાના દામનગરમાં 1.5-1.25 ઇંચ જેટલો વરસાદ થયાના અહેવાલ છે, જ્યારે ધારી તાલુકાના ધારગણી, દિતલા, ખાંભાળિયા, લાખાપાદર, કણેર, વાવડી જેવા ગ્રામ્ય વિસ્તારોમાં પણ છૂટો છવાયો વરસાદ થયો છે. તેમજ ખાંભાગીરના ગામડાઓમાં વરસાદ થતાં ગરમીથી રાહત મળી છે. ભાવનગરમાં સાંજે પવન સાથે વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. ક્રિકેટમાં ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની ત્રીજી અને અંતિમ વન ડે મેચ આજે બપોરે ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે રમાશે. આ મેચ બપોરે 1:30 વાગે શરૂ થશે. શુભમન ગિલની આગેવાની હેઠળની ટીમે ધર્મશાળામાં પહેલી વન ડે 7 વિકેટથી જીતી હતી. ત્યારબાદ લખનૌમાં બીજી વન ડેમાં કેપ્ટન શુભમન ગિલ અને ઈશાન કિશનની સદીની મદદથી 170 રનથી વિજય મેળવ્યો હતો. અમદાવાદમાં આજથી એશિયા અને ઓશેનિયા મેન્સ વોલીબોલનો પ્રારંભ થશે. નારણપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે યોજાનારી આ સ્પર્ધામાં ભારત સહિત એશિયા ઓશેનિયાના 11 દેશોની ટીમ ભાગ લેશે. ઉલ્લેખનીય છે કે ભારત 2 વર્ષ બાદ પહેલીવાર આ સ્પર્ધામાં ભાગ લેશે. રાજ્યમાં પ્રધાનમંત્રી વિકાસ ભારત રોજગાર યોજના અંતર્ગત યોજાયેલા કાર્યક્રમ અંગે ભાજપના ધારાસભ્ય પાયલ કુકારણીએ જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું વિઝન રોજગારીની તકો દરેક યુવાનો સુધી પહોંચે તેવું છે. તેમણે વધુમાં આ મુજબ જણાવ્યું.
2: પ્રધાનમંત્રી શ્રી કા વિઝન હૈ કે દરેક યુવા તક જો રોજગાર હૈ વો પહોંચે ઓર ઉસકે હેતુ સે પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના કે તહેત એમ્પ્લોયર ઓર એમ્પ્લોય કો ક્યા ક્યા બેનિફિટ દિયે જા સકતે હૈ ઉસકે લિયે યે જો યોજના હૈ ઉસકો પહોંચાને કા જો વિભાગ હૈ ઓર સરકાર હૈ ઉસકી.
0: ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના ચમોડા ગામના ખેડૂત રાજેશ રામે ગુજરાત નાળિયેરી વિકાસ કાર્યક્રમ યોજના હેઠળ નાળિયેરી વાવેતર માટે બાગાયત વિભાગ તરફથી 70,000 રૂપિયાની સહાય મેળવી નાળિયેરીનું વાવેતર કરવામાં આવકમાં વધારો કર્યો છે. આ અંગે તેમનો પ્રતિભાવ સાંભળીએ.
3: મને નારેડી બાગાયત માંથી સહાય મળી ગયેલ છે. નારેડી બાબત ની મને 60,000 ની સહાય મળી ગયેલ છે. 20 વીઘા નું મારું વાવેતર કરી ગયેલ છે એટલે મને 2 હપ્તે એક વખત 60,000 મળ્યા અને પાછા 10,000 રૂપિયા મળ્યા. આજે
0: અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટથી શ્રીલંકાના કોલંબો શહેરને જોડતી ફિટ્સ એરની પ્રથમ સીધી ફ્લાઇટનો શુભારંભ કરવામાં આવ્યો, જેનાથી 8 કલાકની મુસાફરી હવે માત્ર 3 કલાકમાં પૂરી થશે. આ ફ્લાઇટ સેવા શ્રીલંકા ભારત કનેક્ટિવિટીમાં વધારો અને પ્રવાસન, સાંસ્કૃતિક આદાન પ્રદાન અને વ્યાપારિક સંબંધોને પ્રોત્સાહન આપશે. આ પ્રસંગે સનથ જયસૂર્યા સહિત મહાનુભાવો હાજર રહ્યા હતા. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પશ્ચિમ બંગાળથી પીએમ કિસાન યોજનાનો 23મો હપ્તો જાહેર કરશે. રાજ્યમાં સંરક્ષણ ક્ષેત્રે નવીનતા, સ્ટાર્ટઅપ, ઉભરતી ટેકનોલોજીના વિકાસ અને એમએસએમઈને પ્રોત્સાહન આપવા એક પરિષદ યોજાઈ. કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય દ્વારા સ્વચ્છ અને હરિત વિદ્યાલય રેટિંગમાં રાજ્યની 15 શાળાઓ રાષ્ટ્રીય સ્તરે પસંદગી પામી. હવામાન વિભાગે દક્ષિણ અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે ભારે વરસાદ અને વાવાઝોડાની સંભાવના વ્યક્ત કરી અને ક્રિકેટમાં ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની ત્રીજી અને અંતિમ વન ડે મેચ આજે ચેન્નાઈમાં રમાશે. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.

એફએમ બેન્ડ 102.2 મેગાહર્ટ્ઝ પર આકાશવાણીનું આ ગોધરા કેન્દ્ર છે. સમય સવારના 7:20 થઈ છે. પ્રસ્તુત છે ભક્તિ સંગીતનો કાર્યક્રમ આરાધના.

છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની. અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.

હજારો વર્ષો પહેલા આપણા ઋષિ મુનિઓએ આપણા સ્વાસ્થ્યનું મંગલ થાય તે માટે આપણને આપ્યું યોગનું વરદાન, જેને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પહોંચાડી રહ્યા છે જન જન.

0: આરાધના કાર્યક્રમમાં ભક્તિ ગીત આપ સૌ સાંભળી રહ્યા હતા અનુરાધા પૌડવાલ અને સાથીદારોના સ્વરમાં.
1: જિસે હમ સિર્ફ ચિલચિલાતી ધૂપ કહેતે થે, આજ ઉસી ધૂપ સે હમ અપની છતો પર ઊર્જા બના લેતે હૈ. તભી તો આજ લગભગ 37 લાખ ઘર પીએમ સૂર્ય ઘર બને હૈ, જિસે દેશ કા બિજલી બિલ ઘટા હૈ ઓર આત્મવિશ્વાસ બઢા હૈ.
2: એક દશક પહેલે ભારત સોલર પાવર કે મામલે મે બહોત પીછે થા, લેકિન આજ સોલર પાવર કે મામલે મે ભારત દુનિયા કે ટોપ 5 દેશો મે આ ગયા.
1: 12 સાલ વિશ્વાસ કે વિકાસ કે જન કલ્યાણ કે. પતા હૈ જો નોર્થ ઈસ્ટ કભી દૂર લગતા થા, વો હમારે દિલો કે ઓર કરીબ આ ગયા હૈ પિછલે 12 સાલો મે. જબ સે નોર્થ ઈસ્ટ કે નેશનલ હાઈવે કી લંબાઈ બઢકર 16,200 કિલોમીટર હુઈ હૈ, સિક્કિમ ઓર અરુણાચલ કો પહેલી બાર એર કનેક્ટિવિટી મિલી હૈ, તબ સે નોર્થ ઈસ્ટ સે દૂરિયા ઘટી હૈ.
2: નોર્થ ઈસ્ટ અબ દૂર નહીં રહા, નોર્થ ઈસ્ટ અબ દિલ કે ભી પાસ હૈ, દિલ્હી કે ભી પાસ હૈ.
1: 12 સાલ વિશ્વાસ કે વિકાસ કે જન કલ્યાણ કે.
3: આયા ખુશીઓ કા પૈગામ પીએમ કિસાન,
4: પીએમ કિસાન. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 20 જૂન કો હુગલી પશ્ચિમ બંગાળ સે પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ કી 23વી કિસ્ત જારી કરેંગે. ઇસકે તહેત 9,44,00,000 સે અધિક કિસાનો કે ખાતો મે 18,880 કરોડ રૂપે સે અધિક કી સમ્માન રાશિ સીધે હસ્તાંતરિત કી જાયેગી. પીએમ કિસાન કી ઇસ કિસ્ત કે સાથ હી કિસાનો કો હસ્તાંતરિત કુલ રાશિ 4,46,000 કરોડ રૂપે સે અધિક હો જાયેગી, જો કરોડો કિસાન પરિવારો કો આર્થિક સંબલ પ્રદાન કર રહી હૈ.

0: એન્જિનિયરિંગમાં પાકું કરિયર બનાવવું છે તો ડિપ્લોમા બીઈ કે ડી ટુ ડી માટે બેસ્ટ ઓપ્શન છે કેજે ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી.
1: કેજેઆઈટી સાવલી આપે છે 100% જોબ પ્લેસમેન્ટ ની ગેરંટી.
0: વિઝિટ અવર વેબસાઇટ kjit.org ટુડે.
2: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની, અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની, અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ.

હજારો વર્ષો પહેલા આપણા ઋષિ મુનિઓએ આપણા સ્વાસ્થ્યનું મંગલ થાય તે માટે આપણને આપ્યું યોગનું વરદાન, જેને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પહોંચાડી રહ્યા છે જન જન.

નીતિન મુકેશ અને સાથીદારોના સ્વરમાં ગવાયેલ આ રામસ્તુતિની સાથે જ આજનો ભક્તિ સંગીતનો કાર્યક્રમ આરાધના એ સમાપ્ત કરીએ છીએ. આ પ્રસારણ હતું આકાશવાણીના ગોધરા કેન્દ્રનું. બરાબર 7:45 આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી ગુજરાતીમાં સમાચાર સાંભળીશું.

0: સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પશ્ચિમ બંગાળથી પીએમ કિસાન યોજનાનો 23મો હપ્તો જાહેર કરશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે કોલ્હાપુર અને ઇચલકરંજીમાં વિવિધ વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન કરશે. સર્વોચ્ચ અદાલતે બેંકો, સંપત્તિ પુનઃનિર્માણ કંપનીઓ અને દેવાદારો વચ્ચેની સાંઠગાંઠ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી. એનટીએ આવતીકાલે યોજાનારી નીટ યુજી 2026ની પુનઃ પરીક્ષા માટે સંપૂર્ણ તૈયાર હોવાનું જણાવ્યું. ક્રિકેટમાં ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની અંતિમ વનડે મેચ આજે રમાશે. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી ઓડિશા અને પશ્ચિમ બંગાળની મુલાકાતે જશે. પશ્ચિમ બંગાળની તેમની 2 દિવસીય મુલાકાત દરમિયાન શ્રી મોદી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો 23મો હપ્તો જાહેર કરશે. આ અંતર્ગત દેશભરના 9.44 કરોડથી વધુ ખેડૂતોના બેંક ખાતાઓમાં 18,880 કરોડથી વધુ રૂપિયા સીધા ટ્રાન્સફર કરવામાં આવશે. તેઓ પશ્ચિમ બંગાળમાં પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના, ડિજિટલ કૃષિ મિશન હેઠળ કૃષિ સ્ટેક અને પ્રધાનમંત્રી ધનધન્ય કૃષિ યોજના સહિત મુખ્ય કેન્દ્રીય કૃષિ યોજનાઓનો પણ અમલ કરશે. આ સાથે જ હુગલી જિલ્લાના તારકેશ્વરમાં પશ્ચિમ બંગાળ દિવસ ઉજવણીમાં હાજરી આપશે. તેઓ રાજ્યમાં વિવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે. ઓડિશામાં તેઓ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને તેમના 68મા જન્મદિવસ પર મયુરભંજ જિલ્લાના પહાડપુર ગામમાં મળીને શુભેચ્છા પાઠવશે. રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી પહાડપુરમાં પવિત્ર પ્રાકૃતિક સ્થળ સંથાલી જાહેરા અને હો જાહેરા ખાતે પ્રાર્થના કરશે. તેઓ કૌશલ્ય કેન્દ્ર અને પહાડપુર શાળાની પણ મુલાકાત લેશે. ત્યારબાદ રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી મયુરભંજ જિલ્લાના રેરંગપુરમાં મોહન ચરણ માંઝી સરકારના 2 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે યોજાનારા કાર્યક્રમમાં ભાગ લેશે. આ કાર્યક્રમ દરમિયાન તેઓ 47,000 કરોડથી વધુના વિવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે. આ પરિયોજના ઉર્જા, ઔદ્યોગિક માળખાગત સુવિધાઓ, માર્ગ જોડાણ, પીવાનું પાણી, આરોગ્ય, શિક્ષણ, પર્યટન અને સિંચાઈને આવરી લેશે. આવતીકાલે પ્રધાનમંત્રી કોલકાતામાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં ભાગ લેશે. આ સાથે જ શ્રી મોદી આવતીકાલે કોલકાતાના શ્યામા પ્રસાદ મુખર્જી બંદર પર 3 સ્વદેશી રીતે નિર્મિત નૌકા જહાજો આઈએનએસ દુનાગીરી, આઈએનએસ સંશોધન અને આઈએનએસ અગ્રેનું લોન્ચિંગ કરશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે કોલ્હાપુર અને ઇચલકરંજીની મુલાકાત લેશે. તેઓ મહાલક્ષ્મી મંદિરના પરિસરમાં વિવિધ વિકાસ કાર્યોનું ઉદઘાટન કરશે અને પશ્ચિમ મહારાષ્ટ્ર મંદિર વિકાસ યોજના હેઠળ હાથ ધરવામાં આવી રહેલા વિકાસ પરિયોજનાઓની સમીક્ષા કરશે. શ્રી શાહ કોલ્હાપુરના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે એક જાહેરસભાને સંબોધિત કરશે. બાદમાં તેઓ ઇચલકરંજીમાં જનતા સહકારી બેંકના નવા બિલ્ડીંગનું ઉદઘાટન કરશે અને સહકારી ખાંડ ફેક્ટરીના નામકરણ અને વિસ્તરણના કાર્યક્રમમાં ભાગ લેશે. કેન્દ્રીય ગૃહમંત્રી ઇચલકરંજીમાં કલ્પના આવડે ટેક્સટાઇલ પાર્ક ખાતે ખેડૂતોની સભાને પણ સંબોધિત કરશે. સર્વોચ્ચ અદાલતે બેંકો, સંપત્તિ પુનઃનિર્માણ કંપનીઓ અને દેવાદારો વચ્ચેની સાંઠગાંઠ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. અદાલતે મોટી લોનના સમાધાનની પદ્ધતિ અંગે પણ સવાલો ઉઠાવ્યા છે. મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત અને ન્યાયમૂર્તિ વી મોહનની બેન્ચે કહ્યું કે બેંકો કરદાતાઓના નાણાં લોનમાં રૂપમાં આવી રહી છે, પરંતુ તેની વસૂલાત માટે અસરકારક પગલાં લેવામાં આવ્યા નથી. જાહેર નાણાંના દુરૂપયોગ પર ગંભીર ચિંતા વ્યક્ત કરતા અદાલતે કહ્યું કે આ રકમનો ઉપયોગ જનકલ્યાણ માટે થવો જોઈએ. સુનાવણી દરમિયાન અદાલતની બેન્ચે ખરાબ સંપત્તિના નિરાકરણ માટે અનુસરવામાં આવતી પ્રક્રિયા પર પ્રશ્નો ઉઠાવ્યા હતા અને કહ્યું હતું કે સંપત્તિ પુનઃનિર્માણ કંપનીઓની કામગીરીની તપાસ કરવી જોઈએ. કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જેપી નડ્ડાએ તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો સાથે એક ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજી હતી, જેમાં ટીબી મુક્ત ભારત અભિયાનની પ્રગતિનું મૂલ્યાંકન કરવામાં આવ્યું અને ટીબી મુક્ત ભારત માટે એક નવી પહેલની સમીક્ષા કરવામાં આવી. શ્રી નડ્ડાએ જણાવ્યું હતું કે દેશમાં ટીબીના કેસ 2014માં પ્રતિ લાખ વસ્તીમાં 243 કેસની સરખામણીમાં 2024માં ઘટીને 187 કેસ થઈ ગયા છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ટીબી મૃત્યુદરમાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે જણાવ્યું કે વૈશ્વિક અસ્થિરતા વચ્ચે ભારતે પોતાના રાષ્ટ્રીય હિતો, વ્યૂહાત્મક સ્વાયત્તા અને બહુધ્રુવ્યતાને ધ્યાનમાં રાખીને તમામ દેશો સાથેના સંબંધો મજબૂત કરવા જોઈએ. નવી દિલ્હીમાં ભારત અમેરિકા ફોરમ 2026માં સંબોધન કરતા ડોક્ટર જયશંકરે કહ્યું હતું કે બંને દેશો વચ્ચે પડકારો અને જટિલતાઓ હોવા છતાં તમામ ક્ષેત્રોમાં ભાગીદારી વધુ ગાઢ બની રહી છે.
1: हमारी विदेश नीति भारत को एक विश्व बंधु के रूप में स्थापित करती है. अंतर्राष्ट्रीय स्तर पर भारतीय पासपोर्ट को सम्मान और विश्वास के साथ देखा जाता है. हमारी जिम्मेदारी ये सुनिश्चित करना है कि इस दस्तावेज को प्राप्त करने की प्रक्रिया एक अधिकार का मामला बने, न कि एक संघर्ष का.
2: रिमेन्स अ मैटर ऑफ राइट, नॉट एज अ स्ट्रगल.
0: આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ યા

0: સમાચાર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક સેન્ડલ AIRNews_ABD ફોલો કરશો. નેશનલ ટેસ્ટિંગ એજન્સી NTA જણાવ્યું છે કે તે આવતીકાલે યોજાનારી નીટ UG 2026ની પુનઃ પરીક્ષાના સરળ, ન્યાયી અને પારદર્શક સંચાલન માટે સંપૂર્ણપણે તૈયાર છે. એક નિવેદનમાં NTA જણાવ્યું હતું કે ભારતના 551 શહેર અને વિદેશના 14 શહેરમાં યોજાનાર આ પરીક્ષામાં 22,79,000થી વધુ ઉમેદવારો પરીક્ષા આપશે. આ પરીક્ષા માટે નિરીક્ષકો, સંયોજકો અને પોલીસ દળો અને વહીવટકર્તાઓ સહિત 2,00,000થી વધુ કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે. નિષ્પક્ષ અને પારદર્શક પરીક્ષા સુનિશ્ચિત કરવા માટે બહુસ્તરીય સુરક્ષા માળખું પણ ગોઠવી દેવામાં આવ્યું છે. વરિષ્ઠ ભારતીય અમલદાર વિવેક અગ્રવાલને 2026-27 કાર્યકાળ માટે ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ FATF આગામી ઉપપ્રમુખ તરીકે પસંદ કરવામાં આવ્યા છે. તેઓ યુનાઇટેડ કિંગડમના ગિલ્સ થોમસનું સ્થાન લેશે. હાલમાં સંસ્કૃતિ મંત્રાલયમાં સચિવ તરીકે સેવા આપતા શ્રી અગ્રવાલ અગાઉ FATFમાં ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરી ચૂક્યા છે અને વૈશ્વિક મની લોન્ડરિંગ વિરોધી અને આતંકવાદ વિરોધી ભંડોળ નિયંત્રણ સાથે ભારતના જોડાણમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. આ નિર્ણય 17-19 જૂન દરમિયાન યોજાનારી ટાસ્ક ફોર્સની બેઠકમાં લેવામાં આવ્યો હતો. વિદેશ મંત્રાલયે શ્રી અગ્રવાલની પસંદગીને ભારત માટે એક મોટી જીત ગણાવી હતી. ક્રિકેટમાં ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની ત્રીજી અને અંતિમ વન ડે મેચ આજે બપોરે ચેન્નાઈના MH ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે રમાશે. આ મેચ બપોરે 1:30 વાગે શરૂ થશે. શુભમન ગિલની આગેવાની હેઠળની ટીમે ધર્મશાળામાં પહેલી વન ડે 7 વિકેટથી જીતી હતી. ત્યારબાદ ભારતે લખનૌમાં બીજી વન ડેમાં કેપ્ટન શુભમન ગિલ અને ઈશાન કિશનની સદીથી 170 રનની વિજય મેળવ્યો હતો. દોહા ડાયમંડ લીગમાં સિઝનની પહેલી સ્પર્ધામાં ભારતના સ્ટાર્ટર ભાલા ફેંકના નીરજ ચોપરા ચોથા સ્થાને રહ્યા. નીરજ ચોપરાએ પોતાના ત્રીજા પ્રયાસમાં 85.69 મીટરનું શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું. શ્રીલંકાના રૂમેશ થરંગા પથી રાજાએ 88.68 મીટરના થ્રો સાથે ટાઇટલ જીતી લીધું છે. નીરજ ચોપરાએ આગામી કોમનવેલ્થ ગેમ્સ માટે એથ્લેટિક્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા નિર્ધારિત 82.61 મીટરના લક્ષ્યને પાર કરી લીધો છે. નીરજ ચોપરાએ 23 જુલાઈથી 2 ઓગસ્ટ દરમિયાન ગ્લાસ્કોમાં રમાનારી કોમનવેલ્થ ગેમ્સ માટે 32 સભ્યોની ટીમમાં પહેલાથી જ સામેલ કરવામાં આવી દીધા છે. ભારતીય હવામાન વિભાગે આજે ઉપહિમાલયથી પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે અરૂણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, તમિલનાડુ, પુડુચેરી, કરાઇકલ, કેરળ અને માહેમાં ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે જમ્મુ કાશ્મીર, ઉત્તરાખંડ, હરિયાણા, પંજાબ, ચંદીગઢ, દિલ્હી, પૂર્વ મધ્યપ્રદેશ, વિદર્ભ, આંધ્રપ્રદેશ, તેલંગાણા અને ઉત્તર આંતરિક કર્ણાટકમાં વીજળી અને તેજ પવન સાથે વાવાઝોડાની શક્યતા છે. અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે સંસ્કૃતિ ભુંડિયા.
1: આજે ઇઝરાયેલે લેબનોન પર કરેલ હુમલા અંગેના સમાચાર અખબારમાં વાંચવા મળી રહ્યા છે. દિવ્ય ભાસ્કર અને સંદેશ લખે છે કે ઇઝરાયેલનો લેબનોન પર ઘાતકી હુમલો, 18ના મોત, વાટાઘાટો ટળી. ફૂલછાપ લખે છે કે સમજૂતી પછી લેબનોનમાં ઇઝરાયેલના હુમલાથી શાંતિ જોખમાઈ. ગુજરાત સમાચાર લખે છે કે અમેરિકન વૈજ્ઞાનિકનું ઘાતક કોરોના માટે ફંડિંગ. કાર્યકાળના અંતિમ દિવસે ઇન્ટેલિજન્સ ડાયરેક્ટર તુલસી ગબાડના ઘટસ્ફોટથી વિશ્વભરમાં ખળભળાટ. અને નવગુજરાત સમય લખે છે કે જીઓનો દેશનો સૌથી મોટો 37,700 કરોડનો આઈપીઓ. સ્થાનિક સમાચારોમાં જોઈએ તો ભારે વરસાદ પડવાથી પાવાગઢ પરથી ભેખડ પડતા યાત્રાળુઓ દબાયા. 2ના મોત, 5 ઘાયલ. ભાવનગર સોરટી હોસ્પિટલમાં રેગિંગ કેસમાં 6 વિદ્યાર્થી સસ્પેન્ડ. અને દેશમાં 9.40 કરોડ ખેડૂતો પર આજે થશે 18,880 કરોડની સહાયનો વરસાદ, જેવા સમાચાર વાંચવા મળી રહ્યા છે.
0: અને અંતે મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પશ્ચિમ બંગાળથી પીએમ કિસાન યોજનાનો 23મો હપ્તો જાહેર કરશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે કોલ્હાપુર અને ઇચલકરંજીમાં વિવિધ વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન કરશે. સર્વોચ્ચ અદાલતે બેન્કો, સંપત્તિ પુનઃનિર્માણ કંપનીઓ અને દેવાદારો વચ્ચેની સાંઠગાંઠ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી. NTA આવતીકાલે યોજાનારી નીટ UG 2026ની પુનઃ પરીક્ષા માટે સંપૂર્ણ તૈયાર હોવાનું જણાવ્યું. ક્રિકેટમાં ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની અંતિમ વન ડે મેચ આજે રમાશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
2: FM બેન્ડ 102.2 દશાંશ મેગાહર્ટ્ઝ પર આકાશવાણીનું આ ગોધરા કેન્દ્ર છે.

સુંદર મજાનું ગુજરાતી ગીત સાંભળ્યા બાદ દોસ્તો હવે સાંભળીશું આકાશવાણીના દિલ્હી કેન્દ્ર પરથી સમાચાર પ્રભાતનો હિન્દી અંક અને ત્યારબાદ 8:15 મિનિટે મોર્નિંગ ન્યૂઝ.

દોસ્તો, ચિત્રલોક કાર્યક્રમની શરૂઆત કરીશું લતા મંગેશકરના સ્વરમાં ગવાયેલ મેને પ્યાર કિયા ફિલ્મના ગીતની સાથે. ગીતકાર અસદ બોપાલી. સંગીતકાર રામ લક્ષ્મણ.

છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફર છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની, અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.

હજારો વર્ષો પહેલા આપણા ઋષિ મુનિઓએ આપણા સ્વાસ્થ્યનું મંગલ થાય તે માટે આપણને આપ્યું યોગનું વરદાન, જેને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પહોંચાડી રહ્યા છે જન જન.

0: 21 जून 2026 આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે પ્રસારિત.
1: એન્જિનિયરિંગમાં પાકું કરિયર બનાવું છે તો ડિપ્લોમા બીઈ કે ડીટુડી માટે બેસ્ટ ઓપ્શન છે કેજે ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી.
2: કેજેઆઈટી સાવલી આપે છે 100% જોબ પ્લેસમેન્ટની ગેરંટી.
1: વિઝિટ અવર વેબસાઇટ kjit.org ટુડે.

0: ચિત્રલોક કાર્યક્રમમાં આપ સાંભળી રહ્યા છો જબ પ્યાર કિસી સે હોતા હૈ ફિલ્મનું ગીત.
1: મદહોશ દિલ કી ધડકન.
0: આ ગીત રચના છે આનંદ બક્ષીની, સંગીતકાર જતીન દલિત. આ ગીત આપ સાંભળી રહ્યા છો કુમાર શાનુ અને લતા મંગેશકરના સ્વરમાં.

હજારો વર્ષો પહેલા આપણા ઋષિ મુનિઓએ આપણા સ્વાસ્થ્યનું મંગલ થાય તે માટે આપણને આપ્યું યોગનું વરદાન, જેને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પહોંચાડી રહ્યા છે જન જન

0: ખુલી રહી છે મારી સ્કૂલ, એટલે જ તો ખુશ છું હું. બહુ જલ્દી મારી શાળામાં થવાનો છે શાળા પ્રવેશોત્સવ, છે ને અજબ જેવી વાત.
1: ભણતર એ સારા ભવિષ્યનો પ્રવેશ દ્વાર છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા પ્રેરિત શાળા પ્રવેશોત્સવ ને મક્કમ નિર્ધાર સાથે આગળ વધારી રહ્યા છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ. 23, 24 અને 25 જૂને સમગ્ર રાજ્યમાં યોજાશે શાળા પ્રવેશોત્સવ. તમે પણ તમારા બાળકોનું નામ નોંધાવો અને ભણવાની તક આપો.
2: જરાક ઉભો તો રે મચ્છર,
3: અમે તને જન્મવાત નહીં દઈએ.
4: પાણીથી ભરેલા નાના ખાડાઓને માટીથી ભરીશું.
5: ઘરની અંદર જંતુનાશક છંટાવડાવીશું.
4: મચ્છરોનો લાર્વા ખાનારી માછલીઓને અમે રોકાયેલા પાણીમાં છોડીશું.
0: અમે મચ્છરદાનીમાં સુઈશું.
3: અમે મેલેરિયા મુક્ત સ્વસ્થ ભારત બનાવીશું.
6: પંચમહાલ જિલ્લા મેલેરિયા શાખા ગોધરા દ્વારા જનહિતમાં પ્રસારિત.
7: ત્રણેય કોલેજમાં
8: ચિંતા ના કર,
7: ફીસ તો જો.
9: શું હાલ છે? શું થયું?
8: ફીસ નું ટેન્શન.
9: રાહુલ નો બેંક એકાઉન્ટ તો છે જ, તો રસ્તો ક્લિયર. બેંક થી જરૂરત જેટલી સ્ટુડન્ટ એજ્યુકેશન લોન ઇઝીલી મળશે, જેમાં 4 લાખ સુધી નો કોલેટરલ. તે ક્યાં છે મીઠાઈ?
10: આરબીઆઈ કહે છે,
8: કરો યોગ્ય શરૂઆત, બનો ફાઇનાન્શિયલી સ્માર્ટ.
11: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની, અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની, અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.

0: ખુલી રહી છે મારી સ્કૂલ, એટલે જ તો ખુશ છું હું. બહુ જલ્દી મારી શાળામાં થવાનો છે શાળા પ્રવેશોત્સવ, છે ને અજબ જેવી વાત.
1: ભણતર એ સારા ભવિષ્યનો પ્રવેશ દ્વાર છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા પ્રેરિત શાળા પ્રવેશોત્સવને મક્કમ નિર્ધાર સાથે આગળ વધારી રહ્યા છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ. 23, 24 અને 25 જૂને સમગ્ર રાજ્યમાં યોજાશે શાળા પ્રવેશોત્સવ. તમે પણ તમારા બાળકોનું નામ નોંધાવો અને ભણવાની તક આપો.

શાન અને સુનિધિ ચૌહાણના સ્વરમાં હતું તારારામ પંફિલનું ગીત. જાવેદ અખ્તરની ગીત રચના હતી અને વિશાલ શેખરનું સંગીત. અને આ હતી આજના ચિત્રલોક કાર્યક્રમની અંતિમ પ્રસ્તુતિ. આ પ્રસારણ હતું આકાશવાણીના ગોધરા કેન્દ્રનું FM બેન્ડ 102.2 દશાંશ મેગાહર્ટ્ઝ પર. સમય સવારના 9 થયા છે અને હવે સાંભળીશું વિવિધ ભારતીના કાર્યક્રમો.

એફએમ બેન્ડ 102.2 દશાંશ મેગાહર્ટ્ઝ પર આકાશવાણીનું આ ગોધરા કેન્દ્ર છે.

સમય સવારના 10 થયા છે અને હવે સાંભળીશું ફિલ્મી ગીતો. દોસ્તો, આજના ફિલ્મ સંગીતના કાર્યક્રમમાં સાંભળીશું રામ બલરામ ફિલ્મના ગીતો.

1980 માં બનેલી આ ફિલ્મમાં ધર્મેન્દ્ર, અમિતાભ બચ્ચન, જિન્નત, રેખા, હેલન, અજીત ખાન, અમજદ ખાન અને પ્રેમ ચોપરાનો અભિનય હતો. કાર્યક્રમની શરૂઆત કરીશું લતા મંગેશકર અને મોહમ્મદ રફીના સ્વરમાં ગવાયેલ આનંદ બક્ષીની આ ગીત રચનાની સાથે.

0: ખુલી રહી છે મારી સ્કૂલ, એટલે જ તો ખુશ છું હું. બહુ જલ્દી મારી શાળામાં થવાનો છે શાળા પ્રવેશોત્સવ, છે ને અજબ જેવી વાત.
1: ભણતર એ સારા ભવિષ્યનો પ્રવેશ દ્વાર છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા પ્રેરિત શાળા પ્રવેશોત્સવને મક્કમ નિર્ધાર સાથે આગળ વધારી રહ્યા છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ. 23, 24 અને 25 જૂને સમગ્ર રાજ્યમાં યોજાશે શાળા પ્રવેશોત્સવ. તમે પણ તમારા બાળકોનું નામ નોંધાવો અને ભણવાની તક આપો.
2: ત્રણેય કોલેજમાં
3: ચિંતા ના કર,
2: ફીસ તો જો.
4: શું હાલ છે? શું થયું?
3: ફીસ નું ટેન્શન.
4: રાહુલ નો બેંક એકાઉન્ટ તો છે જ, તો રસ્તો ક્લિયર. બેંક થી જરૂરત જેટલી સ્ટુડન્ટ એજ્યુકેશન લોન ઇઝીલી મળશે, જેમાં 4 લાખ સુધી નો કોલેટરલ. તે ક્યાં છે મીઠાઈ?
5: RBI કહે છે
6: કરો યોગ્ય શરૂઆત, બનો ફાઇનાન્શિયલી સ્માર્ટ.

0: ફીઝ નું ટેન્શન.
1: રાહુલ નું બેંક એકાઉન્ટ તો છે જ, તો રસ્તો ક્લિયર. બેંક થી જરૂરત જેટલી સ્ટુડન્ટ એજ્યુકેશન લોન ઇઝીલી મળશે, જેમાં 4 લાખ સુધી નો કોલેટરલ. તે ક્યાં છે મીઠાઈ?
2: RBI કહે છે,
0: કરો યોગ્ય શરૂઆત, બનો ફાઇનાન્શિયલી સ્માર્ટ.

રામ બલરામ ફિલ્મનું આ ગીત આપ સાંભળી રહ્યા છો આશા ભોસલે અને કિશોર કુમારના સ્વરમાં. આનંદ બક્ષીની ગીત રચના છે અને લક્ષ્મીકાંત પ્યારીલાલનું સંગીત.

0: ખુલી રહી છે મારી સ્કૂલ, એટલે જ તો ખુશ છું હું. બહુ જલ્દી મારી શાળામાં થવાનો છે શાળા પ્રવેશોત્સવ, છે ને અજબ જેવી વાત.
1: ભણતર એ સારા ભવિષ્યનો પ્રવેશ દ્વાર છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા પ્રેરિત શાળા પ્રવેશોત્સવ ને મક્કમ નિર્ધાર સાથે આગળ વધારી રહ્યા છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ. 23, 24 અને 25 જૂને સમગ્ર રાજ્યમાં યોજાશે શાળા પ્રવેશોત્સવ. તમે પણ તમારા બાળકોનું નામ નોંધાવો અને ભણવાની તક આપો.

રામ બલરામ ફિલ્મનો એક ખૂબ સુંદર ગીત આપ સૌ સાંભળી રહ્યા હતા. કિશોર કુમાર અને આશા ભોસલેના સ્વરમાં આનંદ બક્ષીની ગીત રચના હતી અને લક્ષ્મીકાંત પ્યારેલાલનું સંગીત.

0: મોહમ્મદ રફી, આશા ભોસલે અને સાથીદારોના સ્વરમાં રામ બલરામ ફિલ્મનું આ ગીત હતું. આનંદ બક્ષીની ગીત રચના હતી અને લક્ષ્મીકાંત પ્યારેલાલનું સંગીત. અને આ સાથે જ આજનો ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સમાપ્ત કરીએ છીએ. આ પ્રસારણ હતું આકાશવાણીના ગોધરા કેન્દ્રનું, એફએમ બેન્ડ 102.2 દશાંશ મેગાહર્ટ્ઝ પર. સમય સવારના 10:30 થઈ છે અને હવે સાંભળીશું આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રના રાબેતા મુજબના કાર્યક્રમો.
1: લોકગીત આપને સંભળાવીએ ફિલ્મ સન ઓફ સરદાર 2નું. ગાયક કલાકાર છે વિશાલ મિશ્રા, ગીત અને સંગીત છે જાનીનું.

0: રહી છે મારી સ્કૂલ, એટલે જ તો ખુશ છું હું. બહુ જલ્દી મારી શાળામાં થવાનો છે શાળા પ્રવેશોત્સવ, છે ને અજબ જેવી વાત.
1: ભણતર એ સારા ભવિષ્યનો પ્રવેશ દ્વાર છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા પ્રેરિત શાળા પ્રવેશોત્સવને મક્કમ નિર્ધાર સાથે આગળ વધારી રહ્યા છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ. 23, 24 અને 25 જૂને સમગ્ર રાજ્યમાં યોજાશે શાળા પ્રવેશોત્સવ. તમે પણ તમારા બાળકોનું નામ નોંધાવો અને ભણવાની તક આપો.
2: સાંભળો છો, દરિયો ખેડવા જાવ છો તો ટોકન તો લીધું છે ને?
3: હા હા, યાદ રાખીને લીધું છે. મને એ પણ ખબર છે કે જે વ્યક્તિના નામનું ટોકન હોય તે જ વ્યક્તિ દરિયો ખેડવા જઈ શકે છે. બીજા કોઈના નામે દરિયો ખેડવા જવું એ સજાપાત્ર ગુનો છે, અને એમ કરવાથી માછીમારીનું લાયસન્સ કેન્સલ થઈ શકે છે અને ડીઝલ પર મળતી સબસિડી પણ બંધ થઈ શકે છે.
2: એ ધ્યાન રાખજો કે શંકાસ્પદ બોટ, વિદેશી કે અજાણી વ્યક્તિ દેખાય તો તરત જ 1093 પર મરીન પોલીસને જાણ કરવી.
3: હા, મારી માં, કાયદાનું પાલન કરીશ અને ટોકન લઈને જ દરિયો ખેડવા જઈશ. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
4: મિત્રો, હવેનું ગીત સાંભળીએ ફિલ્મ રેડ 2 નું. ગાયક કલાકાર છે જુબિન નોતિયાલ.

0: ભગુ દરિયે જાય છે તો ભૂલે ચુકે પણ IMBL નજીક જાતો નહીં હો, ત્યાં માછીમારી કરવી ગુનો છે, ખબર છે ને?
1: હા બાપુ, મને ખબર છે કે પાકિસ્તાન IMBL ઓળંગીને માછીમારી કરતા આપણા માછીમારોનું અપહરણ કરી તેમને જેલમાં પૂરી દે છે, અને આપણી બોટનો ઉપયોગ આપણા જ દેશ વિરોધી પ્રવૃત્તિઓમાં કરવામાં આવે છે.
0: અને ક્યારેય કોઈ શંકાસ્પદ વ્યક્તિ કે વસ્તુ દેખાય તો 1093 પર ગુજરાત મરીન પોલીસને જાણ કરજે.
2: આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.

મિત્રો, કાર્યક્રમના અંતમાં સાંભળીએ સત્ય પ્રેમ કી કથા ફિલ્મનું આ ગીત. ગાયક કલાકાર છે અરિજિત સિંઘ. ગીત અને સંગીત છે તનિષ્ક બાગચીનું.

0: મિત્રો, આ સાથે જ હિન્દી ફિલ્મ ગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો.
1: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે કાર્યક્રમ સુગમ સંગીત. શ્રોતા મિત્રો, સુગમ સંગીત કાર્યક્રમ અંતર્ગત આજના ગાયક કલાકાર છે રાઘવ દવે, જેમના સ્વરમાં સૌ પ્રથમ સાંભળી શૂન્ય પાલનપુરીની રચના

શ્રોતા મિત્રો, આપે હમણાં જ સાંભળી સ્નેહી પરમારની રચના, તો હવે સાંભળીએ મરીઝની રચના રાઘવ દવેના જ કંઠે.

તો શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ સુગમ સંગીત અંતર્ગત રાઘવ દવેના કંઠસ્થ ગીતો, જેનું પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પશ્ચિમ બંગાળથી પીએમ કિસાન યોજનાનો 23મો હપ્તો જાહેર કરશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના જન્મદિવસ નિમિત્તે ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી સહિત અનેક કેન્દ્રીય મંત્રીઓએ શુભેચ્છાઓ પાઠવી. જાપાનની મેરીટાઇમ પરંપરાના પ્રતિક સમાન પેસેન્જર ક્રૂઝ શિપ નિમોન મારુ રીસાયકલ થવા માટે અલંગ પહોંચ્યું. એનટીએએ આવતીકાલે યોજાનારી નીટ યુજી 2026ની પુનઃ પરીક્ષા માટે સંપૂર્ણ તૈયાર હોવાનું જણાવ્યું. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે જણાવ્યું કે વૈશ્વિક અસ્થિરતા વચ્ચે ભારતે પોતાના રાષ્ટ્રીય હિતો, વ્યૂહાત્મક સ્વાયત્તતા અને બહુધ્રુવીયતાને ધ્યાનમાં રાખીને તમામ દેશો સાથેના સંબંધો મજબૂત કરવા જોઈએ. રાજ્યમાં 23મી જૂનથી શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વડનગરથી રાજ્યકક્ષાના શાળા પ્રવેશોત્સવનો શુભારંભ કરાવશે. હવામાન વિભાગે દક્ષિણ અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે ભારે વરસાદ અને વાવાઝોડાની સંભાવના વ્યક્ત કરી. ભાવનગરની નૈમિષારણ્ય સ્કૂલના વિદ્યાર્થીઓએ રાષ્ટ્રીય ટેકવોન્ડો ચેમ્પિયનશીપમાં વિજય મેળવ્યો. છોટાઉદેપુરમાં સાંસદ જશુ રાઠવાની ઉપસ્થિતિમાં 3,87,00,000 રૂપિયાના વિકાસકામોનું ખાતમુહૂર્ત કરાયું. સુરેન્દ્રનગરના ચુડા ગામે વાલપની ઘરકુશ સોસાયટીનું લોકાર્પણ. 13 વિચરતા પરિવારોને મંત્રી ઋષિકેશ પટેલે ગૃહપ્રવેશ કરાવ્યો. અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટથી શ્રીલંકાના કોલંબો શહેરને જોડતી ફિટ્સ એર પ્રથમ સીધી ફ્લાઇટનો પ્રારંભ થયો. અને અમદાવાદમાં આજથી એશિયા અને ઓસેનિયા મેન્સ વોલીબોલનો પ્રારંભ થશે. હવે પછી આ બપોરે 12 વાગે મુખ્ય સમાચાર સાંભળી શકશો.
1: મન કી બાત હૈ જન જન કી, સભી કી કુછ અપની સી, સંઘર્ષો કે કુછ કિસ્સે, કહાની કુછ સફળતાઓ કી, અનકહી વિરાસત કી, ઉમ્મીદે નયે ભારત કી. મહિને કે આખરી રવિવાર કા રહેતા હૈ ઇંતજાર.

0: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની, અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની, અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.
1: અલ્યા સિકંદર, તું અત્યારે દરિયે જાય છે?
2: અરે ના ભાઈ ના, મને ખબર છે કે મોનસૂન બ્રેક દરમિયાન દરિયે ન જવાય અને માછીમારીએ ન કરાય, સમજો?
1: એ બરાબર, મોનસૂન બ્રેક દરમિયાન દરિયો ખેડવો એ ગંભીર અને સજાપાત્ર ગુનો છે. અને હા, જો કોઈ અજાણી અથવા શંકાસ્પદ વ્યક્તિ કે બોટ દરિયામાં દેખાય તો તાત્કાલિક 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
3: ફિલ્મ છે આપકી કસમ, કલાકારો લતા મંગેશકર અને કિશોર કુમાર.

0: जानते हो दोस्तों, जिसे हम सिर्फ चिलचिलाती धूप कहते थे, आज उसी धूप से हम अपनी छतों पर ऊर्जा बना लेते हैं। तभी तो आज लगभग 37 लाख घर पीएम सूर्य घर बने हैं, जिससे देश का बिजली बिल घटा है और आत्मविश्वास बढ़ा है।
1: एक दशक पहले भारत सोलर पावर के मामले में बहुत पीछे था, लेकिन आज सोलर पावर के मामले में भारत दुनिया के टॉप 5 देशों में आ गया।
0: 12 साल विश्वास के, विकास के, जन कल्याण के। पता है, जो नॉर्थ ईस्ट कभी दूर लगता था, वो हमारे दिलों के और करीब आ गया है पिछले 12 सालों में, जब से नॉर्थ ईस्ट के नेशनल हाईवे की लंबाई बढ़कर 16,200 किलोमीटर हुई है। सिक्किम और अरुणाचल को पहली बार एयर कनेक्टिविटी मिली है। तब से नॉर्थ ईस्ट से दूरियां घटी हैं।
1: नॉर्थ ईस्ट अब दूर नहीं रहा, नॉर्थ ईस्ट अब दिल के भी पास है, दिल्ली के भी पास है।
0: 12 साल विश्वास के, विकास के, जन कल्याण के।
2: મારા વાલા સાગર ખેડુ ભાઈઓ, દરિયો ખેડવા જાઓ એ પહેલા હવામાન વિભાગની આગાહી અને દરિયાની સ્થિતિને હંમેશા ધ્યાને રાખો. ફિશરીઝ વિભાગ દ્વારા હવામાન ખરાબ હોવાની ચેતવણી હોય તો દરિયે જવાનું ટાળો, અને જો દરિયામાં હોવ તો તુરત જ પાછા આવી જાઓ. આ ચેતવણીની અવગણનાના કિસ્સામાં બોટ ડૂબવાના બનાવો નોંધાયેલ છે, અને કોઈ સંદિગ્ધ વ્યક્તિ કે બોટ માછીમારી કરતું દેખાય તો તુરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરો. હવામાનને સમજી બનો સુરક્ષિત ખેવાયા. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
3: અને હવે સાંભળશો કિશોર કુમારે ગાયેલું જ્વેલથી ફિલ્મનું ગીત.

0: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની, અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.
1: અરે ભાઈ, તે આ સાંભળ્યું? આપણે દરિયામાં હોઈએ તો આ ઇન્ટરસેપ્ટર બોટ આપણી અને દેશની રક્ષા કરે છે.
2: ગુજરાત રાજ્યના દરિયા કિનારે કુલ 27 ઇન્ટરસેપ્ટર બોટ આપણી સુરક્ષા માટે દરિયામાં સતત પેટ્રોલિંગ કરે છે, અને આપણે પણ તપાસ દરમિયાન જરૂરી દસ્તાવેજો અને સાચી માહિતી આપી તેમને સંપૂર્ણ સહકાર કરવો જોઈએ. આપણને દરિયામાં કે કિનારે અજાણી બોટ, વ્યક્તિ કે શંકાસ્પદ હિલચાલ દેખાય તો તરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી જોઈએ. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત

કિશોર કુમારે ગાયેલો કલાકાર ફિલ્મનું ગીત આપે સાંભળ્યું. કાર્યક્રમના અંતમાં સાંભળશો લતા મંગેશકર અને મુકેશની ફિલ્મ છે ચુપકે ચુપકે.

નું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. હવે પ્રસ્તુત છે હિન્દી ગીત ગઝલ. કાર્યક્રમની શરૂઆત કરીશું આશા ભોંસલે ગાયેલી ગુલઝરની રચનાથી.

0: હમણાં જ આપ સાંભળી રહ્યા હતા હિન્દી ગીત ગઝલ. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. બરાબર 12 વાગે આપ સાંભળશો મુખ્ય સમાચાર.
1: નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પશ્ચિમ બંગાળથી પીએમ કિસાન યોજનાનો 23મો હપ્તો જાહેર કરશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે ઓડિશાના મયુરભંજ જિલ્લાના તેમના ગામ પહાડપુરમાં તેમનો 68મો જન્મદિવસ ઉજવ્યો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના જન્મદિવસ નિમિત્તે ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત અનેક કેન્દ્રીય મંત્રીઓએ શુભેચ્છાઓ પાઠવી. પશ્ચિમ બંગાળનો આજે રાજ્ય સ્થાપના દિવસ ઉજવાઈ રહ્યો છે. ઉપરાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી સહિતના નેતાઓએ પશ્ચિમ બંગાળવાસીઓને શુભેચ્છાઓ પાઠવી. અમેરિકાના ખાસ દૂત સ્ટીવ વિટકોફ અને ઈરાનના વિદેશમંત્રી અબ્બાસ અરાકજી હવે આગામી વાટાઘાટો સ્વિટ્ઝરલેન્ડમાં કરશે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી એનટીએ આવતીકાલે યોજાનારી નીટ યુજીની પુનઃ પરીક્ષા માટે સંપૂર્ણપણે તૈયાર. હવામાન વિભાગે દક્ષિણ અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે ભારે વરસાદ અને વાવાઝોડાની સંભાવના વ્યક્ત કરી. ભાવનગરની નૈમિષારણ્ય સ્કૂલના વિદ્યાર્થીઓએ રાષ્ટ્રીય ટેકવોન્ડો ચેમ્પિયનશીપમાં વિજય મેળવ્યો. ડાંગ જિલ્લો સમગ્ર દેશમાં ટ્વીન પીટ શૌચાલયમાં દેશમાં મોડલ બન્યો. યાત્રાધામ પાવાગઢમાં ટ્રાફિક નિયમન માટે આગામી 2 માસ સુધી રવિવારે ખાનગી વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ. બારડોલીમાં સાંસદ પ્રભુ વસાવાના અધ્યક્ષસ્થાને 12મા યોગ દિવસની ઉજવણી કરાઈ. ભરૂચની હાંસોલ પોલીસે એગ્રીકલ્ચર વીજ લાઇનના વાયરની ચોરી કરતી ટોળકીના 12 લોકોની ધરપકડ કરી 20 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો. તાપી એસઓજીએ વાલોડથી ગાંજા સાથે એક આરોપીને પકડી પાડ્યો અને ભરૂચના જેબી મોદી પાર્ક નજીકની ઝૂંપડપટ્ટીમાં આગ લાગતા 5 જેટલા ઝૂંપડા બળી ગયા હોવાના અહેવાલ. હવે પછી આપ બપોરે 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
2: આકાશવાણીનું આ અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર છે. શ્રોતા મિત્રો, આવતીકાલે છે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે હવે સાંભળીશું એક ખાસ વાર્તાલાપ. આ વર્ષની આંતરરાષ્ટ્રીય યોગ દિવસની થીમ છે સ્વસ્થ વૃદ્ધત્વ માટે યોગ, જેનો અર્થ સ્વસ્થ અને સક્રિય વૃદ્ધત્વ માટે યોગ છે. યોગ એ ફક્ત શારીરિક કસરત નથી, પરંતુ સંતુલિત, સ્વસ્થ અને સકારાત્મક જીવન જીવવાનો એક સર્વાંગી અભિગમ છે.

0: યોગ દ્વારા આપણે ફક્ત આપણા શરીરને સ્વસ્થ રાખી શકતા નથી, પરંતુ માનસિક શાંતિ અને આધ્યાત્મિક સંતુલન પણ પ્રાપ્ત કરી શકીએ છીએ. યોગ ગુરુ હરીશ શુક્લ આ વિષય પર પોતાના વિચારો વ્યક્ત કરી રહ્યા છે, તો ચાલો તેમનો આ ખાસ વાર્તાલાપ સાંભળીએ.
1: નમસ્તે. આવતીકાલે રવિવાર તારીખ 21 જૂન 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે આકાશવાણીના તમામ શ્રોતાઓને મારી હરીશ શુક્લની હાર્દિક શુભેચ્છાઓ. આજના ખાસ વાર્તાલાપમાં આપણે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2026ની વાત કરીશું, જેનો વિષય યોગ ફોર એન્ટી એજિંગ, સ્વસ્થ વૃદ્ધત્વ માટે યોગ છે. યોગ એ ફક્ત શારીરિક સ્વાસ્થ્ય જાળવવાનું સાધન નથી, પરંતુ ભારતનો એક પ્રાચીન વારસો છે જે જીવનને સંતુલિત, શિસ્તબદ્ધ અને સકારાત્મક દિશા પ્રદાન કરે છે. આજે જ્યારે સમગ્ર વિશ્વ તણાવ, માનસિક અસંતુલન, જીવનશૈલી સંબંધિત રોગો અને વૃદ્ધત્વના પડકારોનો સામનો કરી રહ્યું છે, ત્યારે યોગ એક સંપૂર્ણ ઉકેલ તરીકે ઉભરી આવ્યો છે. વર્ષ 2026 ભારત માટે બીજી એક ખાસ તક લાવે છે. આપણા લોકલાડીલા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના શાસનમાં ગૌરવપૂર્ણ 12 વર્ષ પૂર્ણ થયેલ છે. વર્ષોથી ભારતે યોગને વૈશ્વિક મંચ પર એક નવી ઓળખ આપી છે અને તેને જન આંદોલનમાં પરિવર્તિત કરવાનો પ્રયાસ કર્યો છે. યોગ એ ભારતીય સંસ્કૃતિની એક અમૂલ્ય ભેટ છે, જે સરહદો, ભાષાઓ અને ધર્મોના અવરોધોને પાર કરીને સમગ્ર વિશ્વને એક કરે છે. યોગનો શાબ્દિક અર્થ એક થવું છે. તે શરીરને મન સાથે, મનને આત્મા સાથે અને વ્યક્તિને પ્રકૃતિ સાથે જોડે છે. મહર્ષિ પતંજલિ યોગને માત્ર શારીરિક કસરત જ નહીં, પણ જીવન જીવવાની કળા માનતા હતા. આજના ઝડપી ગતિશીલ જીવનમાં જ્યાં લોકો પાસે પોતાના માટે ઓછો સમય છે, ત્યાં હાઈ બ્લડ પ્રેશર કે ઉચ્ચ રક્તચાપ, ડાયાબિટીસ કે મધુમેહ, સ્થૂળતા, ચિંતા, અનિદ્રા અને હતાશા જેવી સમસ્યાઓ ઝડપથી વધી રહી છે. આવા સમયમાં યોગ માત્ર રોગ અટકાવવાનું સાધન નથી, પણ સ્વસ્થ અને સંતુલિત જીવનનો માર્ગ પણ છે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસની શરૂઆત માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ 2014માં સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં યોગ દિવસની ઉજવણીનો પ્રસ્તાવ મૂક્યો હતો. ભારતના પ્રસ્તાવને વૈશ્વિક સમુદાય તરફથી અભૂતપૂર્વ સમર્થન મળ્યું હતું, જેમાં કુલ 177 દેશોએ રેકોર્ડ સમયમાં તેનું સમર્થન કર્યું હતું. પરિણામ સ્વરૂપે 11 ડિસેમ્બર 2014ના રોજ સંયુક્ત રાષ્ટ્ર દ્વારા 21 જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ જાહેર કરવામાં આવ્યો હતો. 21 જૂનનું વિશેષ મહત્વ છે. આ દિવસ વર્ષનો સૌથી લાંબો દિવસ હોય છે અને ભારતીય પરંપરામાં તે ઉર્જા, સંતુલન અને ચેતના સાથે સંકળાયેલો છે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2015માં પહેલીવાર ઉજવવામાં આવ્યો હતો. નવી દિલ્હીમાં રાજપથ પર હજારો લોકોએ એક સાથે યોગનો અભ્યાસ કર્યો હતો, જેનાથી વિશ્વ રેકોર્ડ બન્યો હતો. તે દિવસે વિશ્વને સમજાયું કે યોગ ફક્ત એક ભારતીય પરંપરા નથી, પણ સમગ્ર માનવ જાતના સ્વાસ્થ્ય અને સુખાકારીનું સાધન પણ બની શકે છે. ધીમે ધીમે યોગ દિવસ એક વૈશ્વિક ચળવળમાં પરિવર્તિત થયો. લાખો લોકોએ જ્યારે ન્યૂયોર્કના ટાઈમ્સ સ્ક્વેર, પેરિસના એફિલ ટાવર, લંડન, દુબઈ, સિડની, ટોક્યો અને વિશ્વના ઘણા દેશોમાં એક સાથે યોગનો અભ્યાસ કરવાનું શરૂ કર્યું. જો આપણે છેલ્લા 12 વર્ષોનો વિચાર કરીએ તો એવું કહેવું અતિશયોક્તિ નહીં હોય કે ભારતે યોગને એક નવી આંતરરાષ્ટ્રીય ઓળખ આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. મહર્ષિ પતંજલિએ ખૂબ જ સરળ ભાષામાં યોગના 8 અંગોને પતંજલિ યોગસૂત્રમાં વર્ણન કર્યું છે.

શારીરિક મુદ્રા કે સ્થિતિ, આ સ્થિતિમાં આ શારીરિક તૈયારીનો તબક્કો છે જેમાં શરીરને સ્વસ્થ અને સુગમ બનાવવા માટે શારીરિક મુદ્રાઓનો અભ્યાસ કરવામાં આવે છે, જેથી લાંબા સમય સુધી સ્થિર અને સુખપૂર્વક સ્થિતિમાં આરામદાયક રીતે બેસી શકાય. ચોથું અંગ પ્રાણાયામ કે શ્વાસોશ્વાસ પર નિયંત્રણ. શ્વસન ગતિને સ્થિર અને નિયંત્રિત કરવાની પ્રક્રિયા છે. આનાથી શ્વસન તંત્ર આરામ પામે છે અને મન શાંત થાય છે. પાંચમું અંગ પ્રત્યાહાર કે ઇન્દ્રિયોનું નિયંત્રણ. આ તબક્કામાં બાહ્ય વિષયો, વસ્તુઓ અને વાતાવરણ પરથી ઇન્દ્રિયોનું ધ્યાન પાછું ખેંચીને અંદર તરફ વાળવામાં આવે છે. છઠ્ઠું અંગ ધારણા કે એકાગ્રતા. આ એક માનસિક તબક્કાની શરૂઆત છે. આમાં મનને કોઈ એક જ બાહ્ય કે આંતરિક વસ્તુ પર લાંબા સમય સુધી કેન્દ્રિત કરવામાં આવે છે. દાખલા તરીકે નાકની ટોચ પર મનને સ્થિર કરવું. સાતમું અંગ ધ્યાન કે અખંડ ચિંતન. ધ્યાન એ અહંકાર કે ઈગોની ભાવનાથી પર થઈને જે વસ્તુ કે ઈશ્વર પર ધ્યાન કેન્દ્રિત કર્યું હોય તેના પર અખંડ અને અવિરત એકાગ્રતા સાધવી તે છે. આઠમું અને છેલ્લું અંગ સમાધિ, અંતિમ સ્થિતિ કે મુક્તિ, જેમાં ધ્યાતા એટલે કે ધ્યાન કરનાર, ધ્યાન અને ધ્યેય મતલબ જેના પર ધ્યાન કરવામાં આવે છે, ત્રણેય એક થઈ જાય છે. આ અવસ્થા જન્મ અને મરણના ચક્રમાંથી મુક્તિ, મોક્ષ મેળવવા માટેની પૂર્વ શરત છે. આજની યુવા પેઢી જે પોતાની જાતને ઝેન ઝી તરીકે દર્શાવે છે તેમને ખાસ જણાવવાનું કે વખતો વખત અને સમય અંતરે ચલચિત્રના અદાકારોએ પણ યોગનો પ્રચાર કરેલ છે. 1970ના દશકમાં ફિલ્મ અભિનેતા કબીર બેદીનો શીર્ષાસન કરતો ફોટો ખૂબ જ પ્રચલિત થયો હતો. 1980ના દશકમાં લોકસભા સદસ્ય અને ફિલ્મ અભિનેત્રી હેમા માલિનીએ તેમની એક ફિલ્મના એક ગીતમાં નૃત્ય સાથે આસન કરતો વિડિયો છેલ્લા 2-3 વર્ષથી યોગ દિવસ નિમિત્તે ખૂબ જ વાયરલ પ્રચલિત થયેલ છે. સદીના મહાનાયક અભિનેતા અમિતાભ બચ્ચન દ્વારા ફિલ્મ કુલીમાં એક સીનમાં રેડિયો એટલે કે આકાશવાણી સાંભળતા ઓમલેટ બનાવે છે અને ત્યારે પોતે યોગાભ્યાસ કરે છે. દર્શકોએ આ સીનના પણ ખૂબ જ વખાણ કર્યા હતા. ત્યારબાદ 1990ના દશકના અંતમાં મિસ વર્લ્ડ રહી ચૂકેલ અભિનેત્રી ઐશ્વર્યા રાય દ્વારા ફિલ્મ તાલમાં દર્શાવેલા આસનોનો પણ દર્શકોએ ખૂબ જ વખાણ કર્યા હતા. ત્યારબાદ 2000ના દશકમાં ફિલ્મ અભિનેત્રી કરીના કપૂરે એક ફિલ્મ ટસન માટે ઝીરો ફિગર કરવા માટે 108 સૂર્ય નમસ્કારનો ઉલ્લેખ કર્યો હતો. તે સમયે ઝીરો ફિગર અને સૂર્ય નમસ્કાર બંને ખૂબ જ પ્રચલિત થયા હતા. 2010ના દશકમાં ફિલ્મ અભિનેત્રી આલિયા ભટ્ટ દ્વારા પૂર્ણ ભુજંગાસનનો ફોટો ખૂબ જ પ્રચલિત થયો હતો. અને હાલમાં 2026માં ફિલ્મ અભિનેત્રી શિલ્પા શેટ્ટી દ્વારા બનાવેલ યોગની રીલ્સ ખૂબ જ વાયરલ અથવા પ્રચલિત થઈ રહી છે અને તેને લાખો લોકો જોઈ ચૂક્યા છે. ગત તારીખ 4-8 જૂન 2026 સુધી અમદાવાદ સ્થિત એકા એરિનામાં પહેલી વિશ્વ યોગ ચેમ્પિયનશિપ યોજાઈ હતી. સ્પર્ધાનું ઉદ્ઘાટન ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ચ્યુઅલ રીતે કરી કુલ 79 દેશોના 522 ખેલાડીઓને યોગ માટે પ્રોત્સાહન આપી તેમને અભિનંદન પાઠવ્યા હતા. યોગની આ સ્પર્ધામાં ભારતે પોતાનું એકધાર્ય વર્ચસ્વ દર્શાવતા 102 સ્વર્ણ પદક, 9 ચાંદી અને 3 કાંસ્ય પદક સહિત કુલ 114 પદક પ્રાપ્ત કર્યા હતા. યોગની આ સ્પર્ધામાં મેડલ પ્રાપ્ત કરવા ઉપરાંત એક મહત્વપૂર્ણ વાત સામે આવી કે હવે યોગની ક્રાંતિ સમગ્ર વિશ્વમાં ફેલાઈ રહી છે. આવી

સ્થિતિમાં જ્યારે યોગને મુખ્ય રૂપે વેલનેસ સેન્ટર તેમજ ફિટનેસ સ્ટુડિયો સુધી મર્યાદિત સમજવામાં આવતું હતું, ત્યાં ઓમાન, જોર્ડન, ઈરાન તેમજ સંયુક્ત અરબ અમીરાત જેવા દેશોએ પહેલી વિશ્વ યોગ્ય ચેમ્પિયનશિપમાં ભાગ લઈ એ વાતને સંકેત આપ્યો કે યોગ હવે એક પ્રતિસ્પર્ધી રમતના રૂપમાં પોતાની એક અલગ ઓળખ પ્રાપ્ત કરી રહ્યો છે. અખાતી દેશ ઓમાનના અધ્યક્ષ અનુસાર તેમણે આ સ્પર્ધામાં કુલ 21 પદક જીતી અને એક ઐતિહાસિક ઉપલબ્ધિ પ્રાપ્ત કરેલ છે. ઓમાન, જોર્ડન સહિત ઘણા બધા ખાડી દેશોમાં હવે લોકો યોગને એક જીવનશૈલી તરીકે સ્વીકાર કરી રહ્યા છે. જોર્ડન દેશના કાંસ્ય પદક વિજેતા માયા આલોસ્થાત પ્રમાણે યોગ ફક્ત હવે લચક એટલે ફ્લેક્સિબિલિટી તેમજ શારીરિક મુદ્રાઓ સુધી મર્યાદિત નથી, પરંતુ સ્વમૂલ્યાંકન તેમજ સંતુલન અને આંતરિક શક્તિને પણ એક માધ્યમ છે અને યોગ વિભિન્ન સંસ્કૃતિના લોકોને એક સૂત્રમાં બાંધવાની ક્ષમતા રાખે છે. ક્રિકેટના ભગવાન કહેવાતા સદીના મહાન ખેલાડી અને ભારતરત્નથી સન્માનિત સચિન તેંડુલકરને જ્યારે વર્ષ 1999માં પીઠના દુખાવાની સારવાર માટે પૂર્વ ક્રિકેટર કિરણ મોરે દ્વારા સચિનને પહેલીવાર પદ્મવિભૂષણ યોગાચાર્ય BKS અયંગરનો પરિચય કરાવવામાં આવ્યો હતો, સચિને અયંગરના યોગ સેન્ટરમાં એક અઠવાડિયું વિતાવ્યું હતું અને તેમની સમગ્ર કારકિર્દી દરમિયાન કોર મજબૂત રાખવા માટે આસનોને શ્રેય આપ્યો હતો. ત્યારબાદ પણ વર્ષ 2009માં સચિન તેંડુલકરને જ્યારે પગની ઈજા થઈ ત્યારે લંડનના ડોક્ટરોએ પગની સર્જરીની સલાહ આપી, ત્યારે સચિને તેના બદલે યોગાચાર્ય અયંગરની સલાહ લીધી. અયંગર દ્વારા સૂચવેલા આસનો કર્યા પછી સચિન એટલો સ્વસ્થ થઈ ગયો કે હવે તેને સર્જરીની જરૂર નહોતી પડી. સિને અભિનેત્રી અનુ અગ્રવાલ વર્ષ 1989માં મ્યુઝિકલ બ્લોકબસ્ટર ફિલ્મ આશિકીથી રાતોરાત બોલિવૂડમાં સ્ટાર બની ગયેલ અને ત્યારબાદ તેમની ઘણી માંગ વધી ગઈ હતી. 1997માં તેઓ બિહાર સ્કૂલ ઓફ યોગમાં જોડાયા અને ત્યાં એક કર્મયોગી તરીકે રહ્યા. 1999માં મુંબઈ પરત ફરતી વખતે તેમનો એક ગંભીર કાર અકસ્માત થયો હતો. તેઓ 29 દિવસ સુધી કોમામાં રહ્યા હતા, જેના કારણે તેમને ભૂતકાળના જીવનની કોઈ વાત યાદ રહી ન હતી. ત્યારબાદ સન 2001માં તેઓ સાધ્વી એટલે કે મોંક બન્યા. તેમને પોતે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે મજબૂત અનુભવો, આત્મવિશ્વાસ અને શ્રેષ્ઠતાની પ્રચંડ ભાવના સાથે માનવજાત વચ્ચે ચાલવું એ બિલકુલ ખોટું નથી. શારીરિક દ્રષ્ટિએ મજબૂત હોવાની શ્રેષ્ઠતા માનવજાતના લાંબા ઇતિહાસમાં લોકસાહિત્ય, ગીતો અને કવિતાઓમાં સશક્ત મહિલાઓને આપવામાં આવેલા સન્માનમાંથી સાબિત થાય છે. અનુ અગ્રવાલ હાલ મુંબઈમાં રહે છે અને પોતે પ્રેરણાદાયી ટેડ સ્પીકર છે અને તેઓ માનસિક સ્વાસ્થ્ય, પર્યાવરણીય સુખાકારી, તણાવ મુક્તિ અને આજના પડકારજનક સમયમાં આનંદ શોધવા માટે અનુ અગ્રવાલ ફાઉન્ડેશન દ્વારા માનસિક સ્વાસ્થ્ય અને યોગ અંગે લોકોને પ્રેરણા આપે છે. પરંતુ અહીં સમજવા જેવી એક મહત્વપૂર્ણ વાત એ છે કે યોગ ફક્ત વૃદ્ધાવસ્થામાં અપનાવવાની વસ્તુ નથી. જો કોઈ વ્યક્તિ નાનપણથી જ યોગને પોતાની દિનચર્યાનો ભાગ બનાવે છે તો વૃદ્ધાવસ્થામાં ઘણી બીમારીઓથી બચી શકાય છે. આપણી પાસે કહેવત છે, પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર, એટલે ઇલાજ કરતાં નિવારણ સારું છે. યોગ આ સિદ્ધાંત પર આધારિત છે. યોગ આપણને બીમારી આવે તે પહેલાં જ સાવધ રહેવાનું શીખવે છે, તે પછી નહીં. આજની યુવા પેઢી મોડે સુધી જાગવું, અસંતુલિત ભોજન ખાવું, તણાવપૂર્ણ જીવન અને ડિજિટલ ઉપકરણો પર વધુ પડતી નિર્ભરતા જેવા પડકારોનો સામનો કરી રહ્યો છે. આ તેમના શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને અસર કરી રહ્યું છે. આવી સ્થિતિમાં યોગ ફક્ત વૃદ્ધો માટે જ નહીં પરંતુ યુવાનો અને બાળકો માટે પણ જરૂરી છે. જો બાળકો સારામાં જ યોગ શીખે છે તો તેમની એકાગ્રતા, શિસ્ત અને આત્મવિશ્વાસ

દિવસમાં વધારો કરે છે. આ જ કારણ છે કે તાજેતરના વર્ષોમાં શાળાઓ અને યુનિવર્સિટીઓમાં યોગ કાર્યક્રમોને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. આજે આપણે એવા સમયમાં જીવીએ છીએ જ્યાં શારીરિક સ્વાસ્થ્યની સાથે માનસિક સ્વાસ્થ્ય પણ એક મુખ્ય ચિંતા બની ગયું છે. તણાવ, ચિંતા અને હતાશા જેવી સમસ્યાઓ ઝડપથી વધી રહી છે. ઘણા લોકો આર્થિક દબાણ, કૌટુંબિક જવાબદારીઓ અને સ્પર્ધાના કારણે માનસિક અસંતુલન અનુભવે છે. યોગ વ્યક્તિને અંદરથી મજબૂત બનાવે છે. જ્યારે આપણે આંખો બંધ કરીને ઊંડા શ્વાસ સાથે પ્રાણાયામ કરીને થોડા સમય ધ્યાન કરીએ છીએ ત્યારે ફક્ત શરીર જ નહીં પણ મન પણ શાંત થઈ જાય છે. યોગ આપણને જીવનના પડકારોનો સામનો ગભરાટથી નહીં પરંતુ સંતુલન અને ધીરજથી કરવાનું શીખવે છે. આ જ કારણ છે કે આજે વિશ્વભરના ઘણા દેશોમાં ડોક્ટરો પણ યોગને પૂરક સ્વાસ્થ્ય પ્રથા તરીકે સ્વીકારી રહ્યા છે. આજે યોગ ભારતની ચરમશક્તિનું એક મજબૂત માધ્યમ બની ગયું છે. એક સમય હતો જ્યારે ભારતને ફક્ત એક આધ્યાત્મિક દેશ તરીકે જાણતું હતું, પરંતુ આજે ભારતની વૈજ્ઞાનિક વિચારસરણી, ડિજિટલ પ્રગતિ અને સાંસ્કૃતિક શક્તિ સાથે યોગ પણ તેની વૈશ્વિક ઓળખ બની ગયું છે. જ્યારે ન્યૂયોર્કના ટાઈમ્સ સ્ક્વેરમાં હજારો લોકો યોગ કરે છે, જ્યારે લોકો એફિલ ટાવરની સામે સૂર્ય નમસ્કાર કરે છે, જ્યારે સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલયમાં યોગ સત્રો યોજાય છે, આ ફક્ત યોગનો પ્રચાર નથી પરંતુ ભારતની પ્રાચીન સંસ્કૃતિને શ્રદ્ધાંજલિ પણ છે. મોદી સરકારના છેલ્લા 12 વર્ષોમાં વિશ્વ મંચ પર ભારતના સાંસ્કૃતિક વારસાને પ્રોત્સાહન આપવાના પ્રયાસોમાં યોગને એક વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે. વિદેશમાં ભારતીય દૂતાવાસો દ્વારા યોગ દિવસના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. લાખો લોકો યોગ પ્રશિક્ષકો દ્વારા જોડાયેલા હતા. એમ કહેવું વ્યાજબી રહેશે કે યોગે વિશ્વને સંદેશ આપ્યો કે આધુનિક જીવનની સમસ્યાઓનો ઉકેલ ફક્ત દવાઓમાં જ નહીં પણ જીવનશૈલીમાં પરિવર્તનમાં પણ રહેલો છે. આજે પરિવારોમાં વાતચીત ઘટી રહી છે. દરેક વ્યક્તિ મોબાઈલ ફોન અને ડિજિટલ દુનિયામાં વ્યસ્ત હોય તેવું લાગે છે. જો પરિવારના સભ્યો દરરોજ થોડા સમય સાથે યોગ કરવા વિતાવે છે તો તે માત્ર સ્વાસ્થ્યમાં સુધારો કરશે નહીં પરંતુ સંબંધોને પણ મજબૂત બનાવશે. કોવિડ રોગચાળા દરમિયાન ઘણા પરિવારોએ ઘરે સાથે યોગ કરવાનું શરૂ કર્યું. આનાથી એવી સમજણ થઈ કે યોગ ફક્ત વ્યક્તિગત જ નહીં પણ સામૂહિક સ્વાસ્થ્ય માટે પણ એક સાધન બની શકે છે. યોગની એક સૌથી મોટી શક્તિ એ છે કે તેને કોઈ મોંઘા સાધનો કે વ્યાપક સંસાધનોની જરૂર નથી. શાંત અને એકાંત સ્થળ, થોડી ઈચ્છા શક્તિ અને નિયમિત અભ્યાસ, બસ એટલું જ જરૂરી છે. આ જ કારણ છે કે ગામડાઓથી લઈને મહાનગરો સુધી, ગરીબોથી લઈને ધનિકો સુધી દરેક વ્યક્તિ યોગને અપનાવી શકે છે. આજે ઘણા ઉદ્યાનો, જાહેર સ્થળો અને સમુદાય કેન્દ્રોમાં સવારના યોગ જૂથો જોવા મળે છે. આ સકારાત્મક સામાજિક પરિવર્તનની નિશાની છે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ફક્ત ઉજવણી ના બને તે સુનિશ્ચિત કરવાની આપણી જવાબદારી છે. જો આપણે ફક્ત 21 જૂને યોગ કરીએ અને બાકીના વર્ષ માટે તેને ભૂલી જઈએ તો તેનો હેતુ અધૂરો રહેશે. યોગ દૈનિક જીવનનો એક ભાગ બનવો જોઈએ. ભલે ફક્ત 20-30 માટે યોગ નિયમિત રૂપે સમર્પિત કરવામાં આવે તો તેની અસરો આપણા શરીર, મન અને વર્તનમાં સ્પષ્ટપણે દેખાય છે. આ સમયની જરૂરિયાત છે, ખાસ કરીને વૃદ્ધો માટે. સ્વસ્થ વૃદ્ધત્વ ફક્ત દીર્ઘાયુષ્ય વિશે નથી પરંતુ સક્રિય, પ્રતિષ્ઠિત
અને આત્મનિર્ભર જીવન વિશે છે.

0: અંતમાં એમ કહી શકાય કે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2024 ફક્ત એક ઘટના નથી, પરંતુ સ્વસ્થ, સંતુલિત અને સકારાત્મક જીવનનો સંદેશ છે. આ વર્ષની થીમ યોગ ફોર એન્ટી એજિંગ, સ્વસ્થ વૃદ્ધત્વ માટે યોગ, આપણને યાદ અપાવે છે કે વૃદ્ધત્વ એ બોજ નથી, પરંતુ જીવનનો એક તબક્કો છે જેને સ્વસ્થ, સક્રિય અને આનંદદાયક બનાવી શકાય છે. છેલ્લા 12 વર્ષોમાં યોગને વૈશ્વિક સ્તરે લાવવામાં ભારતના પ્રયાસોએ સાબિત કર્યું છે કે આપણી પ્રાચીન પરંપરાઓ હજુ પણ આધુનિક વિશ્વને માર્ગદર્શન આપવાની ક્ષમતા ધરાવે છે. આ યોગ દિવસે ચાલો આપણે બધા યોગને ફક્ત એક દિવસીય ઘટના નહીં, પરંતુ આપણા જીવનનો નિયમિત ભાગ બનાવવાનો સંકલ્પ કરીએ. કારણ કે સ્વસ્થ શરીર, શાંત મન અને સંતુલિત જીવનનો માર્ગ યોગ દ્વારા જ રહેલો છે. અંતમાં પ્રધાનમંત્રીના શબ્દો અનુસાર, દરરોજ યોગ ભગાવે રોગ, આ શબ્દો સાથે કૃપા કરી મને તમારી રજા આપશો. આભાર.
1: આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે યોગ ફોર હેલ્ધી એજિંગ આ વિષય પર યોગ ગુરુ હરીશ શુક્લનો વિશેષ વાર્તાલાપ હમણાં આપ સાંભળી રહ્યા હતા. આશા રાખીએ કે આ વાર્તાલાપથી આપને યોગનું મહત્વ અને નિયમિત અભ્યાસની જરૂરિયાત સમજવામાં મદદ મળી હશે. હવે સાંભળીએ આ યોગ વિશેષ ગીત.

શ્રોતા મિત્રો, હમણાં આપ સાંભળી રહ્યા હતા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે હરીશ શુક્લનો વાર્તાલાપ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રો પરથી કરવામાં આવ્યું.

0: પ્રસ્તુત છે બહેનો માટેનો કાર્યક્રમ સહિયર.
1: ત્રણે કોલેજમાં
2: ચિંતા ના કર,
1: ફીસ તો જો.
3: શું હાલ છે? શું થયું?
2: ફીસ નું ટેન્શન.
3: રાહુલ નો બેંક એકાઉન્ટ તો છે જ, તો રસ્તો ક્લિયર. બેંક થી જરૂરત જેટલી સ્ટુડન્ટ એજ્યુકેશન લોન ઇઝીલી મળશે, જેમાં 4 લાખ સુધી નો કોલેટરલ. તે ક્યાં છે મીઠાઈ?
4: આરબીઆઈ કહે છે,
2: કરો યોગ્ય શરૂઆત, બનો ફાઇનાન્શિયલી સ્માર્ટ.
0: નમસ્તે મારા વહાલા શ્રોતા મિત્રો, તો ચલો આજના સહિયર કાર્યક્રમની શરૂઆત કરીએ હંમેશાની જેમ એક વાર્તાથી. ઘણા સમય પહેલાની વાત છે. એક રાજા હતો જેમના દરબારમાં દુનિયાભરમાંથી કલાકારો પોતાની અદ્ભુત કળાઓ લઈને આવતા. એક દિવસ એક વિદેશી કલાકાર દરબારમાં આવ્યો. તેની પાસે આબેહૂબ દેખાતી 3 સુંદર સોનાની મૂર્તિઓ હતી. દેખાવમાં, વજનમાં અને ચમકમાં ત્રણેય મૂર્તિઓ બિલકુલ એક સરખી હતી. કલાકારે રાજા સામે પડકાર મૂક્યો, મહારાજ આ ત્રણેય મૂર્તિઓ સોનાની છે અને સરખી દેખાય છે, પણ આ ત્રણેયની કિંમત અલગ અલગ છે. જો તમારા દરબારમાં કોઈ બુદ્ધિમાન વ્યક્તિ હોય તો તે આ ત્રણેય વચ્ચેનો તફાવત અને તેની પાછળનું રહસ્ય મને સમજાવે. રાજાએ પોતાના સૌથી ચતુર પ્રધાનને આ કામ સોંપ્યું. પ્રધાને ત્રણેય મૂર્તિઓનું ઝીણવટપૂર્વક નિરીક્ષણ કર્યું અને ત્યારે તેના ધ્યાનમાં આવ્યું કે ત્રણેય મૂર્તિઓના કાનમાં એક નાનકડું કાણું હતું. પ્રધાને એક પાતળો સોનાનો તાર લીધો અને પ્રયોગ શરૂ કર્યો. જ્યારે પ્રધાને પહેલી મૂર્તિના કાનમાં તાર નાખ્યો તો એ તાર બીજા કાનમાંથી બહાર નીકળી ગયો. પછી પ્રધાને બીજી મૂર્તિના કાનમાં તાર નાખ્યો તો એ તાર તેના મોઢામાંથી બહાર નીકળ્યો. અને જ્યારે પ્રધાને ત્રીજી મૂર્તિના કાનમાં તાર નાખ્યો ત્યારે એ તાર ક્યાંય

બહાર ન નીકળ્યો, પણ તેના હૃદયમાં સમાઈ ગયો. તો મિત્રો, તમે સમજી ગયા કે આ વાર્તા મેં આજે શા માટે કહી? અને જો ન સમજ્યા હો તો હું વાર્તાનો મર્મ તમને સંભળાવું, એથી તમે ચોક્કસ સમજી જશો કે આ વાર્તા મેં કયા ઉપલક્ષ્યમાં કહી છે. પ્રધાને હસીને રાજાને કહ્યું કે મહારાજ, પહેલી મૂર્તિ એવા લોકોની છે જે એક કાનથી સાંભળે છે અને બીજા કાનથી કાઢી નાખે છે, એની કિંમત સૌથી ઓછી છે. બીજી મૂર્તિ એવા લોકોની છે જે કંઈક સાંભળે એટલે તરત જ વિચાર્યા વગર બોલી દે છે, પણ આ ત્રીજી મૂર્તિ શ્રેષ્ઠ છે અને સૌથી વધુ કિંમતી છે, જે બધું જ સાંભળે છે, સમજે છે અને તેને પોતાની ભીતર ઉતારે છે અને તેને પોતાના આત્મામાં સમાવી લે છે. બસ દોસ્તો, આ ત્રીજી મૂર્તિ જેવું બનવાનું કામ અને નામ એ જ યોગ. યોગ એટલે માત્ર શરીરને વાળવું કે આસનો કરવા એટલું જ નહીં, પણ બહારની દોડધામ, ઘોંઘાટ અને વિચારોને રોકીને પોતાના શ્વાસ દ્વારા, પોતાના મન દ્વારા ભીતર ઉતરવું અને પોતાના આત્મા સાથે જોડાવું. શ્રોતા મિત્રો, આવતીકાલે આવનારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. જ્યારે આપણું મન, શરીર અને શ્વાસ એક લયમાં આવી જાય છે ત્યારે જીવન સંગીતમય બની જાય છે. આ વાત પર મિત્રો સાંભળીએ એક સંગીતમય પ્રાર્થના.

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે સકળ વિશ્વનું શુભ થાય તેવી પ્રાર્થના સાથે ચલો આજે આપણે પોતાને જ વચન આપીએ કે રોજ

0: થોડો સમય આપણી જાતને આપીશું, થોડાક અંતર્મુખી બનીશું, જીવનને સ્વસ્થ બનાવીશું. દોસ્તો, યોગ એ આપણી ધરોહર છે જે આપણને જીવતા શીખવાડે છે, અને યોગનો સંદર્ભ આપણને શ્રીમદ ભગવદ્ ગીતામાં પણ જોવા મળે છે. ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને માત્ર યુદ્ધના મેદાન પર લડવાની પ્રેરણા જ નથી આપી, પરંતુ જીવનના યુદ્ધમાં મનની સ્થિરતા કેવી રીતે જાળવવી તેનો શ્રેષ્ઠ ઉપદેશ પણ આપ્યો છે. ગીતાના 6 અધ્યાયમાં યોગનું સાચું મહત્વ સમજાવતો એક પ્રસંગ આવે છે. કુરુક્ષેત્રના મેદાનમાં જ્યારે શ્રીકૃષ્ણ અર્જુનને મન શાંત રાખવાની અને ધ્યાન ધરવાની વાતો કરી રહ્યા હતા, ત્યારે અર્જુન મૂંઝાઈ જાય છે અને એક સામાન્ય માણસની જેમ ભગવાનને ખૂબ જ પ્રાયોગિક સવાલ પૂછે છે. હે કૃષ્ણ, આ મન તો ખૂબ ચંચળ છે, બળવાન અને જિદ્દી છે. જેમ હવાને પકડવી અશક્ય છે, તેમાં મનને કાબૂમાં કરવું મને અશક્ય લાગે છે. શ્રી કૃષ્ણ ત્યારે અર્જુનને માર્મિક જવાબ આપે છે. તેઓ હસીને કહે છે, અસંશયમ મહાબાહો મનો દુર્નિગ્રહમ ચલમ. એટલે કે હે મહાબાહુ અર્જુન, તારી વાત 100% સાચી છે. આ મન ખૂબ ચંચળ છે અને તેને કાબૂમાં કરવું મુશ્કેલ છે, પરંતુ અભ્યાસ એટલે કે વારંવારનો પ્રયત્ન અને વૈરાગ્ય દ્વારા મનને ચોક્કસ વશ કરી શકાય છે. ગીતાના 6 અધ્યાયનો 18 શ્લોક યોગનું મહત્વ સમજાવે છે. યદા વિનિયતમ ચિત્તમ આત્માન્યેવાવતિષ્ઠતે નિઃસ્પૃહ સર્વકામેભ્યો યુક્ત ઇત્યુચ્યતે તદા. જેનો અર્થ છે, જ્યારે યોગના અભ્યાસ દ્વારા મનુષ્યનું અત્યંત વશમાં રહેલું મન બધી બાજુએથી ભટકવાનું બંધ કરીને માત્ર આત્મામાં જ સ્થિર થાય છે, અને જ્યારે તે તમામ પ્રકારના લૌકિક ભોગો અને વાસનાઓથી મુક્ત થઈ જાય છે, ત્યારે તે યોગીને સાચો યોગી કહેવામાં આવે છે. મિત્રો, આવતીકાલે સવારે આખું વિશ્વ ઓમકારના નાદ સાથે એક થવાનું છે. તો તમારી તૈયારીઓ કેવી છે? કપડાં રેડી રાખ્યા કે નહીં? તમારી યોગા મેટ ક્યાંક કબાટમાં ધૂળ તો નથી ખાતી ને? આ બધી જ વાતો કરીશું. એ પહેલા સાંભળીએ યોગાચાર્ય રાજેશ બારોટનો આ વાર્તાલાપ, જેનું શીર્ષક છે યોગનું શિક્ષણ આજના યુગની જરૂરિયાત.
1: નમસ્કાર શ્રોતા મિત્રો, યોગનું શિક્ષણ આજના યુગની જરૂરિયાત. આજના આધુનિક યુગમાં માનવીનું જીવન ખૂબ ઝડપી અને વ્યસ્ત બની ગયું છે. ભૌતિકતા તરફ આંધળી દોટ મૂકી રહેલા જગતના આજે સૌ કોઈ માનસિક તાણ અથવા સ્ટ્રેસફુલ લાઈફમાંથી પસાર થઈ રહ્યા છે. પ્રદૂષિત ખાનપાન અને આહાર વિહારની અનિયમિતતાથી આજનો માનવી અનેક રોગો તરફ ધકેલાઈ રહ્યો છે. તેના કારણે દવાની દુકાનો અને દવાખાના વધતા જાય છે. જ્યાં જુઓ ત્યાં જણાય છે ઉતાવળ, દોડાદોડ, વ્યગ્રતા, તણાવ અને ચિંતા. શાળા મહાશાળાઓમાં, ઘરમાં, ઓફિસમાં, રાજ્યમાં, દેશની વચ્ચે બધે જ આધુનિક માનવી વધુ વિચારગ્રસ્ત અને તણાવગ્રસ્ત જણાય છે. આમ આધુનિક સમયમાં સૌને મૂંઝવતો આ એક જટિલ પ્રશ્ન છે, સ્વસ્થ જીવન કેમ અને કેવી રીતે પ્રાપ્ત કરી શકાય. અનેકવિધ મૂંઝવતા પ્રશ્નોનું નિરાકરણ યોગમાં રહેલું છે. વિવિધ સમસ્યાઓનું સમાધાન તેમજ શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય યોગ દ્વારા પ્રાપ્ત કરી શકાય છે. યોગનું શિક્ષણ આજના યુગની જરૂરિયાત છે. જેમ શિક્ષણ જીવનલક્ષી છે, તેમ યોગ પણ જીવનલક્ષી હોવું જોઈએ. યોગ એ પરીક્ષાલક્ષી નહીં, પરંતુ જીવનલક્ષી બનાવવો એ મુખ્ય હેતુ છે. ભારતીય યોગ પદ્ધતિને વિશ્વભરમાં આવકાર અને વૈજ્ઞાનિક માન્યતા મળી છે. વિશ્વ આરોગ્ય સંસ્થા WHO દ્વારા પણ તંદુરસ્ત અને આરોગ્યની મહત્વપૂર્ણ કડી તરીકે યોગ, આસન અને મેડિટેશનના પ્રશિક્ષણ ઉપર ભાર મૂકવામાં આવ્યો છે.

યોગ દ્વારા શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પ્રાપ્ત કરી શકાય છે. તેથી તેને દર વર્ષે 21મી જૂને વિશ્વ યોગ દિન તરીકે ઉજવવામાં આવે છે, જેને સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા માન્યતા મળેલ છે. મેડિટેશન દ્વારા માનસિક સ્વાસ્થ્ય અને વિવિધ આસનો દ્વારા શારીરિક સ્વાસ્થ્ય મેળવી શકાય છે. બિનજરૂરી ચિંતાઓ તેમજ કાલ્પનિક ભયથી મનુષ્ય ઘેરાયેલો છે, તેને કારણે શરીરમાં અનેક રોગો નિર્મિત થાય છે, જેમ કે રાત્રે ઊંઘ ન આવી, સમયસર ભૂખ ન લાગવી, બ્લડ પ્રેશર, હાર્ટ એટેક વગેરે મનોદૈહિક બીમારીઓ જોવા મળે છે. જ્યાં જુઓ ત્યાં સ્ટ્રેસ, ટેન્શન, ઉતાવળ, વ્યગ્રતા, હરી એન્ડ વરી, શારીરિક અને માનસિક સંતુલન ખોરવાઈ જવાથી મનોદૈહિક રોગો વધતા જાય છે. આજના સમયમાં ઉત્તમ સ્વાસ્થ્ય માટે ધ્યાન, મેડિટેશન, યોગ એ શ્રેષ્ઠ ઉપાય છે. આધુનિક સમયમાં વિકસતા શહેરોમાં અને વિદેશોમાં લોકોની જીવનશૈલી ખૂબ ઝડપી અને તણાવગ્રસ્ત છે, જેથી વિકસિત શહેરોમાં લોકો અને વિદેશોમાં દિન પ્રતિદિન યોગની માંગ વધી રહી છે. વિશ્વમાં આજે ઘણા બધા લોકો યોગ અને મેડિટેશન તરફ પ્રેરિત થયા છે. આજે અમેરિકા, રશિયા અને બ્રિટન જેવા પ્રગતિશીલ દેશના લોકોને રાત્રે ઊંઘ માટે ગોળીઓ લેવી પડે છે, કારણ કે તેમનું જીવન વ્યસ્ત અને ચિંતાગ્રસ્ત છે. તેના કારણે આધુનિક સમયમાં વિદ્યાર્થીઓ, વેપારીઓ અને ઉચ્ચ શિક્ષિત વર્ગમાં પણ આત્મહત્યા, સ્યુસાઇડની ઘટનાઓ જોવા મળે છે. આવી પરિસ્થિતિમાંથી બહાર આવવા માટે તેઓએ યોગ અને મેડિટેશનનો સહારો લીધો છે, જેનું તેમને અદ્ભુત પરિણામ પણ મળ્યું છે. શાળા મહાશાળાઓમાં ભણતા વિદ્યાર્થીઓ માટે માર્ચ એપ્રિલ એ પરીક્ષાનો સમય છે, જેમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓએ સૌએ એક સ્વસ્થ વાતાવરણ ઊભો કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. વિદ્યાર્થીઓ પર થતા માનસિક દબાણને લીધે નકારાત્મક વિચારોના આવેગથી તેઓ કોઈ અવિચાર્યું પગલું ન ભરે, પરીક્ષાના ભયને કારણે નાસીપાસ ન થાય, બીમાર ન પડે, તે માટે યોગ અને મેડિટેશન દ્વારા મન અને શરીર સ્વસ્થ રાખી તેની સમસ્યાઓનું નિરાકરણ કરી સચોટ માર્ગદર્શન અપાય તો વિદ્યાર્થીઓ પરીક્ષા આપીને સારું પરિણામ લાવી શકે છે. મેડિટેશન એટલે ધ્યાન. ધ્યાન એટલે વર્તમાનમાં રહેવાની કળા. ન તો ભૂતકાળની સ્મૃતિઓમાં, ન ભવિષ્યની કલ્પનાઓમાં જીવવું. ધ્યાન એ વર્તમાનમાં સમગ્રતાથી જીવવાની કુશળતા છે. દાખલા તરીકે કોઈ વ્યક્તિ ભોજન કરતું હોય ત્યારે તેનું શરીર ટેબલ પર હોય અને મન ઓફિસમાં હોય. આને કારણે મન અને શરીર વચ્ચે સંઘર્ષ ઊભો થાય છે, જેને કારણે વ્યક્તિ તણાવગ્રસ્ત બને છે અને જલ્દી થાકી જાય છે. તેને લીધે પ્રેઝન્ટ લિવિંગ રહેતું નથી. મેડિટેશનના અભાવને કારણે વિચારોના અનેક ટોળા ભેગા થાય છે. તેને લીધે મનમાં અંતઃકલહ, દ્વંદ્વ અને સંતાપ તેમજ બિનજરૂરી કોન્ફ્લિક્ટ, સંઘર્ષ ઊભા થાય છે. મેડિટેશન એ ચિત્તની ચિકિત્સા છે. મેડિટેશનની પ્રેક્ટિસ દ્વારા આપણે ચિત્તની ચિકિત્સા કરી શકીએ છીએ, જેથી મન એક ઉપયોગી ઉપકરણ બની જાય. ભગવાન બુદ્ધ કહેતા

0: કે ધ્યાન એ બધી સમસ્યાઓનું સમાધાન છે. ધ્યાન એ શ્રેષ્ઠ ઔષધ છે. મેડિટેશન ઇઝ ધ બેસ્ટ મેડિસિન. રોજ ધીમા અને ઊંડા શ્વાસ લઈ તન મન સ્વસ્થ રાખી શકાય છે. આપણા સ્વાસ્થ્યની જાળવણીમાં મોખરાનું સ્થાન પ્રાણવાયુનું છે. શરીરમાં કોષોની શુદ્ધિ અને સ્વસ્થતાનો આધાર અસરકારક અને પદ્ધતિસરની શ્વસન ક્રિયામાં છે. માટે સંપૂર્ણ સ્વાસ્થ્યની ચાવી એટલે નિયમિત પ્રાણાયામ. મનની એકાગ્રતા વધારવા માટે ઊંડા અને લયબદ્ધ શ્વસનનો અભ્યાસ ખૂબ જરૂરી છે. આ સાદી અને સરળ ક્રિયા માટે જ્યારે તમે શ્વાસ લો ત્યારે પેટ ફૂલે અને શ્વાસ છોડો ત્યારે પેટ સંકોચાય. આ નેચરલ બ્રીથિંગ પ્રાકૃતિક શ્વસન ઉપર વધુ ધ્યાન આપો. આ પ્રાકૃતિક શ્વસન ક્રિયાથી મન અને શરીર બંનેનું સ્વાસ્થ્ય સારું રહેશે. વહેલી સવારે અથવા સાંજે ખાલી પેટે વિવિધ આસનો અને મેડિટેશન દ્વારા શારીરિક અને માનસિક સંતુલન જાળવી શકાય છે, જે તમને પરીક્ષા દરમિયાન અને રોજિંદા જીવનમાં ખૂબ લાભપ્રદ છે. શરીર સ્થિર થાય એનું નામ આસન અને મન સ્થિર થાય તેનું નામ ધ્યાન. વિવિધ આસનો, પ્રાણાયામ કે મેડિટેશનના કારણે ઓક્સિજનનો ફ્લો અસરકારક રીતે કામ કરે છે. બ્રેઇનના કોષો વધુ તંદુરસ્ત બને છે. તમારું બ્રેઇન તમારા શરીરની 20% એનર્જીનો ઉપયોગ કરી લે છે અને તમારા બ્રેઇનને પાણી અને ખોરાક કરતાં ઓક્સિજનની વધારે જરૂર છે. શરીર અને મન સંયુક્ત ઘટના છે, એટલા માટે આપણે આહારમાં, ભોજનની બાબતમાં થોડુંક વિવેકપૂર્ણ હોવું જોઈએ. ભોજન કર્યા બાદ આળસ નહીં, સ્ફૂર્તિ આવવી જોઈએ. ભોજન બાદ તરત પાણી ન પીવું જોઈએ. ભોજનના 1/2 કલાક કે કલાક બાદ પાણી પીવું જોઈએ. ભોજનના બાદ વજ્રાસનમાં થોડીક વાર બેસવાથી આહારને પચવામાં ખૂબ સહયોગ મળે છે. અથવા થોડોક સમય ડાબા પડખે ઊંઘવાથી સૂર્યનાડી સક્રિય થાય છે, જે પાચન તંત્ર માટે ખૂબ લાભદાયક છે. આવો આપણે સૌ યોગ કરીએ. દવા વગર તાજા અને સ્વસ્થ રહી ઉત્તમ અને સ્વસ્થ જીવન પામીએ.
1: તો શ્રોતા મિત્રો, યોગનું શિક્ષણ આજના યુગની જરૂરિયાત, આ વિષય પર આપ વાર્તાલાપ સાંભળી રહ્યા હતા યોગાચાર્ય રાજેશ બારોટ પાસેથી. મિત્રો, યોગના આસનો અને પ્રાણાયામનો પૂરેપૂરો લાભ આપણને ત્યારે જ મળે છે જ્યારે આપણે તેને સાચી પદ્ધતિ અને નિયમો સાથે કરીએ. ખોટી રીતે કરાયેલો યોગ ક્યારેક ફાયદાના બદલે નુકસાન પણ કરી શકે છે. તો યોગ શરૂ કરતા પહેલા અને યોગ પૂર્ણ કર્યા પછી કઈ કઈ સાવચેતીઓ રાખવી, આપણે તે વિશે થોડીક ટિપ્સ જોઈ લઈએ. યોગ શરૂ કરતા પહેલા સૌથી મહત્વનું, આપણું પેટ ખાલી હોવું જોઈએ. યોગ હંમેશા સવારે ખાલી પેટે જ કરવો શ્રેષ્ઠ છે. અને જો તમે સાંજે યોગ કરતા હો તો ભારે ભોજન લીધાના ઓછામાં ઓછા 3-4 કલાક પછી જ યોગના આસનો કરવા. યોગ શરૂ કરતા પહેલા ખૂબ બધું પાણી ન પીવું. જો જરૂર લાગે તો 1/2 ગ્લાસ નવ શેકું પાણી યોગ શરૂ કરવાના 15-20 મિનિટ પહેલાં પી શકાય. યોગ કરતી વખતે એકદમ ટાઇટ કે અકળાવનારા કપડાં ન પહેરો. હંમેશા સુતરાઉ અને હળવા ઢીલા કપડાં પહેરવા, જેથી શરીર સરળતાથી વળી શકે અને શરીરને અગવડતા ન પડે. જગ્યા શાંત, ખુલ્લી અને હવા ઉજાસવાળી હોય તો ખૂબ સારું. પંખાની સીધી હવા કે એસી ચાલુ રાખીને યોગ કરવાનું ટાળવું જોઈએ. જમીન પર સીધા આસન કરવાના બદલે સારી યોગ મેટ અથવા જાડી ચાદર અથવા શેતરંજી પાથરવી. અને મિત્રો, સીધા જ અઘરા આસનો શરૂ ન કરવા. પહેલા 5 મિનિટ શરીરના સાંધાઓને

હળવા હલાવીને જેને સૂક્ષ્મ વ્યાયામ કહેવાય છે તે કરીને શરીરને તૈયાર કરવું. આ તો થઈ યોગ કર્યા પહેલા રાખવાની કાળજી. યોગ કર્યા પછી કઈ કઈ કાળજીઓ રાખવી? આસનો પૂરા કર્યા પછી સીધા જ ઊભા થઈને કામ પર ન લાગી જવું. અંતમાં 5 થી 10 મિનિટ શવાસન અથવા મકરાસન કરીને હૃદયના ધબકારા અને બ્લડ પ્રેશરને સામાન્ય કરવું ખૂબ મહત્વનું છે. યોગ કર્યા પછી તરત જ ચા નાસ્તો કે ઠંડુ પાણી ન પીવું. યોગ દરમિયાન શરીરમાં એક આંતરિક ઊર્જા, આંતરિક ગરમી પેદા થાય છે, તેથી શરીરનું તાપમાન સામાન્ય થવા દેવું. ઓછામાં ઓછું 20 થી 30 મિનિટ પછી જ કંઈક ખાવું અથવા પીવું. અને હા મિત્રો, યોગ કર્યા પછી તરત જ નહાવા પણ ન જવું. 20 થી 30 મિનિટ પછી જ્યારે પરસેવો સુકાઈ જાય, શરીર ઠંડુ થાય, ત્યારે નવશેકા અથવા સામાન્ય પાણીથી સ્નાન કરવું. યોગ સત્ર પૂરું થયા પછી તરત જ બહુ ભારે વજન ઉચકવાનું કે અતિશય દોડધામવાળું કામ કરવાનું ટાળવું. યોગથી મળેલી માનસિક શાંતિને થોડો સમય અનુભવવા દેવી. અને જો મિત્રો તમને કમરનો દુખાવો, હાઈ બ્લડ પ્રેશર, હર્નિયા કે હૃદયની કોઈ તકલીફ હોય, અથવા જે બહેનો ગર્ભવતી હોય તેમણે નિષ્ણાત યોગ ટ્રેનરની દેખરેખ હેઠળ અને ડોક્ટરની સલાહ લીધા પછી જ આસનો કરવા જોઈએ. પોતાની જાતે અઘરા આસનો અજમાવવા નહીં. અને સૌથી મહત્વનું, યોગ એ કોઈ એક દિવસની ઉજવણી નથી, પણ રોજિંદી જીવનશૈલી છે. જ્યારે યોગ આપણી જીવનશૈલી બને છે ત્યારે જીવનમાં ખૂબ સુંદર બદલાવ આવે છે. મેટ ઉપર બેસીને 1.5 કલાક યોગ કરવો અથવા પ્રાણાયામ કરવું એ યોગનો નાનકડો ભાગ છે, પણ જ્યારે તમે ઓફિસમાં, ટ્રાફિકમાં હો, ઘરમાં કોઈ મુશ્કેલ પરિસ્થિતિ આવે ત્યારે મગજનો પારો ગુમાવ્યા વગર શાંત રહીને નિર્ણય લો, એ સાચો યોગ છે. પરિસ્થિતિ ગમે તેટલી ચિંતાજનક હોય પણ મનની અંદરનું બેલેન્સ ન ખોવા દેવું, એ જ જીવન જીવવાની શૈલી છે. યોગિક જીવનશૈલી આપણને ખાવા પીવાની આદતોમાં સુધારો કરવાની પ્રેરણા આપે છે. ટેસ્ટ માટે ગમે તે જંક ફૂડ પેટમાં પધરાવી દેવાના બદલે શરીરને મંદિર સમજીને પૌષ્ટિક અને સાત્વિક આહાર લેવો એ પણ યોગનો જ એક ભાગ છે. સૌથી મહત્વનું, માઇન્ડફુલનેસ, સભાનતાપૂર્વક જીવવું. આજકાલ આપણું મન કાં તો ભૂતકાળની ચિંતામાં હોય અથવા તો ભવિષ્યના પ્લાનિંગમાં. યોગ આપણને ઇન ધ પ્રેઝન્ટ મોમેન્ટ, અહીં અને અત્યારે જીવતા શીખવે છે. તમે જ્યારે જમો ત્યારે પૂરા સ્વાદ સાથે જમો, કોઈની સાથે વાત કરો ત્યારે પૂરા મનથી સાંભળો. આ વર્તમાનમાં જીવવાની કળા એટલે યોગશૈલી. મહર્ષિ પતંજલિના અષ્ટાંગ યોગમાંના યમ અને નિયમ, જેમાં અહિંસા, સત્ય, સંતોષ, અસ્તે જેવા ગુણોની વાત થઈ છે, તે આપણને સમાજ સાથે પ્રેમથી રહેતા શીખવે છે. જ્યારે આપણી અંદર શાંતિ હોય ત્યારે આપણા સંબંધોમાં આપોઆપ પ્રેમ અને સન્માન વધી જાય છે. તો મિત્રો, યોગને જીવનશૈલી બનાવવાથી તમારું આખું વ્યક્તિત્વ મજબૂત અને સુંદર બની જશે. જેમ આપણે રોજ બ્રશ કરવાનું નથી ભૂલતા, તેમજ રોજ થોડો સમય યોગ, પ્રાણાયામ, ધ્યાન માટે ફાળવીએ તો આખું જીવન ઉત્સવ બની જશે. અને આંતરરાષ્ટ્રીય યોગા ડેની એક દિવસની ઉજવણી નહીં, પણ આખું જીવન મહાઉત્સવ સમૂહ લાગશે. મિત્રો, આજે છે 20 જૂન, એટલે કે જેઠ સુદ છઠ, જે અરણ્ય ષષ્ઠી તરીકે ઉજવાય છે. અરણ્ય એટલે વન, જંગલ. આ દિવસ આપણને પ્રકૃતિની વધુ નજીક લાવે છે. આ દિવસે વનસ્પતિ, વૃક્ષો અને પ્રકૃતિના સ્ત્રોતોની પૂજા કરીને પર્યાવરણના રક્ષણનો સંદેશ આપવામાં આવે છે. હિન્દુ સંસ્કૃતિમાં આપણે પ્રકૃતિને જ ભગવાનનું સ્વરૂપ માનીએ છીએ અને આ તહેવાર તેનું ઉત્તમ ઉદાહરણ છે. પૂર્વ ભારત અને ખાસ કરીને બંગાળમાં આ દિવસ જામાઈ ષષ્ઠી તરીકે ઉજવાય છે. આ દિવસે સાસુ પોતાના જમાઈને ઘરે આમંત્રિત કરે છે, તેમને પરંપરાગત વાનગીઓ જમાડે છે અને તેમના લાંબા આયુષ્ય માટે ષષ્ઠી માતાના આશીર્વાદ માંગે છે. આ પરંપરા ત્યાં પારિવારિક સંબંધોને વધુ મજબૂત બનાવે છે. અને મિત્રો, આવતીકાલે એટલે કે 21 જૂને સૂર્ય ઉત્તરાયણમાંથી દક્ષિણાયણમાં પ્રવેશ કરશે. વિજ્ઞાનમાં આ દિવસને સમર સોલ્સ્ટિસ કહેવામાં આવે છે, જે ઉત્તર ગોળાર્ધમાં વર્ષનો સૌથી લાંબો દિવસ અને સૌથી ટૂંકી રાત હોય છે. મિત્રો, સૂર્યનું આ ખગોળીય ભ્રમણ

0: યોગનો શારીરિક, માનસિક અને આધ્યાત્મિક સંયોગ તમારા સૌના જીવનમાં ખૂબ ખૂબ શાંતિ અને આનંદ લાવે તેવી શુભેચ્છાઓ સાથે તમારી સહિયર રૂપાને રજા આપો. ફરી મળીશું નવી કોઈ વાર્તા, નવા કોઈ પ્રસંગ, નવા કોઈ દિવસની ઉજવણી સાથે. આવજો.
1: આપ સાંભળી રહ્યા હતા બહેનો માટેનો કાર્યક્રમ સહિયર.

આ કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. બરાબર 1 વાગે આપ સાંભળશો દિલ્હીથી પ્રસારિત હિન્દીમાં સમાચાર.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઓડિશાના મયુરભંજ જિલ્લાના પહાડપુર પહોંચ્યા. ઓડિશાના રાજ્યપાલ ડોક્ટર હરિબાબુ કંભમપતિ અને મુખ્યમંત્રી મોહન ચરણ માંઝીએ તેમનું સ્વાગત કર્યું હતું. અગાઉ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ તેમના 68મા જન્મદિવસની ઉજવણી માટે તેમના ગામ પહાડપુર પહોંચ્યા હતા. ઓડિશાના રાજ્યપાલ હરિબાબુ કંભમપતિ, મુખ્યમંત્રી મોહન ચરણ માંઝી સહિત સ્થાનિક રહેવાસીઓ દ્વારા રાષ્ટ્રપતિનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. શ્રીમતી મુર્મુ પ્રધાનમંત્રી મોદી સાથે તેમના ગામની મુલાકાત લેશે. તેઓ પવિત્ર સંથાલી જહેરા અને હો જહેરા ઉપવનોમાં પ્રાર્થના કરશે. ઉપરાંત તેઓ કૌશલ્ય વિકાસ કેન્દ્ર અને પહાડપુર શાળાની મુલાકાત લેશે. ત્યારબાદ રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી ઓડિશા સરકારના 2 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે રાયરાંગપુરમાં એક વિશાળ જાહેરસભામાં ઉપસ્થિત રહેશે. તેઓ ઉર્જા, માળખાગત સુવિધા, આરોગ્ય સંભાળ, શિક્ષણ અને સિંચાઈ સહિત વિવિધ ક્ષેત્રોમાં 47,000 કરોડથી વધુના વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે. પ્રધાનમંત્રી મોદી આ પ્રસંગે જાહેરસભામાં સંબોધન કરશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના આજે જન્મદિવસ નિમિત્તે ઉપરાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી સહિતના નેતાઓએ શુભેચ્છાઓ પાઠવી છે. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણને શુભેચ્છાઓ પાઠવતા સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું કે રાષ્ટ્રપતિ શ્રીમતી મુર્મુએ સતત વંચિતોના હિત માટે કામ કર્યું છે અને રાષ્ટ્રની સેવામાં પોતાને સમર્પિત કર્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને તેમના જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવતા કહ્યું કે હિંમત, સરળતા, નમ્રતા અને જાહેર સેવા પ્રત્યેની અતૂટ પ્રતિબદ્ધતાથી ચિહ્નિત રાષ્ટ્રપતિની યાત્રા દેશભરના લોકોને પ્રેરણા આપે છે. શ્રી મોદીએ રાષ્ટ્રપતિ મુર્મુને રાષ્ટ્રની સેવામાં લાંબા અને સ્વસ્થ જીવનની શુભેચ્છાઓ પાઠવી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી ઓડિશા અને પશ્ચિમ બંગાળની મુલાકાતે છે. પશ્ચિમ બંગાળની તેમની 2 દિવસીય મુલાકાત દરમિયાન શ્રી મોદી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો 23મો હપ્તો જાહેર કરશે, જે અંતર્ગત દેશભરના 9.44 કરોડથી વધુ ખેડૂતોના બેંક ખાતાઓમાં 18,880 કરોડથી વધુ રૂપિયા સીધા ટ્રાન્સફર કરવામાં આવશે. તેઓ પશ્ચિમ બંગાળમાં પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના, ડિજિટલ કૃષિ મિશન હેઠળ કૃષિ સ્ટેક અને પ્રધાનમંત્રી ધનધાન્ય કૃષિ યોજના સહિત મુખ્ય કેન્દ્રીય કૃષિ યોજનાઓનો પણ અમલ કરશે. સાથે જ હુગલી જિલ્લાના તારકેશ્વરમાં પશ્ચિમ બંગાળ દિવસ ઉજવણીમાં હાજરી આપશે. તેઓ રાજ્યમાં વિવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે કોલકાતામાં સ્વદેશી રીતે નિર્મિત ભારતીય નૌકાદળના 3 જહાજ આઈએનએસ દુનાગીરી, આઈએનએસ સંશોધક અને આઈએનએસ અગ્રેનું લોન્ચિંગ કરશે. આ જહાજોનો હેતુ લડાઈ કામગીરી, હાઇડ્રોગ્રાફિક સર્વેક્ષણ અને સબમરીન વિરોધી યુદ્ધને મજબૂત બનાવવાનો છે. નૌકાદળે જણાવ્યું હતું કે આ જહાજોમાં 75%થી વધુ સ્વદેશી સામગ્રી છે અને તેમાં 200થી વધુ સૂક્ષ્મ, નાના અને મધ્યમ ઉદ્યોગો સામેલ છે, જે ભારતના સ્થાનિક જહાજ નિર્માણ ઉદ્યોગના વિકાસને દર્શાવે છે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસની આવતીકાલે

0: વૈશ્વિક સ્તરે ઉજવણી કરાશે. આ વર્ષે 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની યોગ ફોર હેલ્ધી એજિંગ વિષયવસ્તુ સાથે ઉજવણી કરાશે, જે તમામ ઉંમરના લોકો માટે યોગના મહત્વ પર ભાર મૂકે છે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસની મુખ્ય રાષ્ટ્રીય ઉજવણી આવતીકાલે કોલકાતાના ઐતિહાસિક રેડ રોડ ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં યોજાશે. ઉજવણીના ભાગરૂપે સંસ્કૃતિ મંત્રાલય દેશભરના 100 પ્રતિષ્ઠિત સ્થળોએ ખાસ આંતરરાષ્ટ્રીય યોગ દિવસના કાર્યક્રમોનું આયોજન કરશે, જે ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા અને યોગ પરંપરાઓને એકસાથે લાવશે. અમારા સંવાદદાતા તરફથી વધુ અહેવાલ સાંભળીએ.
1: संस्कृति मंत्रालय भारत की समृद्ध सांस्कृतिक विरासत और योग परंपराओं को दर्शाते हुए देश भर में 100 स्थानों पर विशेष अंतर्राष्ट्रीय योग दिवस के उपलक्ष्य में कार्यक्रमों का आयोजन करेगा. आयुष मंत्रालय ने बताया कि भारतीय सांस्कृतिक संबंध परिषद और विदेशों में स्थित भारतीय दूतावासों के समन्वित प्रयासों से इस वर्ष विश्व भर में लगभग 2500 स्थानों पर योग दिवस कार्यक्रमों का आयोजन किया जा रहा है. इन कार्यक्रमों में 210 से अधिक भारतीय दूतावासों की भागीदारी सामूहिक कल्याण के लिए एक वैश्विक आंदोलन के रूप में योग की भूमिका को दर्शाती है. शिवांग की रिपोर्ट के साथ समाचार कक्ष से मैं मुकेश कुमार बल.
0: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આવતીકાલે મધ્યપ્રદેશના જબલપુરમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસના કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમ સવારે 7:30 વાગે સદર સ્થિત ગેરિસન મેદાનમાં યોજાશે. યોગ દિવસ કાર્યક્રમ બાદ રાષ્ટ્રપતિ મુર્મુ રાણી દુર્ગાવતી યુનિવર્સિટીની મુલાકાત લેશે અને 36મા દીક્ષાંત સમારોહમાં મુખ્ય મહેમાન બનશે. ત્યારબાદ તેઓ બપોરે જબલપુરથી ગ્વાલિયર જવા રવાના થશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABADને ફોલો કરશો. નેશનલ ટેસ્ટિંગ એજન્સી NTAએ જણાવ્યું કે તે આવતીકાલે યોજાનારી નીટ UG 2026ની પુનઃ પરીક્ષાના સરળ, ન્યાયી અને પારદર્શક સંચાલન માટે સંપૂર્ણપણે તૈયાર છે. એજન્સીએ જણાવ્યું કે આ પરીક્ષા ભારતના 551 શહેરોમાં અને વિદેશના 14 શહેરોમાં 22,79,000થી વધુ ઉમેદવારો માટે લેવામાં આવશે. એજન્સીએ નોંધ્યું હતું કે નિરીક્ષકો, સંયોજકો, પોલીસ દળો અને વહીવટકર્તાઓ સહિત 2,00,000થી વધુ કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે. સાંભળીએ એક અહેવાલ.
2: નેશનલ ટેસ્ટિંગ એજન્સી ને કહા યહ પરીક્ષા ભારત કે 551 શહેરો ઓર વિદેશ કે 14 શહેરો મેં 22,00,000 સે જ્યાદા ઉમેદવારો કે લિયે આયોજિત કી જાયેગી. એજન્સી ને બતાયા કે 2,00,000 સે જ્યાદા કર્મચારીઓ કો તૈનાત કિયા ગયા હૈ, જિનમે પરિવેશકો, કોઓર્ડિનેટર, પોલીસ બલ ઓર એડમિનિસ્ટ્રેટર શામિલ હૈ. NTA ને કહા કે નિષ્પક્ષ ઓર પારદર્શી પરીક્ષા સુનિશ્ચિત કરને કે લિયે કઈ સ્તરો વાલી સુરક્ષા વ્યવસ્થા કી ગઈ હૈ. પરીક્ષા કલ દોપહેર 2 બજે સે શામ 5:15 બજે તક પેન ઓર પેપર મોડ મેં આયોજિત કી જાયેગી. શિવાંગ મિશ્રા, આકાશવાણી સમાચાર, દિલ્હી.
0: ભારતીય માહિતી સેવાના ભૂતપૂર્વ અધિકારી દીપાંકર મુખોપાધ્યાયનું ગઈકાલે રાત્રે કોલકાતામાં લાંબી બીમારી બાદ અવસાન થયું. તેઓ 77 વર્ષના હતા. મુખોપાધ્યાયે માહિતી અને પ્રસારણ મંત્રાલયના વિવિધ મીડિયા એકમો અને આકાશવાણી સમાચાર સેવા વિભાગમાં સેવા આપી હતી. તેમણે સિંગાપોરમાં આકાશવાણીના ખાસ સંવાદદાતા તરીકે પણ સેવા આપી હતી. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રશંસા કરતા તેમને એક સશક્ત અને પ્રભાવશાળી નેતા ગણાવ્યા છે. તેમણે કહ્યું કે શ્રી મોદી ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે વિશ્વના સૌથી પ્રભાવશાળી નેતાઓમાંના એક છે. એક મુલાકાતમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું કે છેલ્લા 12 વર્ષમાં શ્રી મોદીના નેતૃત્વમાં ભારતે મજબૂતી અને સ્થિરતા મેળવ્યા છે. તેમણે કહ્યું કે ભારત અને અમેરિકા વચ્ચે વેપાર સંબંધો સારા છે અને બંને દેશો વચ્ચે વેપાર ચાલુ છે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી મોદીનું વિશ્વભરમાં સન્માન કરવામાં આવે છે અને તેઓ એક સશક્ત નેતા છે. અમેરિકાના ખાસ દૂત સ્ટીવ વિટકોફ અને ઈરાનના વિદેશમંત્રી અબ્બાસ અરાઘજી હવે આગામી વાટાઘાટો સ્વિટ્ઝરલેન્ડમાં કરશે. આ વાટાઘાટો ગઈકાલે શરૂ થવાની હતી, પરંતુ લેબેનોનમાં ઇઝરાયેલ અને હિઝબુલ્લાહ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષના કારણે તે મુલતવી રખાઈ હતી. જોકે બાદમાં બંને પક્ષો વચ્ચે યુદ્ધવિરામ પર સંમતિ સધાઈ હતી. મીડિયા અહેવાલો અનુસાર અમેરિકા અને ઈરાન વચ્ચેની નવી વાટાઘાટોમાં સંભવિત પરમાણુ કરાર પર ચર્ચા થવાની શક્યતા છે. દરમિયાન બંને દેશો વચ્ચે વાટાઘાટો ક્યારે શરૂ થશે તેની સત્તાવાર માહિતી હજુ સુધી જાહેર કરાઈ નથી. ક્રિકેટમાં ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની ત્રીજી અને અંતિમ વન ડે મેચ આજે ચેન્નઈના MA ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે. શુભમન ગિલની આગેવાની હેઠળની ટીમે ધર્મશાળામાં પહેલી વન ડે 7 વિકેટથી

જીતી હતી. ત્યારબાદ ભારતે લખનૌમાં બીજી વનડેમાં કેપ્ટન શુભમન ગિલ અને ઈશાન કિશનની સદીની મદદથી 170 રનની વિજય મેળવ્યો હતો. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિની ઉપસ્થિતિમાં ઓડિશામાં 47,000 કરોડથી વધુના વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે. પ્રધાનમંત્રી આજે કિસાન સન્માન નિધિનો 23મો હપ્તો જાહેર કરશે. 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની આવતીકાલે વૈશ્વિક સ્તરે ઉજવણી. અમેરિકાના રાષ્ટ્રપતિએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સશક્ત અને પ્રભાવશાળી નેતા ગણાવ્યા. અને ક્રિકેટમાં ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની ત્રીજી અને અંતિમ વનડે મેચ આજે ચેન્નઈમાં રમાશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર બકુલા પરમાર વાંચે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને પશ્ચિમ બંગાળ ખાતેથી પીએમ કિસાન સન્માન નિધિનો 23મો હપ્તો જાહેર કરશે, જે અંતર્ગત દેશભરના 9,44,00,000થી વધુ ખેડૂતોના બેંક ખાતામાં 18,880 કરોડથી વધુ રૂપિયા સીધા ટ્રાન્સફર કરવામાં આવશે. દરમિયાન ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં રાજ્યકક્ષાનો પીએમ કિસાન ઉત્સવ દિવસ યોજાશે. આજે અંતર્ગત રાજ્યના 51,28,000થી વધુ ખેડૂતોને 1,025 કરોડ રૂપિયાથી વધુની સહાય મળશે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી એનટીએએ જણાવ્યું કે તે આવતીકાલે યોજાનારી નીટ યુજી 2026ની પુનઃ પરીક્ષાના સરળ, ન્યાયી અને પારદર્શક સંચાલન માટે સંપૂર્ણપણે તૈયાર છે. એજન્સીએ જણાવ્યું કે આ પરીક્ષા દેશના 551 શહેરોમાં અને વિદેશના 14 શહેરોમાં 22,79,000થી વધુ ઉમેદવારો માટે લેવામાં આવશે. એજન્સીએ નોંધ્યું કે નિરીક્ષકો, સંયોજકો, પોલીસ દળો અને વહીવટકર્તાઓ સહિત 2,00,000થી વધુ કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલામાં મહત્તમ છૂટક કિંમત એમઆરપી કરતાં વધુ ભાવ લેતી હોટલો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. નાયબ કલેક્ટર એચટી મકવાણાએ જણાવ્યું કે 5 હોટેલોમાં ઠંડા પીણા, પાણીની બોટલ, નાસ્તાના પેકેટમાં એમઆરપી કરતાં વધુ ભાવ લેતા હોવાનું સામે આવ્યું હતું.
1: યાદી મળેલી હતી, એ તમામે તમામ હોટલોની અંદર ટીમો દ્વારા તપાસણી હાથ ધરવામાં આવેલ હતી. આ તપાસણી દરમિયાન કુલ 5 હોટલો માંથી એમઆરપી કરતા વધુ રકમ વસૂલવામાં આવતી હતી, જેથી આ ગુનાહિત પ્રવૃત્તિ સાબિત થતા તમામે તમામ હોટલની સામે 1 હોટલ દીઠ 10,000 રૂપિયા દંડ લેખે 5 હોટલો સામે 50,000 રૂપિયાની દંડનીય કાર્યવાહી કરવામાં આવેલ છે.
0: યાત્રાધામ પાવાગઢ ખાતે શ્રદ્ધાળુઓની ભીડ અને ટ્રાફિકની સમસ્યાને ધ્યાનમાં રાખીને આગામી 2 માસ સુધી તમામ રવિવારે વાહનો પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે, જે અંતર્ગત તળેટીથી માચી સુધી જવાના રસ્તા પર માત્ર સરકારી એસટી બસો, સરકારી વાહનો અને પાવાગઢ ગામની કાયમી ટેક્સી પાસિંગ ગાડીઓ જ અવરજવર કરી શકશે. પ્રવેશબંધીમાં હાલોલ ટીંબી 3 રસ્તા, જેપુરા ચોકડી, વડા તળાવ ચોકડી, ઢીંકવા ચોકડી અને ધનકુવા ચોકડીથી પાવાગઢ તરફ પ્રવેશતા ખાનગી ભારે વાહનો પર પ્રતિબંધ રહેશે. તદુપરાંત પશુઓ દ્વારા ચીજવસ્તુઓ કે માલસામાનનું વહન કરવા પર તેમજ પશુઓ દોરીને જનારાઓ પર માચીથી દૂધિયા તળાવ સુધીના રસ્તા પર પ્રતિબંધ રહેશે. આ જાહેરનામું 20 ઓગસ્ટ સુધીના તમામ રવિવારના દિવસો માટે અમલી રહેશે. છોટાઉદેપુર જિલ્લાના મલાજા ગામે આરોગ્ય સુવિધાઓને વધુ મજબૂત બનાવવા નવીન પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કરાયું. આ પ્રસંગે સાંસદ જશુ રાઠવા ઉપસ્થિત રહ્યા. તેમણે કહ્યું કે 1,18,00,000 રૂપિયાના ખર્ચે નિર્માણ પામેલા આ આરોગ્ય કેન્દ્રથી ગ્રામ્ય વિસ્તારના લોકોને વધુ સારી અને આધુનિક આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ થશે.
2: આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મારફતે છોટાઉદેપુર તાલુકાના 25 ગામોને લાભ થશે અને આ આરોગ્ય કેન્દ્રની અંદર 12 બેડ છે તથા સંપૂર્ણ સ્ટાફ છે, ત્યારે આ વિસ્તારને ખૂબ મોટા પ્રમાણમાં લાભ થશે.
0: ભરૂચ શહેરના જેબી મોદી પાર્ક નજીક આવેલી ઝૂંપડપટ્ટીમાં આજે અચાનક આગની ઘટના બની, જેમાં 5થી વધુ ઝૂંપડા બળીને ખાક થઈ ગયા. ઘટનાની જાણ થતાં જ ફાયરની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો. સદનસીબે આગની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. સમગ્ર ઘટનાને લઈને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. અમદાવાદમાં આજથી એવીસી મેન્સ વોલીબોલ કપનો પ્રારંભ થશે. નારણપુરાના વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે યોજાનારી આ સ્પર્ધામાં ભારત સહિત 11 દેશોના 240થી વધુ ખેલાડીઓ ભાગ લેશે. આજે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે મુકાબલો થશે. 28 જૂન સુધી ચાલનારી આ સ્પર્ધામાં 11 ટીમો વચ્ચે જંગ જામશે. ઉલ્લેખનીય છે કે ભારત 2 વર્ષ બાદ પહેલીવાર આ સ્પર્ધામાં ભાગ લેશે. ક્રિકેટમાં ચેન્નઈના એમ એ ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે ભારત સામેની ત્રીજી અને અંતિમ વનડેમાં છેલ્લા અહેવાલ મુજબ અફઘાનિસ્તાને 10.3 ઓવરમાં 4 વિકેટે 37 રન બનાવ્યા છે. અગાઉ અફઘાનિસ્તાને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારતે 2-0ની સરસાઈ સાથે શ્રેણી જીતી લીધી છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા.

આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABADને ફોલો કરશો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

નમસ્કાર યુવા મિત્રો, યુવા મિત્રોનો મનપસંદ કાર્યક્રમ યુવાણી કાર્યક્રમમાં સર્વ દોસ્તોનું સ્વાગત છે. હું છું આપણી રેડિયો દોસ્ત મનસુરી સદફ. કેમ છો મિત્રો, મજામાં ને? તો સાથીઓ, હમણાં તો તમે કંઈક ને કંઈક કામ કરી રહ્યા છો નહીં? તો મિત્રો, આ કામ કરવાની સાથે સાથે રેડિયો સાંભળવાનું ન ભૂલતા. હા તો મિત્રો, આજે આપણે એક સુંદર મજાનો વિષય, કારકિર્દી પસંદગીમાં માતાની ભૂમિકા, તે વિશે વાત કરવાના છે. તો આપણે તો મિત્રો જાણીએ છીએ, આપણા જીવનમાં માતાનો દરજ્જો કેટલો ઊંચો છે, મા વગરની જિંદગી કેટલી અધૂરી હોય છે. તો મિત્રો, આપણા જીવનમાં માતાનું ખૂબ જ મહત્વ છે. આપણા જે મમ્મી છે તે આપણી સાથે સુખ અને દુઃખ બંનેમાં આપણા સાથે ઉભા રહે છે. તો આપણી કારકિર્દીની પસંદગીમાં પણ આપણા માતાની ભૂમિકા હોવી ખૂબ જ જરૂરી છે. મિત્રો, હાલતા અને ચાલતા મેં તેની આંખોમાં દુવા જ જોઈ છે. હાલતા ને ચાલતા મેં તેની આંખોમાં દુવા જ જોઈ છે. મેં સ્વર્ગ તો નથી જોયું, પણ મેં મારી માં જોઈ છે. માનવ જીવનમાં કારકિર્દીનું મહત્વ અત્યંત વિશિષ્ટ છે. વ્યક્તિના ભવિષ્ય, આર્થિક સ્થિરતા, સામાજિક પ્રતિષ્ઠા અને આત્મસંતોષનો આધાર તે આપણી યોગ્ય કારકિર્દી પર જ રહેલો હોય છે. કારકિર્દીની પસંદગી જીવનનો એક મહત્વપૂર્ણ નિર્ણય છે મિત્રો, જેમાં પરિવારનું માર્ગદર્શન અગત્યની ભૂમિકા ભજવતું હોય છે. પરિવારના સભ્યોમાં ખાસ કરીને માતા બાળકના જીવનમાં સૌથી નજીકની વ્યક્તિ હોય છે. બાળકના જન્મથી લઈને તેના વિકાસ સુધી માતા તેની ક્ષમતાઓ, રસ, સ્વભાવ અને સપનાઓને સૌથી સારી રીતે સમજે છે. તેથી કારકિર્દીની પસંદગીમાં માતાની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ ગણાય છે. સાથીઓ, આપણે જાણીએ છીએ કે આપણી પ્રથમ શિક્ષિકા કોણ? તો આપણી માતા. માતાને જ બાળકની પ્રથમ શિક્ષિકા કહેવામાં આવે છે. બાળક જીવનના પ્રારંભિક વર્ષોમાં જે કંઈ શીખે છે ને, તેમાં માતાનો સૌથી મોટો ફાળો હોય છે. માતા બાળકમાં શિસ્ત, મહેનત, આત્મવિશ્વાસ અને જવાબદારી જેવા ગુણો વિકસાવે છે. આ ગુણો ભવિષ્યમાં કારકિર્દી ઘડવામાં મહત્વપૂર્ણ સાબિત થાય છે. જ્યારે આપણે નાના હતા ને મિત્રો, ત્યારે આપણી માતા જ આપણી રસરૂચિઓ, પ્રતિભા અને ખાસિયતોને ખૂબ જ નજીકથી નિહાળતી હતી. તે જાણતી હતી કે આપણને કયા વિષયમાં રસ હતો અને આપણે કઈ પ્રવૃત્તિઓમાં વધુ સફળ બનીશું અને કયા ક્ષેત્રમાં આપણે આગળ વધી શકીશું. આ સમજણ કારકિર્દી પસંદગી વખતે ખૂબ જ ઉપયોગી બને છે. દોસ્તો, બાળકોની ક્ષમતાઓ ઓળખવામાં માતાની ખૂબ જ મોટી ભૂમિકા છે. દરેક બાળક અનન્ય હોય છે અને દરેકની બુદ્ધિ, પ્રતિભા અને રસ અલગ હોય છે. કેટલીક વાર બાળક પોતે પોતાની ક્ષમતાઓને ઓળખી શકતો નથી, પરંતુ માતા તેના વર્તન અને કાર્યને ધ્યાનથી જોઈને તેની વિશેષતાઓ સમજી શકે છે.

ઉદાહરણ તરીકે મિત્રો વાત કરીએ તો જો બાળકને ચિત્રકામમાં રસ હોય ને તો માતા તેને કલાના ક્ષેત્રમાં પ્રોત્સાહિત કરી શકે છે, અને જો બાળક ગણિત અથવા વિજ્ઞાનમાં નિપુણ હોય ને તો તે તેને એન્જિનિયર, સંશોધન અને ટેકનોલોજી ક્ષેત્ર તરફ દોરી શકે છે. આ રીતે માતા બાળકની કુદરતી પ્રતિભાને યોગ્ય દિશા આપવામાં મદદરૂપ બને છે. મિત્રો, આપણો પ્રોત્સાહન અને આત્મવિશ્વાસ વધારવામાં આપણી માતાનો ખૂબ જ અગત્યનો ફાળો હોય છે. કારકિર્દીની પસંદગી દરમિયાન જ્યારે આપણે મૂંઝવણ અનુભવીએ છીએ ને અને તણાવ અનુભવીએ છીએ ને ત્યારે જ આપણી માતા આપણી માટે શક્તિનું સ્ત્રોત બને છે. આપણી માતા જ આપણને સમજાવે છે કે નિષ્ફળતા જીવનનો અંત નથી પરંતુ સફળતાની સીડી છે. તે આપણામાં આત્મવિશ્વાસ જગાવે છે અને આપણા સપનાઓને સાકાર કરવા માટે પ્રેરિત કરે છે. આપણે આપણી માતાના પ્રોત્સાહનથી વધુ હિંમત સાથે પોતાના લક્ષ્ય તરફ આગળ વધીએ છીએ. તો સાથીઓ, આજે આપણે કારકિર્દીની પસંદગીમાં માતાની ભૂમિકા વિશે ખૂબ જ સરસ વાત કરી. હવે મિત્રો, આપણે આગળ પણ તેની વિશે વાત કરીશું, પરંતુ તે પહેલાં કંઈક મનોરંજન તો થઈ જાય ને. તો ચાલો યુવા દોસ્તો, આ સુંદર મજાનું ગીત સાંભળી લઈએ.

યુવા દોસ્તો, ગીત સાંભળવાની મજા આવી ને? તો ચાલો હવે આપણે ફરીથી કારકિર્દીની પસંદગીમાં માતાની ભૂમિકા વિશે વાતો કરીએ. મમ્મી તમને નહીં સમજાય, આ વાક્ય બોલતા પહેલા હજાર વાર વિચાર કરજો. જ્યારે તમને બોલતા નહોતું આવડતું ને, ત્યારે એને એકને જ સમજાતું હતું. સાથીઓ, આપણે જાણીએ છીએ, યોગ્ય કારકિર્દી માટે આપણને સારું શિક્ષણ ખૂબ જ આવશ્યક છે. જ્યારે આપણે અભ્યાસ કરવાનો હોય ને, ત્યારે આપણી માતા આપણા ઘરમાં કેવું અનુકૂળ વાતાવરણ સર્જી દે છે. તે આપણને સમયસર અભ્યાસ

કરવા, નિયમિતતા જાળવવા અને પરીક્ષાની તૈયારીઓમાં કેટલી મદદ કરે છે નહીં? કેટલીક વાર તો માતાઓ આપણા વ્યક્તિગત આરામ અને સુવિધાઓનો ત્યાગ કરીને પોતાના બાળકોના શિક્ષણ માટે સમય અને શક્તિ ખર્ચી નાખે છે. તે પોતાના બાળકની જરૂરિયાત પૂરી કરવા માટે સતત પ્રયત્નશીલ રહે છે. મિત્રો, આપણી માતાનું જે આ સમર્પણ છે ને, એ આપણા શૈક્ષણિક વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપે છે. આજનો જે યુગ છે મિત્રો, એમાં આપણને યોગ્ય માર્ગદર્શન ખૂબ જ જરૂરી છે. અને આજના યુગમાં તો કારકિર્દીના અનેક વિકલ્પો ઉપલબ્ધ છે. એન્જિનિયરિંગ, મેડિકલ, શિક્ષણ, કાયદો, મેનેજમેન્ટ, રમતગમત, મીડિયા, આઈટી અને અન્ય ઘણા ક્ષેત્રોમાં કારકિર્દીની તકો છે. આવા સમયમાં શું થાય છે મિત્રો, કે યોગ્ય પસંદગી કરવી ખૂબ જ મુશ્કેલ બની જાય છે કે હું કઈ ફિલ્ડમાં જઉં. તો આપણી માતા આપણને ત્યારે માર્ગદર્શનરૂપ બને છે અને આપણી રસરૂચિ પ્રમાણે અને આપણી ક્ષમતાને ધ્યાનમાં રાખીને તે આપણને યોગ્ય માર્ગદર્શન આપે છે. અને જરૂર પડે ત્યારે તે શિક્ષકો, કારકિર્દી સલાહકારો અને નિષ્ણાંતોની મદદ લેવાનું પણ સૂચવે છે. અને આપણી માતાનું આ માર્ગદર્શન આપણને યોગ્ય નિર્ણય લેવામાં મદદરૂપ બને છે. મિત્રો, આપણી સફળ કારકિર્દી માત્ર પૈસા કમાવા માટે નથી, પરંતુ સારા માનવી બનવા માટે પણ છે. આપણી જે માતા હોય છે ને, એ આપણામાં પ્રામાણિકતા, સત્યનિષ્ઠા, કરુણા અને મહેનત જેવા નૈતિક મૂલ્યોનું સિંચન કરે છે. દોસ્તો, જે આ મૂલ્યો છે ને, એ આપણને માત્ર વ્યવસાયિક સફળતા જ નહીં, પરંતુ સામાજિક સન્માન પણ અપાવે છે. આપણામાં જે સારા મૂલ્યો હોય ને મિત્રો, એ આપણી કારકિર્દીમાં લાંબા ગાળે આપણને વધુ સફળ બનાવે છે. આપણી માતા આપણને પડકાર સામે લડવાની શક્તિ આપે છે. આપણે જાણીએ છીએ આપણી કારકિર્દીના માર્ગમાં અનેક પડકારો અને અવરોધો આવે છે. પરીક્ષામાં નિષ્ફળતા મળે છે, સ્પર્ધા, આર્થિક સમસ્યાઓ અથવા અન્ય મુશ્કેલીઓનો આપણે સામનો કરવો પડે છે. આવી સ્થિતિમાં આપણી માતા જ આપણને માનસિક રીતે મજબૂત બનાવે છે. તે આપણને શીખવે છે કે મુશ્કેલીઓથી ડરવું નહીં, પરંતુ તેનો સામનો કરવો જોઈએ. આપણી માતાની આ શીખ આપણને જીવનમાં આગળ વધવા માટે ખૂબ જ પ્રેરણા આપે છે. મિત્રો, આપણી માતા માત્ર આપણી કારકિર્દી વિશે જ નહીં, પરંતુ જીવનના અન્ય પાસાઓ વિશે પણ સમજાવે છે. તે સ્વાસ્થ્ય, સંબંધો, સમયનું સંચાલન અને માનસિક શાંતિનું મહત્વ પણ આપણને સમજાવતી હોય છે. મિત્રો, આપણે જોઈએ છીએ આધુનિક સમયમાં ઘણી માતાઓ પોતે પણ વ્યવસાયિક ક્ષેત્રમાં કાર્યરત છે. તેઓ પોતાના અનુભવને આધારે આપણને કારકિર્દી અંગે વધુ અસરકારક માર્ગદર્શન આપી શકે છે. ટેકનોલોજી અને બદલાતા રોજગાર ક્ષેત્રોને ધ્યાનમાં રાખીને નવી તકો વિશે માહિતગાર કરે છે અને તેઓ આપણને નવી કુશળતાઓ શીખવા અને બદલાતા સમય સાથે અનુકૂળ થવા માટે પ્રોત્સાહિત કરે છે. સાથીઓ, ઇતિહાસ અને સમાજમાં એવા અનેક ઉદાહરણો આપણને જોવા મળે છે જ્યાં માતાના પ્રોત્સાહન અને માર્ગદર્શનથી બાળકો મહાન સફળતા પ્રાપ્ત કરી શક્યા છે. માતાની પ્રેરણાએ ઘણા વૈજ્ઞાનિકો, ડોક્ટરો, શિક્ષકો, ખેલાડીઓ અને નેતાઓને તેમના ક્ષેત્રમાં શ્રેષ્ઠતા હાંસલ કરવામાં મદદ કરી છે. આ બધા જે ઉદાહરણો છે મિત્રો, એ દર્શાવે છે કે માતાનું માર્ગદર્શન વ્યક્તિના જીવનની દિશા બદલી શકે છે. દોસ્તો, કારકિર્દીની પસંદગી જીવનનો એક મહત્વપૂર્ણ નિર્ણય છે અને તેમાં આપણી માતાની ભૂમિકા તો અમૂલ્ય છે. આપણે આગળ પણ વાત કરી કે આપણી માતા આપણી પ્રથમ શિક્ષિકા છે, તે માર્ગદર્શક પણ છે મિત્ર અને પ્રેરણા સ્ત્રોત તરીકે પણ કાર્ય કરે છે. તે આપણી ક્ષમતાઓને ઓળખે છે, આપણા આત્મવિશ્વાસમાં વધારો કરે છે અને આપણને યોગ્ય માર્ગદર્શન આપે છે. જ્યારે આપણો મુશ્કેલ સમય હોય ને, ત્યારે તો તે આપણને ખૂબ જ સંભાળે છે. આથી મિત્રો, આપણે જો કહીએ તો કારકિર્દી પસંદગીમાં આપણી માતાની ભૂમિકા માત્ર સલાહકારની જ નથી, પરંતુ આપણા ઉજ્જવળ ભવિષ્યના ઘડતરમાં એક મજબૂત આધારસ્તંભની છે. સાથીઓ, માતાના પ્રેમ, ત્યાગ અને માર્ગદર્શન વિના આપણી કારકિર્દી યાત્રા અધૂરી ગણાય હ. તેથી આપણે દરેકે આપણી કારકિર્દી પસંદ કરતી વખતે આપણી માતાના અનુભવ અને માર્ગદર્શનને સન્માન આપવું જોઈએ. માં ગમે ત્યારે વઢે ને તો નીચું જોઈ લેવું, પણ ક્યારેય તેની સામે ન થવું. કારણ કે જેણે આપણને દુનિયા બતાવી છે ને, એને દુનિયાદારી શીખવવાની ભૂલ ક્યારેય ન કરાય. આશા રાખું છું કે આજનો આ કાર્યક્રમ તમને ગમ્યો હશે. ફરી મળીશું એક નવી જ વાત સાથે. ત્યાં સુધી આપની રેડિયો દોસ્ત મનસુરી સદફને આપશો રજા. જય હિન્દ, ટેક કેર.

સમયની સાથે બદલાતી દુનિયામાં એક અવાજ છે જે 90 વર્ષથી અડગ રહ્યો છે. ગામથી શહેર સુધી, સમાચારથી સંસ્કૃતિ સુધી અને શિક્ષણથી મનોરંજન સુધી, લાભવાણી, શુભવાણી, આકાશવાણી 90 વર્ષથી દેશની ધડકન સાથે જોડાયેલ આપનો વિશ્વાસ, આપનો સાથી. આકાશવાણી સાંભળતા રહો, આગળ વધતા રહો.

0: શ્રોતા મિત્રો, આ હતો આજનો યુવા મિત્રો માટેનો ખાસ કાર્યક્રમ યુવાણી. વિષય હતો કારકિર્દી પસંદગીમાં માતાની ભૂમિકા. પ્રવક્તા હતા મનસુરી સદફ. આ પ્રસારણ આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના ગોધરા કેન્દ્રનું.
1: કૃષિ તેમજ ખેડૂત કલ્યાણ મંત્રાલય, ભારત સરકારના સહયોગથી આકાશવાણીના ગોધરા કેન્દ્ર પરથી પ્રસ્તુત છે ખેડૂત મિત્રો માટેનો ખાસ કાર્યક્રમ કિસાન વાણી. કાર્યક્રમ સાંભળતા સૌ ખેડૂત ભાઈ બહેનોને આપણા દોસ્ત કેતન રાવલ તેમજ
2: પારૂ રાવલના નમસ્કાર.

0: મીઠી,
1: હા,
0: આ તને ખબર છે આ ખેતરમાં અત્યારે આપણે જઈએ ને તો ખેતરમાં શું ધૂળની ડમરીઓ ઉડતી દેખાય છે.
1: હા, એ તો હવે વાવાઝોડું આવવાનું છે ને, એટલે
0: સીધું વાવાઝોડું આવવાનું.
1: એવું લાગે છે કે હવે વરસાદ પડશે એટલે આ ધૂળ ઉડે છે.
0: વરસાદ પડવાનો છે એમ?
1: હા,
0: આ તો સીધી જ વાત છે ને કે હવે જૂન મહિનો બેસે એટલે ગુજરાતમાં ચોમાસાનું આગમન થાય. હા,
1: અને હવે તો ઠંડક પણ સારી થઈ ગઈ છે. હા,
0: ઠંડક થઈ ગઈ છે.
1: હા, થોડી ગરમી ઓછી થઈ છે.
0: ઓછી થઈ એમ કે ગરમી, એવું ના કહેવાય કે ઠંડક થઈ ગઈ છે.
1: મને તો થોડી ઠંડક લાગે છે એટલે રાત્રે રાત્રે. હા,
0: રાત્રે તો પેલો વાયરો વાય ને એટલે ઠંડક લાગે. દિવસે ઠંડક લાગે
1: ના? દિવસે તો હજુ ગરમી લાગે છે.
0: અને મીઠી, આ વર્ષે ગરમી કેવી પડી?
1: મને તો ગરમી આ વખતે થોડી વધારે લાગી છે એટલે મેં તમને કહ્યું હતું કે આપણે ઘરમાં કઈક એવું કરીએ કે આખું ઘર ઠંડુ રહે. હા,
0: આપણે આપણા ઘરમાં એવું શું કરીએ કે ઘર ઠંડુ રહે?
1: મેં તમને નતું કહ્યું કે આપણે નળિયાનું ઘર બનાવીએ, આ પત્રો કાઢી નાખીએ.
0: મીઠી,

0: આ જયારે ઘર બનાવતા ને ત્યારે જ મેં કહ્યું કે નળિયાવાળું ઘર બનાવીએ, ત્યારે તે કહ્યું કે ના આપણે થોડુંક નવું કરીએ, પતરો નાખીએ. આ પતરો તો તે જ ના ખાયલો ને, હવે પાછો પતરો કઢાવીને નળિયો ના ખાવો છે.
1: હા તો મને એમ કે નળિયો પાછા હારા ના લાગે અને પાછું તૂટી જાય તો બધું પાણી ઘરમાં પડે એટલે.
0: પણ મીઠી નળિયો તૂટી જાય તો બે ચાર નળિયો બદલાય ખરો, પણ એમાં ઠંડક કેવી ખબર છે? આ કઈ ગઈડિયા બુદ્ધિ વગર ના હતા, એ લાકડાનું મકાન બનાવતા, એમાં મેળાવાળું મકાન રાખતા અને છત ઉપર નળિયો ગોઠવતા અને દર વર્ષે ચોમાસું આવવાનું થાય એટલે નળિયો ચારવતા, ખબર છે?
1: હા એ તો બધી મને ખબર છે, પણ મને એમ કે નળિયા હારા ના લાગે, નવા જમાના પ્રમાણે ઘર બનાવીએ ને એટલે મેં તમને કયું પત્રો નાખો.
0: પણ મીઠી આ પત્રમાં કેવો ઉકળાટ થયો,
1: ઘણો ઉકળાટ થયો. હા
0: હે ને,
1: હા
0: એટલે જૂનું એ સોનું, જૂની વસ્તુ જે ચાલતી આવી છે એમાં કઈક તથ્ય છે, પણ આજકાલના લોકો તો બસ નવું કરવું છે. અને એમાં જે આ બંગલા બનાવ્યા છે ને ધાબા વાળા, એવાય તો ઠંડક હારું શું કરે ખબર, ઘરમાં એસી ના ખાઈ દે, કુલર લઈ આવે, પણ આ એસી ને કુલર ને લીધે એમના ઘરમાં તો ઠંડક થાય પણ એનો જે એસી નો બહારનો વાયરો હોય ને એ આજુબાજુના ઘરો વારણ ગરમી કરી આવે.
1: પણ એક વાત કહું, મેં એવો જ વિચાર કર્યો હતો કે આપણે ધાબું ભરી દઈએ ને એસી પર નખાઈ દઈએ.
0: મીઠી જો આ બધા લોકો ધાબા વાળો ઘર બનાવશે ને એસી ઘરે ઘરે નાખી દેશે ને તો આ ગામ દુનિયા શહેર વધારે ઉકળાટ મારશે. આ શહેરની અંદર લોકોના ઘરમાં ઠંડક છે પણ બહાર એટલી બધી ગરમી છે કે જે લોકો રોડ ઉપર ફરે છે ને એમને ખબર પડે કે આટલી બધી તો કઈ ગરમી હોય, 45 ડિગ્રીથી ઉપર ગરમી જતી રહેશે અને લોકો ત્રાહી માં થઈ જાય છે. એટલે તો કહેવાય છે કે હરિયાળી ક્રાંતિ લાવવાની જરૂર પડી છે, ખબર પડી?
1: હા ખબર છે ને.
0: શું હરિયાળી ક્રાંતિ એટલે શું ખબર છે?
1: હા ખબર છે, હરિયાળી ક્રાંતિ એટલે બધે વૃક્ષો વાવવાના, એટલે ઠંડક રહે એકદમ.
0: વૃક્ષો વાવવાના, કારણ કે આપણે આપણા ઘરની આસપાસ જો બે ચાર મોટા વૃક્ષ ના વાવીએ ને તો આપણા ઘર ઉપર છાંયો જ ના પડે, અને ઘર ઉપર ઉનાળામાં છાંયો ના પડે તો ઘર આખું તપી જાય.
1: પણ હવે તો બધા વૃક્ષ બહુ કાપી કાઢે છે, એ ના થવું જોઈએ.
0: વૃક્ષ જરૂરિયાત પ્રમાણે લોકો કાપતા હશે, પણ માણસે દર વર્ષે ઓછામાં ઓછું એક વૃક્ષ વાવવું જોઈએ. હા
1: હા,
0: આપણા ગુજરાતની અંદર જ કહેવાય છે કે 7 કરોડ લોકો છે, અને 7 કરોડ લોકો દર વર્ષે એક એક વૃક્ષ વાવે તો એક વર્ષનો નવા 7 કરોડ વૃક્ષ ઉગે કે નહીં?
1: હા ઉગે તો ખરા, પણ જગ્યા પણ હોવી જોઈએ ને, એટલી જ્યાં જોઈએ ત્યાં બધી બિલ્ડિંગ બની ગઈ છે હવે તો.
0: હલો આપણી પાસે જગ્યા ના હોય ને તો આપણે બીજાના ખેતરમાં જઈને વૃક્ષ વાવવાનું, જમીન દત્તક લેવાની અને કહેવાનું ભાઈ આ વૃક્ષ વાવું ને તારું. અરે સરકારી જમીનમાં નિશાળના કેમ્પસમાં જ્યાં ખુલ્લી જગ્યા મળે ત્યાં તમે વૃક્ષ વાવી શકો. હા આપણે બાધા રાખીએ છીએ તો મંદિરે જઈને શ્રીફળ નથી વધેરતા?
1: હા વધેરીએ છે ને.
0: તે વખતે આપણે એમ કહીએ છીએ કે ના ઘેર જ શ્રીફળ વધેરું. આ એવું જ છે, આપણે એવી બાધા લઈએ, બાધા નહીં તો સંકલ્પ લઈએ કે હું દર વર્ષે ચોમાસામાં ઓછામાં ઓછું એક વૃક્ષ ઉછેરીશ, અને મારી પાસે જગ્યા હોય તો હું મારી પોતાની જગ્યામાં રોપીશ, અને મારી પાસે જગ્યા ના હોય તો હું મારા રાજ્યની મારા ગામની મારા દેશની કોઈ પણ જમીનમાં વૃક્ષ ઉછેરીશ, એનું જતન કરીશ અને મોટું કરીશ, ખબર પડી?
1: હા.
0: પણ મીઠી આ છે ને ચોમાસું બેસે ને એટલે લોકો છોડ તો ખૂબ લઈ આવે, અને અમે ખાસ કરીને ફળાવ છોડ લઈ આવે કે આહા હા મારા ઘરના આંગણાની અંદર આંબો રોપી દઉં એટલે 2-3 વર્ષની અંદર કેરીઓ ખાતો થઈ જાઉં, મારા ઘરના વાડાની અંદર હું ચીકુડી રોપી દઉં એટલે ચીકુ ખાતો થઈ જાઉં. હોંશે હોંશે લોકો છોડ તો રોપે છે પણ એનું જતન કરીને વૃક્ષ કરતા નથી, એટલે શું કરવું જોઈએ?
1: એની કાળજી રાખવી જોઈએ.
0: હે
1: હા,
0: વૃક્ષારોપણ કરવું અને વૃક્ષ ઉછેરવું આ બે માં ફરક છે, ખબર પડી ને?
1: હા, ઘણી વાર બધા કાળજી નહીં રાખતા, પાણી ના પીવડાવે, એનું ધ્યાન ના આપે.
0: કારણ કે આપણે જોઈએ છે કે લોકો મોટા ઉપાડે વૃક્ષ રોપી તો દે, હા
1: હા
0: પછી શું કરે?
1: પછી ધ્યાન ના આપે, કોઈ પાણી પણ ના પીવડાવે, એ વૃક્ષ સુકાઈ જાય.
0: પણ મીઠી આ તું ઘણી વાર આવી ભૂલ કરે છે. હા
1: મારે તો કોક વાર થઈ જાય છે.
0: આપણા ઘરના આંગણાની અંદર આપણે જે પેલો તુલસીનો છોડ રોપ્યો છે, આ 2-4 બીજા સરસ મજાના ફૂલ છોડ રોપ્યા છે, એ ઉનાળાની અંદર હું જોઉં છું ને એકદમ કરમાઈ જાય છે. હા
1: પણ હું એવું કહું છું કે મારા પર એકલું ના આવવું જોઈએ, બધાએ ભેગા થઈને કરવું જોઈએ.
0: એટલે બધા ભેગા થઈને કરે પણ કોઈને એકદમ ખેતરમાં જવાનું થાય તો ભૂલી જાય, કોઈને શહેરમાં જવાનું થાય તો ભૂલી જાય, પણ આ મહિલાઓ તો ઘેર હોય ને યાદ રાખીને સવારમાં વહેલા ઉઠી અને પોતાના ઘરની આજુબાજુમાં જે છોડ રોપ્યા હોય એમાં એક એક લોટો પાણી ચડાવી દે તો શું થાય?
1: બધાને તો એવું કે મીઠી

0: એકલી પાણી પીવડાવે એવું. પણ હું તો એવું કહું કે બધાએ પાણી પીવડાવવું જ જોઈએ.
1: મીઠી, અમે એવું છે ને, આપણે આ વૃક્ષારોપણ અને ઘરની આજુબાજુ હરિયાળી જળવાઈ રહે એના માટે આપણા ઘરડાઓએ એક પરંપરા ઊભી કરી છે કે ઘરના આંગણાની અંદર તુલસી રોપવાની, અને રોજ સવારમાં સુરત દાદા ઉગીને આવે એટલે સવાર થાય એટલે સુરત દાદાને જળનો લોટો ચડાવવાનો અને એ જળના લોટાની ધાર સીધી તુલસીના ક્યારામ પડે એ રીતથી જળ ચડાવવાનું. એટલે આપણી ધાર્મિક માન્યતા પણ પૂરી થઈ જાય, સૂર્યને અડધી અપાઈ જાય, સૂર્ય આપણને જે રોજ સવારે અજવાળું આપે છે એનું થેન્ક યુ કહેવાય જાય એટલે એનો આભાર વ્યક્ત થઈ જાય, અને સાથે સાથે પેલો તુલસીના છોડને પણ પાણી મળી જાય. કરે છે તું આવું?
0: કોક વાર કરું, કોક વાર ભૂલી જાઉં.
1: સૂરજ કોઈ દિવસ ઉગવાનું ભૂલે છે?
0: ના,
1: એ રોજ સવારે આવી જાય છે ને.
0: હા, એ તો આવી જાય છે.
1: એટલે સૂરજ પાસેથી એક શીખવા જેવી વસ્તુ છે કે નિયમિતતા. એ 24 કલાકમાં એનું કામ કરે જ જાય. રાત્રે સૂરજ ડૂબે અને સવાર થાય એટલે પાછો પૂર્વ દિશામાંથી ઉગીને આવી જ જાય, એની પાસેથી નિયમિતતા શીખવાની છે. કે રાત પડે ખરી પણ પાછી 12 કલાકમાં પછી સવાર પાડવાની. એટલે હવે છે

0: ના,
1: એ રોજ સવારે આવી જાય છે ને?
0: હા, એ તો આવી જાય છે.
1: એટલે સુરજ પાસેથી એક શીખવા જેવી વસ્તુ છે કે નિયમિતતા. એ 24 કલાકમાં એનું કામ કરે જ જાય. રાત્રે સુરજ ડૂબે, સવાર થાય એટલે પાછો પૂર્વ દિશામાંથી ઉગીને આવી જ જાય. એની પાસેથી નિયમિતતા શીખવાની છે કે રાત પડે ખરી, પણ પાછી 12 કલાકમાં પછી સવાર પાડવાની. એટલે હવે છે ને, આપણે આ તુલસી ક્યારાને નિયમિત પાણી પીવડાવવાનું.
0: હા,
1: તો મીઠી, હવે ચોમાસું નજીક આવી ગયું છે, તો તે હું વિચાર્યું છે કે હવે આપણે આપણા ઘરની આસપાસ કયા કયા ફૂલ છોડ અથવા વૃક્ષો રોપવા જોઈએ.
0: મેં તો વિચાર્યું છે કે જામફળ રોપી દઈએ આ વખત.
1: હેમ,
0: જામફળનું ઝાડ જ નથી એટલે.
1: જામફળનું ઝાડ નથી?
0: ના.
1: બરાબર છે, પણ કાલે તો તું પેલો વેચાતો જંબુ લાયલી, એ જંબુનો ભાવ તો તને મોઘો નતો લાગ્યો?
0: મોઘો તો લાગ્યો હતો, પણ હવે તો ખાવા તો પડે ને.
1: તો તને એમ ના થયું કે એક જંબુ હો રોપું?
0: પણ એ તો જગ્યા જોઈએ ને એટલી બધી.
1: અરે પણ આપણા તો વાડામાં કેટલી બધી જગ્યા છે, અને જંબુ ને જગ્યા કેટલી જોઈએ? જંબુનું ઝાડ ને 10x10 ની જગ્યા હોય તો વિશાળ વૃક્ષ થઈ જાય. હા,
0: અને પછી જંબુ બહુ પડ્યા કરે એટલે.
1: અરે જંબુ પડે તો સારું ને,
0: એટલે બધું આમ ગંદુ થઈ જાય ને એટલે.
1: અરે પણ મીઠી, તારે શું કરવાનું ખબર છે? જંબાનું ઝાડ હોય ને એની નીચે પેલી લીલી નેટ પાથરી દેવાની. જંબુ પડે તો પેલી નેટમાં જ પડે, અને બધો પછી ભેગો કરી લેવાનો.
0: એ તો પછી જયારે પાકે ત્યારે જેવું થાય ને.
1: હા, તો પાકે ત્યારની જ વાત કરું છું ને.
0: ના, હું તો રોજ પડ્યા કરે એની વાત કરું.
1: અરે પણ પાકે તો જ પડે ને મીઠી, કાચો જંબુ કોઈ દાડ પડે?
0: ઘણી વાર પડી જાય છે.
1: એ તો પક્ષીઓ પેલો બગાડે એ પડે, બાકી જોંબો પાકે ને પછી થોડો વધારે પડી જતો હોય છે, પવન ભવન આવે એટલે. તો એ વખતે આવી રીતથી બધો ભેગો કર્યો હોય ને, અને જો એનો વેચ્યો હોય ને તો ભાવે મળે. હા
0: હા, તો જાંબુ રૂપી દઈએ પછી એક દાડમ.
1: દાડમ?
0: હા.
1: પણ મીઠી, આ જાંબુ દાડમ કે જામફળ આપણે રૂપીશું, પણ લાઈશું કઈથી એના છોડ?
0: એ તો બાગાયતમાં મળે છે ને.
1: હે ને?
0: હા.
1: તે સાચી વાત કરી. હા, આપણે બાગાયતમાંથી, સરકારી નર્સરીમાંથી આવા છોડ લાવીએ ને તો ખાતરીપૂર્વકના છોડ મળે, અને એ છોડમાં આપણે જે માવજત કરીએ ને એ આગળ જતો સરસ મજાનું ફળ આપે, અને એ ફળ આપણે જાતે ઉછેરેલા છોડનું ખાઈએ ને તો એની મીઠાસ જ કંઈક અલગ લાગે. હા,
2: આયા ખુશીઓ કા પેગામ પીએમ કિસાન.
3: પીએમ કિસાન. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 20 જૂન કો હુગલી પશ્ચિમ બંગાલ સે પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ કી 23વીં કિસ્ત જારી કરેંગે. ઇસકે તહેત 9,44,00,000 સે અધિક કિસાનો કે ખાતો મે 18,880 કરોડ રૂપે સે અધિક કી સમ્માન રાશિ સીધે હસ્તાંતરિત કી જાયેગી. પીએમ કિસાન કી ઇસ કિસ્ત કે સાથ હી કિસાનો કો હસ્તાંતરિત કુલ રાશિ 4,46,000 કરોડ રૂપે સે અધિક હો જાયેગી, જો કરોડો કિસાન પરિવારો કો આર્થિક સંબલ પ્રદાન કર રહી હૈ.

0: किसान वाणी कार्यक्रम सफलता सो खेडूत भाई बहनों ने अपना दोस्त केतन रावल ना नमस्कार। मित्रों, खेडूतों की आवक बमनी करवा माटे सरकार केटलाय समय थी अथाक प्रयत्नों करी रही है। जात जातना अभियानों पण अमल में मुके छे अने हाल में अत्यारे खेत बचाओ अभियान चाली रह्यु छे। पहली जून थी 30 जून 2026 दरमियान खेत बचाओ अभियान चाली रह्यु छे अने पूरजोशमां तेनी कामगीरी थई रही छे। सरकारशीनी विविध संस्थाओ जेमां खास करीने केवीके पण पोतानुं भरपूर योगदान आपी रही छे। त्यारे मित्रों, आजना कार्यक्रममां आ अभियान विशे विस्तृत माहिती पूरी पाडवा माटे अमे स्टूडियोमां आमंत्रित करेल छे कृषि विज्ञान केन्द्र वेजलपुरथी डॉक्टर जयपालसिंह जाधव साहेबने। जाधव साहेब, आजना कार्यक्रममां आपनुं स्वागत छे। नमस्कार।
1: नमस्कार।
0: प्रथम तो ए जणावो कि आजे खेत बचाओ अभियान छे एनो उद्देश शुं छे?
1: जरूरथी नमस्कार खेडूत मित्रो, ની વાત કરીએ તો માટી બચાવો, ખેત બચાવો, ખેડૂત સમૃદ્ધ બનાવો, ભારત સરકારના કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય દ્વારા અને ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ દ્વારા 1 જૂનથી 30 જૂન દરમિયાન દેશવ્યાપી અભિયાન ખેત બચાવ અભિયાન શરૂ કરવામાં આવેલ છે। આ અભિયાનનો મુખ્ય હેતુ જમીનની તંદુરસ્તતા જાળવવી, સંતુલિત ખાતરનો ઉપયોગને પ્રોત્સાહન આપવું અને ટકાઉ ખેત પદ્ધતિનો પ્રચાર કરવાનો, સાથે સાથે વાત કરીએ તો જમીનનું આરોગ્ય સુધારવું। ખેડૂત મિત્રો, જમીનનું આરોગ્ય કેવી રીતના સુધરે? આપણે જાણીએ છીએ અત્યારે કે આપણી જે જમીન છે એ બિલકુલ બગડી ગઈ છે, આપણે વધારે પડતા ખાતરનો ઉપયોગ કર્યો છે, તો શેના આધારે? તો પહેલા તો આપણે આપણી જમીનનું પરીક્ષણ આધારિત ખાતર વાપરવું, એટલે કે શરૂઆતમાં આપણે જમીનનું પૃથ્થકરણ કરાવવું જોઈએ। જેમ અત્યારે આપણે બીમાર પડતા હોઈએ છીએ, દવાખાને જતા હોઈએ છીએ, તો ડૉક્ટર સાહેબ આપણને ડાયરેક્ટ દવા નથી લખતા, એ કહે છે કે લેબોરેટરી કરાવો, તો આ પણ આપણા જમીનના સ્વાસ્થ્ય માટે સૌ પ્રથમ આપણે આપણી જમીનની લેબોરેટરી એટલે કે પૃથ્થકરણ કરાવવું જોઈએ। બીજું કે આપણે જે રાસાયણિક ખાતર વાપરીએ છીએ એ પદ્ધતિસરનું અને જે ભલામણ કરેલું છે એ મુજબ નથી વાપરતા, પરંતુ આપણે અતિશય એનો ઉપયોગ કરીએ છીએ, તો એનો ઉપયોગ ઘટે। પાક આધારિત ભલામણ મુજબ ખાતરનો ઉપયોગ કરવા માટેનો આ ઉદ્દેશ છે। સાથે સાથે અત્યારે જે આપણી પ્રાકૃતિક કૃષિની વાત ચાલી રહી છે, તો જૈવિક કુદરતી ખેતી અને પ્રાકૃતિક ખેતીને અપનાવીને પણ આપણે ખાતરનો ઉપયોગ ઓછો કરી શકીએ છીએ। સાથે સાથે આપણે જેને લીલો પડવાશ તરીકે ઓળખીએ છીએ, તો લીલો પડવાશ પણ આપણે એક ખાતરના સ્વરૂપે, જેમ કે શણનું વાવેતર કરી અને ઊભા પાકને આપણે જમીનમાં દાટી દઈએ, તો લીલા પડવાશ તરીકે પણ આપણે ખાતરનો ઉપયોગ ઓછો કરી શકીએ છીએ અને નેચરલી આપણે ખેતર આપણા જમીનમાં લાવી શકીએ છીએ। ખેત બચાવવામાં એકલું ખાતર નહીં,

0: પણ સાથે સાથે પાણીનો પણ આપણે અર્થક્ષમ ઉપયોગ કરવાનો વાત છે, તો વધારે પડતું પાણીને ના આપવું જોઈએ. તો એના માટેની જે પદ્ધતિઓ છે આપણી, કે ટપક પદ્ધતિ છે, ફુવારા પદ્ધતિ છે, તો એ બધો પર ભાર મૂકી અને આ અભિયાનમાં એની માહિતી આપવામાં આવી રહેલી છે. હવે આ હેઠળ કઈ કઈ પ્રવૃત્તિઓ ચાલી રહી છે હાલમાં, અને કઈ કઈ પ્રવૃત્તિઓ 1-30 દિનમાં કરવાની છે, તો ખેડૂતોના તાલીમ કાર્યક્રમો, ખેડૂતના ખેતર પર જઈને પ્રદર્શનો, ગ્રામ્ય સ્તરે જાગૃતિ કેમ્પ સેમિનાર, જમીન આરોગ્ય કાર્ડ, જે આરોગ્ય કાર્ડ આવે છે એ જાગૃતિ અને એમાં શું લખેલું હોય છે એની માહિતી, સાથે સાથે કયા કયા જૈવિક ખાતરો છે, અળસિયાનું ખાતર, બાયો ફર્ટિલાઇઝરનો કેવી રીતના અર્થક્ષમ ઉપયોગ કરો, એ વિષય પર માર્ગદર્શન આપવામાં આવે છે. તો આ અભિયાનથી આપણને ખેડૂત મિત્રોને શું લાભ થાય? સૌ પ્રથમ તો ખાતર ખર્ચમાં આપણો ઘટાડો થાય છે. ઓટોમેટિકલી સંતુલિત ખાતર આપણે આપીશું તો આપણા ખાતર ખર્ચમાં ઘટાડો થશે. જમીનની લાંબા ગાળે ફળદ્રુપતા જળવાશે. શરૂઆતના સમયગાળા દરમિયાન તમને એની અગત્યતા નહીં સમજાય, પણ જેમ જેમ સમય જતો જશે તો તમને લાગશે કે ભાઈ ખાતરનો અર્થક્ષમ ઉપયોગ કર્યો, પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા, જૈવિક અને કુદરતી ખેતીનો ઉપયોગ કર્યો, લીલા પડવાશ તરીકે ખાતરનો ઉપયોગ કર્યો, તો લાંબા ગાળે આની ફળદ્રુપતા જળવાશે. તો ફળદ્રુપતા જળવાશે તો પાકની ઉત્પાદનતા અને એની ગુણવત્તામાં સુધારો થશે. સાથે સાથે અત્યારે જે વાતાવરણ બદલાઈ રહ્યું છે તો એની પણ માહિતી મળતી રહેશે કે પર્યાવરણને અનુરૂપ આપણે ખેતી, કે ધારો કે વરસાદ મોડો આવ્યો, વરસાદ વહેલો આવ્યો, તો એ પર્યાવરણને આધારિત ખેતી થઈ ગઈ, તો એની પણ એ માહિતી મળશે. એટલે ખેતીમાં નફાકારકતાની વ્યાપ વધશે. તો ખેડૂત મિત્રો, મુખ્ય ખેત બચાવો અભિયાનનો આ હેતુ સાથે સરકારશ્રીના સારા અભિગમ સાથે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, કૃષિ યુનિવર્સિટી, ગુજરાત સરકારશ્રીના ખેતીવાડી વિભાગ, પશુપાલન વિભાગ, બાગાયત વિભાગ સૌ સાથે મળી અને રોજે રોજ દરેક ગામોમાં જઈ અને ખેડૂતોને આ પ્રકારનું માહિતીનું એક અભિયાન, એક દેશવ્યાપી અભિયાન આપણા આદરણીય વડાપ્રધાન મોદી સાહેબ દ્વારા જન ખેત બચાવના અભિયાન સ્વરૂપે કરવામાં આવેલું છે. સાથે સાથે એક બે યોજનાઓની પણ ખેડૂત મિત્રો આપની સાથે વાત કરી લો, તો જેને કહેવાય છે KCC, કિસાન ખેડૂત ક્રેડિટ કાર્ડ, જેમ આપણું ATM કાર્ડ હોય છે એવી જ રીતના ખેડૂતોને ખેતી કરવા માટે સરકારશ્રી દ્વારા બેંકોના માધ્યમ દ્વારા કિસાન ક્રેડિટ કાર્ડ આપવામાં આવે છે. એ સૌથી ઓછા વ્યાજદરે આપણને ધિરાણ ઉપલબ્ધ કરવામાં આવે છે. આ યોજનાથી ખેડૂત મિત્રો આપણે બીજ, ખાતર, જંતુનાશક દવાઓ, સિંચાઈની યોજનાઓ, પશુપાલન, ડેરી અને મત્સ્ય ઉદ્યોગ માટે આપણે લોન પણ મેળવી શકીએ છીએ. તો આનો લાભ કોણ લઈ શકે? તો જમીન ધારક પોતે ખેડૂત, ભાડે ખેતી કરતા ખેડૂત, ભાગીદારી ખેતી કરતા ખેડૂત, સ્વસહાય જૂથ, પશુપાલન, ડેરી અને મત્સ્ય ઉદ્યોગ સાથે સંકળાયેલા ખેડૂતો આ યોજનાનો લાભ લઈ શકે છે. તો એનો શું આપણને ફાયદો થાય? તો એક તો ખેતી માટે આપણને સરળથી ધિરાણ મળી જાય છે, જરૂર મુજબ આપણે રકમ ઉપાડી શકીએ છીએ, ઓછી વ્યાજ દરે આપણને પાક લોન મળી જાય છે, પાક વીમા અને અકસ્માત વીમા જેવી યોજનાઓ મળી જાય છે, અને સૌથી અગત્યનું 5 વર્ષ સુધીની આની ક્રેડિટ મર્યાદા હોય છે. એ જુદી જુદી બેંક પ્રમાણે એનો વ્યાજદર પણ આપણને લાગુ પડતો હોય છે, પણ સૌથી ઓછો વ્યાજદર આપણને કિસાન ક્રેડિટ કાર્ડમાં મળતો હોય છે. તો આની અરજી કરવા માટે રાષ્ટ્રીયકૃત બેંકો, સહકારી બેંકો, પ્રાદેશિક કે ગ્રામીણ બેંકો કે ખાનગી બેંકો પણ કિસાન ક્રેડિટ કાર્ડની સેવાઓ આપતી હોય છે. તો ખેડૂત મિત્રો, આ મેં વાત કરી તમને કિસાન ક્રેડિટ કાર્ડની. બીજી એક યોજના ચાલી રહી છે જે આપ જાણતા હશો, મિનિમમ સપોર્ટ પ્રાઇસ, જેને ગુજરાતીમાં કહેવાય છે લઘુત્તમ ટેકાનો ભાવ. આ કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોના પાક માટે જાહેર કરવામાં આવતો ન્યૂનતમ ખરીદ ભાવ છે. જે બજારમાં પાકના ભાવ કરતાં ઓછો હોય તો સરકાર લઘુત્તમ ટેકાના ભાવે આપણા માલની ખરીદી કરે છે અને ખેડૂતોના હિતોનું રક્ષણ કરે છે. તો એના પણ મુખ્ય હેતુ શું છે? તો ખેડૂતોને પાકનો યોગ્ય ભાવ મળવાની ખાતરી આપે છે, બજાર ભાવમાં થતા ઉતાર ચઢાવ સામે રક્ષણ આપે છે, કૃષિ ઉત્પાદન વધારવા માટે પ્રોત્સાહન આપે છે, ખેડૂતોની આવક સ્થિરતા લાવવામાં મદદરૂપ થાય છે અને દેશની ખાદ્ય સુરક્ષા મજબૂત બનાવવામાં ઉપયોગી થાય છે. તો લઘુત્તમ ટેકાના ભાવના લાભો આપણને શું મળે? તો ખેડૂતોને પાક વેચાણમાં આપણને એક તો આપણી એક સુરક્ષા થઈ, એક આવકમાં આપણી સ્થિરતા રહે છે, કૃષિ ક્ષેત્રમાં રોકાણ વધી રહ્યું છે, ખાદ્ય અનાજનું ઉત્પાદન વધે છે અને આપણો સૌથી અગત્યનું ખેડૂતોનો પોતાનો આત્મવિશ્વાસ વધે છે કે ભાઈ મને આટલી બધી આવક આપતી થયું છે તો એક મારો ખેતી પ્રત્યેનો વલણ બદલાય છે. આમાં જે મુખ્ય આપણે જે પાકો કરતા હોઈએ છે એ MSP હેઠળ દરેક પાકોને આવરી લેવામાં આવેલા છે. જેમ કે આપણે ડાંગરનો પાક કરતા હોઈએ છીએ, ઘઉં, મકાઈ, બાજરી, જુવેર, તુવેર, મગ, અડદ, ચણા, રાયડો, કપાસ અને મગફળી જેવા પાકોને આ MSP હેઠળ આપણે આવરી લેવામાં આવેલા છે.
1: ખૂબ સરસ. તો દાદા સાહેબ, છેલ્લા 12 વર્ષમાં સરકારે ખેતીમાં એક ક્રાંતિ લાવવા માટે, કૃષિ ક્રાંતિ લાવવા માટે જાત જાતની યોજનાઓ અમલમાં

0: મૂકી છે, જેમાંથી આપે મુખ્ય મુખ્ય બે યોજનાઓની વાત કરી કે કેસીસી અને એમએસપી, જે અદ્ભુત કામ કરી રહ્યું છે. અને અત્યારે જે અભિયાન ચાલી રહ્યું છે તે વિશે છેલ્લા વાત કરવી છે કે જ્યારે ખેત બચાવો અભિયાનમાં જાત જાતની તાલીમ આપવામાં આવી રહી છે ત્યારે, અને બીજી તરફ ચોમાસું નજીક આવી રહ્યું છે ત્યારે, ખેડૂતોને આપ શું કહેશો કે જમીનની તંદુરસ્તી જાળવવા માટે શું સાવધાની રાખવી જોઈએ?
1: સૌ પ્રથમ તો મારી ખેડૂત મિત્રોને અપીલ એ છે કે આવા જે કાર્યક્રમો આપણા ગામની લેવલે થતા હોય, તાલીમ કાર્યક્રમો થતા હોય, તો મારી સૌથી તમને વિનંતી છે કે આવા કાર્યક્રમમાં જોડાઓ. ત્યાં જશો તમને કંઈક નવું શીખવા મળશે અને જમીનની તંદુરસ્તતા કેવી રીતના જાળવવી એ વિશે તમને સંપૂર્ણ માર્ગદર્શન, જેમાં મેં તમને પહેલાં પણ વાત કરી, પહેલાં તો આપણું જમીનનું પૃથ્થકરણ કરાવવું જોઈએ. જમીનનું પૃથ્થકરણ કરવાથી આપણને શું ફાયદો થશે કે આપણી જમીનમાં કયા તત્વોની ઉણપ છે અને કયા તત્વો આપણા જમીનમાં ભરપૂર છે, તો એના આધાર પર આપણે ખાતરનો અર્થક્ષમ ઉપયોગ કરી શકશું. વધારે પડતા રાસાયણિક ખાતરનો ઉપયોગ આપણે બંધ કરવો પડશે. એ બંધ કરીશું તો જ અત્યારે જમીનની આપણે એક શુદ્ધ દેશી ગુજરાતીમાં તમને સમજણ પડે એમ વાત કરું તો, અત્યારે આપણે ખેતર ખેડવા માટે ટ્રેક્ટર મોકલીએ છીએ તો ખેડૂતનો અનુભવ હશે કે પહેલાં જ્યારે ખેતર ખેડતા હતા તો ઢેફા પડતા હતા, અત્યારે આપણી જમીનમાં લીટી પડે છે. એટલે આપણે સમજી જવું જોઈએ પડશે કે આપણી જમીનની પરિસ્થિતિ ક્યાં છે. આ પરચો દેખાઈ રહ્યો છે, અત્યારે નહીં સુધરીએ તો આવનારી આપણી પેઢી ખેતી તરફ એમની રૂચિ નહીં રાખે. તો આ અભિયાન થકી નવું માર્ગદર્શન લઈ અને આપણું જે ખેત બચાવો અભિયાન ચાલી રહ્યું છે એનો લાભ લઈ આપણી જમીનની તંદુરસ્તતા સુધારીએ.
0: ખૂબ સરસ. તો જાદવ સાહેબ, આજના કાર્યક્રમ આપે સરસ મજાની ખેડૂતોને માહિતી આપી, એક ટકોર પણ કરી છે, મીઠી ટકોર છે. ખેડૂતોએ ચોક્કસ ચેતી જવું જોઈએ, પોતાની જમીનની તંદુરસ્તી જાળવવાની આપણા હાથમાં છે. આપણે જો જમીનને બચાવીશું તો જમીન આપની ખેતીને અને આપણને બચાવશે. ત્યારે જાદવ સાહેબ, આપે આપનો કિંમતી સમય ફાળવી જે વાત કરી બદલ આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર.
1: નમસ્કાર ખેડૂત મિત્રો.
2: अरे अरे अरे अरे, क्या कर रहा है इधर इधर इधर? हम बोल रहे हैं तेरे बीजू का.
3: पुतला बोल रहे
2: पक्षियों से तो हम खेत को बचा लेते हैं, पर इन घातक रसायनों से कैसे बचाएं?
3: मतलब
2: देख बेटा, तू जो ये अंधाधुंध रसायन मिलाता है ना, मिट्टी की सेहत बिगड़ने लगी है, और जब माटी ही कमजोर पड़ जाएगी तो उपज कैसे सेहतमंद होगी? अरे पहले ऐसा नहीं था, पूछना अपने बड़े बुजुर्गों से कैसे फसल लहलहाती थी, शुद्धता झलकती थी, माटी भी तंदुरुस्त और लोग भी. पहली वाली बात कहाँ,
3: परम तो सभी डाले हैं.
2: सब नहीं, आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं, खर्चा कम और उपज की कीमत भी बेहतर पा रहे हैं.
3: सच है?
2: रे बेटे, एक्सपीरियंस से बता रहे हैं, धूप में बाल सफेद नहीं किए हैं.
3: ठीक है भाई, मैं भी आज से जैविक खेती शुरू करूंगा.
4: माटी से प्रेम की परंपरा है परंपरागत.
0: કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય ભારત સરકારના સહયોગથી આકાશવાણીના ગોધરા કેન્દ્ર પરથી હમણાં આપ સાંભળી રહ્યા હતા ખેડૂત મિત્રો માટેનો ખાસ કાર્યક્રમ કિસાન વાણી. અને મિત્રો, આજના કાર્યક્રમમાં આપની સાથે અમો હતા કેતન રાવલ તેમજ
5: ફારૂડ રાવલ.
0: આ સાથે જ કાર્યક્રમ અહીં પૂરો કરીએ છીએ, તો કાર્યક્રમથી છૂટા પડી આપશો.
5: રજા.

હતો આજનો ખેડૂત મિત્રો માટેનો ખાસ કાર્યક્રમ કિસાન વાણી. આ પ્રસારણ આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના ગોધરા કેન્દ્રનું. હવે પ્રસ્તુત છે હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોર.

આજના કાર્યક્રમની શરૂઆત કરીએ અલકા યાજ્ઞિક, કુમાર સાનુ અને સાથીદારોના સ્વરે ગવાય હમ સબ ચોર હૈ ફિલ્મના આ ગીતથી.

0: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની. અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.
1: એન્જિનિયરિંગમાં પાકું કરિયર બનાવું છે તો ડિપ્લોમા બીઈ કે ડીટુડી માટે બેસ્ટ ઓપ્શન છે કેજે ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી.
2: કેજેઆઈટી સાવલી આપે છે 100% જોબ પ્લેસમેન્ટની ગેરંટી.
1: વિઝિટ અવર વેબસાઇટ kjit.org ટુડે.

0: સોનુ નિગમના સ્વરે આ ગીત આપે સાંભળ્યું સંઘર્ષ ફિલ્મનું, જેને સંગીત આપ્યું હતું જતીન લલિતે. મિત્રો, સમય અત્યારે સાંજના 6:44 અને 48 સેકન્ડ્સ થઈ રહી છે. આપ સાંભળી રહ્યા છો હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોર. પ્રસારણ છે FM ગોધરાનું.
1: જાનતે હો દોસ્તો, જિસે હમ સિર્ફ ચિલચિલાતી ધૂપ કહેતે થે, આજ ઉસી ધૂપ સે હમ અપની છતો પર ઊર્જા બના લેતે હૈ. તભી તો આજ લગભગ 37 લાખ ઘર PM સૂર્ય ઘર બને હૈ, જિસે દેશ કા બિજલી બિલ ઘટા હૈ ઓર આત્મવિશ્વાસ બઢા હૈ.
2: એક દશક પહેલે ભારત સોલર પાવર કે મામલે મેં બહોત પીછે થા, લેકિન આજ સોલર પાવર કે મામલે મેં ભારત દુનિયા કે ટોપ 5 દેશો મેં આ ગયા.
1: 12 સાલ વિશ્વાસ કે વિકાસ કે જન કલ્યાણ કે. પતા હૈ, જો નોર્થ ઈસ્ટ કભી દૂર લગતા થા, વો હમારે દિલો કે ઓર કરીબ આ ગયા હૈ પિછલે 12 સાલો મેં. જબ સે નોર્થ ઈસ્ટ કે નેશનલ હાઈવે કી લંબાઈ બઢકર 16,200 કિલોમીટર હુઈ હૈ, સિક્કિમ ઓર અરુણાચલ કો પહેલી બાર એર કનેક્ટિવિટી મિલી હૈ, તબ સે નોર્થ ઈસ્ટ સે દૂરિયાં ઘટી હૈ.
2: નોર્થ ઈસ્ટ અબ દૂર નહીં રહા, નોર્થ ઈસ્ટ અબ દિલ કે ભી પાસ હૈ, દિલ્હી કે ભી પાસ હૈ.
1: 12 સાલ વિશ્વાસ કે વિકાસ કે જન કલ્યાણ કે.

0: એટલેજ તો ખુશ છું. બહુ જલ્દી મારી શાળામાં થવાનો છે શાળા પ્રવેશોત્સવ, છે ને અજબ જેવી વાત.
1: ભણતર એ સારા ભવિષ્યનો પ્રવેશ દ્વાર છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા પ્રેરિત શાળા પ્રવેશોત્સવને મક્કમ નિર્ધાર સાથે આગળ વધારી રહ્યા છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ. 23, 24 અને 25 જૂને સમગ્ર રાજ્યમાં યોજાશે શાળા પ્રવેશોત્સવ. તમે પણ તમારા બાળકોનું નામ નોંધાવો અને ભણવાની તક આપો.

0: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની. અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.
1: તું જરાક ઉભો તો રે મચ્છર,
2: અમે તને જન્મવાસ નહીં દઈએ.
3: પાણીથી ભરેલા નાના ખાડાઓને માટીથી ભરીશું,
4: ઘરની અંદર જંતુનાશક છંટાવડાવીશું,
3: મચ્છરોનો લાર્વા ખાનારી માછલીઓને અમે રોકાયેલા પાણીમાં છોડીશું,
5: અમે મચ્છરદાનીમાં સુઈશું,
6: અમે મેલેરિયા મુક્ત સ્વસ્થ ભારત બનાવીશું.
7: પંચમહાલ જિલ્લા મેલેરિયા શાખા.

હજારો વર્ષો પહેલા આપણા ઋષિ મુનિઓએ આપણા સ્વાસ્થ્યનું મંગલ થાય તે માટે આપણને આપ્યું યોગનું વરદાન, જેને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પહોંચાડી રહ્યા છે જન જન.

શ્રોતા મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા સરકારના 12 વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષ્યમાં વિવિધ થીમ્સને ધ્યાનમાં રાખીને NSD આકાશવાણી દ્વારા વિશેષ શ્રેણીનું પ્રસારણ આકાશવાણીના દિલ્હી કેન્દ્ર પરથી. આ પ્રસારણ આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના ગોધરા કેન્દ્રનું.

0: આ ગીત આપે સાંભળ્યું દિયર વટુ ફિલ્મનું. આ પ્રસારણ છે આકાશવાણીના ગોધરા કેન્દ્રનું. અને હવે સાંભળીએ ગુજરાતીમાં સમાચાર આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી.
1: અને આઈએસએસએફ જુનિયર વર્લ્ડ ચેમ્પિયનશીપ 2026માં ભારતે આજે 5 ચંદ્રકો જીત્યા. સમાચાર વિગતવાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વની પ્રશંસા કરતાં કહ્યું કે તેમના દૂરંદેશી શાસન અને વિશ્વ નેતાઓ સાથે રચનાત્મક જોડાણ દ્વારા વૈશ્વિક મંચ પર ભારતની પ્રતિષ્ઠા અને પ્રભાવ વધાર્યો છે. રાષ્ટ્રપતિએ મોહનચરણ માંઝી સરકારના 2 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે ઓરિસ્સાના મયુરભંજ જિલ્લાના રાયરંગપુરમાં એક જાહેર સભાને સંબોધિત કરી હતી. આ પ્રસંગે પ્રધાનમંત્રી પણ હાજર હતા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત સતત શાંતિ, સંવાદ અને સહયોગ માટે એક અવાજ તરીકે ઉભરી આવ્યું છે. તેમણે શ્રી મોદીના રાષ્ટ્રીય સેવા પ્રત્યેના અતૂટ સમર્પણની પ્રશંસા કરતાં વિશ્વાસ વ્યક્ત કર્યો કે તેમનું નેતૃત્વ ભારતને વધુ સમૃદ્ધિ અને આંતરરાષ્ટ્રીય સ્તરે શ્રેષ્ઠતા તરફ દોરી જશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ઓડિશાના મયુરભંજ જિલ્લામાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના પૈતૃક ગામ પહાડપુરની મુલાકાત લીધી હતી. રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ ઓડિશા સરકારની 2 વર્ષની વર્ષગાંઠ નિમિત્તે રાયરંગપુરમાં આયોજિત કાર્યક્રમમાં હાજર રહ્યા હતા, જેમાં ઉર્જા, પરિવહન, ઔદ્યોગિક માળખાગત સુવિધાઓ, આરોગ્ય, શિક્ષણ, સિંચાઈ અને પીવાના પાણીની સંબંધિત 47,600 કરોડ રૂપિયાથી વધુના વિકાસ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરવામાં આવ્યો હતો.
2: સાથીઓ, હમારી સરકાર ઓડિશા કે સંસાધનો કો ઓડિશા કી સંભાવનાઓ મેં બદલ રહી હૈ. ઓડિશા મેં બડા નિવેશ આયે, યહાં નયે ઉદ્યોગ લગે, ઇસકે લિયે ઉત્કર્ષ ઓડિશા જૈસે અભિયાન ચલાયે જા રહે હૈ. ઇસકે તહેત અબ તક કરીબ 20 લાખ

0: करोड़ रुपए के निवेश प्रस्ताव मिल चुके हैं।
1: प्रधानमंत्री नरेन्द्र મોદી આજે હુગલી જિલ્લાના તારકેશ્વર ખાતે પશ્ચિમ બંગાળ દિવસ ઉજવણીમાં ભાગ લીધો। તેમણે 18,880 કરોડ રૂપિયાની પીએમ કિસાન યોજનાનો 23મો હપ્તો પણ વિતરિત કર્યો, જેનાથી દેશભરના 9.44 કરોડથી વધુ ખેડૂતોને ફાયદો થયો હતો।
0: આજ પીએમ કિસાન સમ્માન નિધિ કે તહેત દેશભર કે 9 કરોડ સે અધિક કિસાનો કે બેંક ખાતો મેં પૈસે ભેજે ગયે ઓર પશ્ચિમ બંગાળ કે કિસાનો કે લીએ એક ઓર ખુશી કી ખબર હૈ આજ સે રાજ્ય મેં પીએમ ફસલ બીમા યોજના શરૂ કી જા રહી હૈ। ફસલ બીમા યોજના મુશ્કિલ સમય મેં કિસાન કે પરિવાર કો સહારા દેગી, ફસલ કો નુકસાન હોને પર કિસાન પર બોઝ નહીં પડેગા।
1: શ્રી મોદીએ મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારી સાથે રાજ્ય દિવસની ઉજવણી માટે યોજાયેલા ભવ્ય કાર્યક્રમમાં પણ ભાગ લીધો। તેમણે રેલવે, કૃષિ, ગ્રામીણ વિકાસ, મત્સ્ય ઉદ્યોગ અને પશુપાલન ક્ષેત્રોમાં વિવિધ વિકાસ પ્રોજેક્ટનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યો। આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુએ 2026ની ખરીફ સિઝન માટે પ્રધાનમંત્રી કિસાન અન્નદાતા સુખીભાવ યોજના હેઠળ નાણાકીય સહાયના પ્રથમ હપ્તા તરીકે 3,125 કરોડ રૂપિયા જારી કર્યા। આ સહાય પ્રતિ ખેડૂત 7,000 રૂપિયાના દરે આંધ્રપ્રદેશના 46.85 મિલિયનથી વધુ ખેડૂતના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી। ગૃહમંત્રી અમિત શાહ આજે કોલ્હાપુર અને ઇચલકરંજીની મુલાકાત લેશે। તેમણે મહાલક્ષ્મી મંદિર સંકુલમાં વિવિધ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું અને કોલ્હાપુરના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે જાહેરસભાને સંબોધિત કરી।
2: મોદીજી પ્રધાનમંત્રી બને ઓર અયોધ્યા મેં ભવ્ય રામ મંદિર આજ અપની ભગવી ધજા કે સાથ ખડા હું કેદાર

0: शुरू होगा।
1: આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક હેન્ડલ AIRNews_ABLD ને ફોલો કરશો. સરકારે તાત્કાલિક અસરથી માનવ ઉપયોગ માટે 16 ફિક્સ્ડ ડોઝ કોમ્બિનેશન FDC દવાઓના ઉત્પાદન, વેચાણ અને વિતરણ પર પ્રતિબંધ મૂક્યો છે. ડ્રગ્સ ટેકનિકલ એડવાઇઝરી બોર્ડ દ્વારા સ્થાપિત નિષ્ણાત સમિતિ દ્વારા સર્વોચ્ચ અદાલત દ્વારા નિર્દેશિત સમીક્ષા બાદ આ પગલું લેવામાં આવ્યું છે, જેમાં જાણવા મળ્યું છે કે દવાના સંયોજનમાં ઉપચારાત્મક વાજબીપણું નથી અને તે સ્વાસ્થ્ય માટે જોખમી હોઈ શકે છે. પ્રતિબંધિત દવાઓમાં ત્વચા, દુખાવા અને શરીરના દુખાવાની સારવાર અને ચોક્કસ એન્ટીબાયોટિક્સનો સમાવેશ થાય છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે જણાવ્યું કે આ કાર્યવાહીનો હેતુ ફક્ત સલામત, અસરકારક અને વૈજ્ઞાનિક રીતે માન્ય દવાઓ ઉપલબ્ધ રહે તે સુનિશ્ચિત કરવાનો છે. રાજ્યના દવા નિયમનકારો અને અમલીકરણ એજન્સીઓને પ્રતિબંધનો કડક અમલ કરવાનો નિર્દેશ આપ્યો છે. નીટ UG 2026ની આવતીકાલે યોજાનારી પુનઃ પરીક્ષાની તૈયારી માટે નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ આજે દેશભરમાં મોક ડ્રીલ કરી. આ કવાયતમાં 2,50,000થી વધુ સુરક્ષા કર્મચારીઓ સામેલ છે. તેનો હેતુ પરીક્ષાનું સલામત, ન્યાયી અને સુગમ સંચાલન સુનિશ્ચિત કરવાનો છે. એજન્સી અનુસાર નીટ UG પુનઃ પરીક્ષા ભારતના 551 શહેરોમાં અને વિદેશના 14 શહેરોમાં લેવામાં આવશે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી NTA પરીક્ષાના 48 કલાક પહેલા વિનંતી મળ્યા બાદ અબુધાબીથી નીટ UG 2026ના ઉમેદવારનું પરીક્ષા કેન્દ્ર નાગપુર બદલી નાખ્યું છે. NTA આ સંદર્ભમાં સ્પષ્ટતા જારી કરતા જણાવ્યું કે તેમની પ્રાથમિકતા એ સુનિશ્ચિત કરવાની છે કે કોઈપણ વિદ્યાર્થી વહીવટી કારણોસર પરીક્ષાથી વંચિત ન રહે. 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2026ની આવતીકાલે વૈશ્વિક સ્તરે ઉજવણી કરાશે, જેની થીમ યોગ ફોર હેલ્ધી એજિંગ છે, જે સ્વસ્થ, સક્રિય અને ગૌરવપૂર્ણ વૃદ્ધત્વ માટે યોગને આજીવન અભ્યાસ તરીકે અપનાવવાના મહત્વ પર ભાર મૂકે છે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2026નો મુખ્ય કાર્યક્રમ પશ્ચિમ બંગાળના કોલકાતામાં ઐતિહાસિક રેડ રોડ ખાતે યોજાશે, જ્યાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સામાન્ય યોગ પ્રોટોકોલના અભ્યાસમાં રાષ્ટ્રનું નેતૃત્વ કરશે. રેડ રોડ ખાતે રાષ્ટ્રીય ઉજવણી સવારે 5 વાગે શરૂ થશે, જેમાં સ્થળ પર હજારો યોગ ઉત્સાહીઓ ભાગ લેશે. શૂટિંગમાં ભારતે જર્મનીના સુહલમાં ISSF જુનિયર વર્લ્ડ ચેમ્પિયનશીપ 2026ના બીજા દિવસે તેના ચંદ્રકની સંખ્યામાં 5 વધુ ઉમેરતા કુલ ચંદ્રકની સંખ્યા 8 થઈ ગઈ છે. સમીરે 25 મીટર રેપિડ ફાયર પિસ્તોલ મેન્સ જુનિયર ઇવેન્ટમાં સુવર્ણ ચંદ્રક જીત્યો. રોહિત કાનિયાને 50 મીટર રાઇફલ 3 પોઝિશન્સ મેન્સ જુનિયર ઇવેન્ટમાં પણ ઉત્કૃષ્ટ પ્રદર્શન

0: સાથે સુવર્ણ ચંદ્રક જીત્યો. પ્રાચી ગાયકવાડે 50 મીટર રાઇફલ 3 પોઝિશન્સ વિમેન્સ જુનિયર ઇવેન્ટમાં રજત ચંદ્રક મેળવ્યો. ભારતે 50 મીટર રાઇફલ 3 પોઝિશન મેન્સ જુનિયર ટીમ ઇવેન્ટમાં રોહિત કાનિયાન, વેદાંત, નીતિન વાઘમારે અને હિતેશ શ્રીનિવાસન દ્વારા કાંસ્ય ચંદ્રક જીત્યો. ક્રિકેટમાં ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે ભારતે આજે ત્રીજી અને અંતિમ વનડેમાં અફઘાનિસ્તાનને 9 વિકેટે હરાવી શ્રેણી 3-0થી જીતી લીધી છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા 218 રનમાં ઓલ આઉટ થયું હતું, ત્યારે 219 રનના લક્ષ્યાંકને ભારતે 28 ઓવર અને 4 બોલમાં માત્ર 1 વિકેટ ગુમાવી હાંસલ કર્યો. ભારત તરફથી યશસ્વી જયસ્વાલે શાનદાર સદી નોંધાવી હતી. ભારત સોમવારથી શરૂ થતી 2 દિવસીય બ્રિક્સ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારની બેઠકનું આયોજન કરશે. આ બેઠકની અધ્યક્ષતા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ કરશે. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર આ બેઠકમાં બ્રિક્સ દેશોના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારો અને પ્રતિનિધિમંડળો ઉભરતા સુરક્ષા પડકારો પર ચર્ચા કરશે. ભારત અને દક્ષિણ કોરિયાએ જાહેર વહીવટ અને ડિજિટલ શાસનમાં સહયોગને વધુ ગાઢ બનાવવાની તેમની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટિ કરી છે. કર્મચારી, જાહેર ફરિયાદ અને પેન્શન મંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહે આજે નવી દિલ્હીમાં દક્ષિણ કોરિયાના ગૃહ અને સુરક્ષા મંત્રી યુન હોજુંગ સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરી હતી. કૈલાસ માનસરોવર યાત્રા 2026 માટેના યાત્રાળુઓનો પહેલો જથ્થો આજે નાથુલા પાસ થઈને ચીનમાં પ્રવેશ્યો, જે તેમની આગળની યાત્રાનો પ્રારંભ દર્શાવે છે. સિક્કિમના રાજ્યપાલ ઓમપ્રકાશ માથુરે પ્રવાસન મંત્રી શેરિંગ થેન્ડુપ ભૂટિયાની હાજરીમાં આ ટુકડીને લીલી ઝંડી આપી હતી. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત સતત શાંતિ, સંવાદ અને સહયોગ માટે એક અવાજ તરીકે ઉભરી આવ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 9 કરોડથી વધુ ખેડૂતોને પીએમ કિસાન યોજનાનો 23મો હપ્તો વિતરિત કર્યો. કેન્દ્ર સરકારે તાત્કાલિક અસરથી માનવ ઉપયોગ માટે 16 નિશ્ચિત માત્રાની મિશ્રણની દવાઓના ઉત્પાદન, વેચાણ અને વિતરણ પર પ્રતિબંધ મૂક્યો. નીટ યુજી 2026ની પુનઃ પરીક્ષા આવતીકાલે યોજાશે. વિશ્વભરમાં આવતીકાલે 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી અને ISSF જુનિયર વર્લ્ડ ચેમ્પિયનશીપ 2026માં ભારતે આજે 5 ચંદ્રક જીત્યા. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
1: આ છે આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર. રાત્રિના 8 થયા છે. પ્રસ્તુત છે સુર માધુરી હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ. કુમાર સાનુ, જસપિંદર નરુલા અને સાથીઓને સાંભળીએ ફિલ્મનું નામ વિરાસત.

એસપી બાલાસુબ્રમણ્યમ મલકાઈ અગ્નિગણે સાથીઓને આપ સાંભળી રહ્યા હતા ફિલ્મનું નામ હતું મજદાર. હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સુર માધુરી આપ સાંભળી રહ્યા હતા. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. રાત્રિના 8:30 થઈ રહી છે. હવે પ્રસ્તુત છે ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. હેમા દેસાઈ અને આશિત દેસાઈને સાંભળીએ.

0: has issued a red color warning for extremely heavy rainfall over sub-Himalayan West Bengal and Sikkim for tomorrow. The Met Department has predicted heavy to very heavy rainfall over Assam and Meghalaya for the next 2 days. And that is the end of this news bulletin.
1: ફ્રીક્વન્સી મોડ્યુલેશન બેન્ડ 102.2 મેગાહર્ટ્ઝ પર આકાશવાણીનું આ ગોધરા કેન્દ્ર છે. સમય અત્યારે રાત્રિના 11:10 થઈ છે. આ સાથે જ આજની અમારી આ પ્રસારણ યાત્રા અહીં સમાપ્ત થાય છે. ફરી પાછા મળીશું આવતીકાલે સવારે 5:53 નવા કાર્યક્રમોની નવી પ્રસારણ યાત્રા સાથે. ત્યાં સુધી આપની મિત્ર મનીષા ડામોરને આપશો રજા. નમસ્કાર, શુભરાત્રી, જય હિન્દ.